0: İşveni ruhu. Ağabeyç demlece. Dostlukçı yeter bindim. İşveni aradına. Bakın tarihliyacı cidine mehta.
1: İşveni aradına kibirik tekarım. ભગવાનની સેવા અને પૂજા કેવી રીતે કરું, મારા ભગવાનને કેવી રીતે મનાવું, ભગવાન મારા પર ક્યારે અને કેવી રીતે પ્રસન્ન થશે, આવા પ્રશ્નો મોટે ભાગે બધા જ આધ્યાત્મવાદીઓના મનમાં ઉભા થતા હોય છે. આવું થવું પણ સ્વાભાવિક છે. દરેક જણ જીવનમાં આનંદ, પ્રેમ, કૃપા ઇચ્છતો હોય છે અને ઈશ્વરની પૂજા, ઉપાસના, વ્રત અને ઉપવાસ પણ કરે છે. જો આ બધું કર્યા પછી પણ ઈચ્છિત ફળ ન મળે, ઈશ્વરની કૃપા પ્રાપ્ત ન થાય, તો આપણે નિરાશ અને હતાશ થઈ જઈએ છીએ, નાસ્તિક બની જઈએ છીએ. પણ ખરેખર એવું નથી, એ બધાનું મૂલ્ય છે. પૂજા અને ઉપાસનાની સાથે સાથે આપણું જીવન કેવું છે એનું ચિંતન કરવું જોઈએ. ઈશ્વર પૂજા માટે આપણે જે કંઈ કરીએ છીએ તેનો ઉદ્દેશ બસ એક જ છે, આપણે પણ બીજમાંથી વૃક્ષ બનીએ, પામરમાંથી પાવન બનીએ, જીવમાંથી શિવ બનીએ અને ભગવાનના સાચા વારસદાર બનીએ. આજ ઈશ્વરની સાચી પૂજા, ઉપાસના અને આરાધના છે.
0: આપ સાંભળી રહ્યા હતા વિચાર બિંદુ, ઈશ્વરની આરાધના. પઠન કરી રહ્યા હતા જિગ્ના મહેતા. પ્રસ્તુત છે ભક્તિ સંગીત નો કાર્યક્રમ અર્ચના. સૌ પ્રથમ અશોક કુમાર ગોર ના સ્વર ને સાંભળીએ. શબ્દ રચના છે રાવત રામ છે.

मेरा परमेश्वर रिश्ता पचुरंग।

0: સિકંદર તું ક્યારે ભૂલી જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મનસુખ ભેગ દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
0: એ બરાબર, મનસુખ ભેગ દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મેરી પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હવે પછીનો કંઠ છે કાંતિલાલ જોશીનો. સપ્તર્ષ્ણા નરસિંહ મહેતાની.

0: 사실 아니에요. 잘 못 기다려줘. 하면 버스 기반 다리템 없지만 사물이려하다. 버스치 도시마이디 아주 도시치 펠파포마 기울이 아니 찾으려는 하다. 버스 기다려야지 세비 가름시하니.
1: ખેડૂત મિત્રો હું છું સીડી કરમશિયાણી. મિત્રો આજની કૃષિ માહિતીનો વિષય છે ફળ પાકોમાં કેળવણી અને છટણીની અગત્યતા. મિત્રો ફળ પાકોમાં મહત્તમ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે નિયમિત જરૂરિયાત મુજબ કેળવણી તથા છટણીની ખૂબ જ અગત્યતા રહેલી છે. કેળવણી દ્વારા ઝાડનો ગાંઠ આકાર કદ વગેરે ધારે પ્રમાણે મેળવી શકાય છે, જ્યારે છટણી દ્વારા પુખ્ત ઝાડની ડાળીઓ મૂળ અથવા ફળને જરૂર મુજબ ચોક્કસ સિદ્ધાંતોને અનુસરીને કાપવાથી વધુ ગુણવત્તા સાથે ઉચ્ચ ઉત્પાદન મેળવી શકાય છે. ફળ પાકો મુખ્યત્વે બહુવર્ષીય હોવાથી જો વાવણી કર્યા બાદ શરૂઆતથી ધ્યાન આપવામાં આવે તો ખૂબ લાંબા સમય સુધી ફળવાળીની ઉત્પાદકતા જાળવી શકાય છે. કેળવણીના મુખ્ય ઉદ્દેશોની વાત કરીએ તો મિત્રો કેળવણી કરવાથી ઝાડને વધારે પ્રમાણમાં સૂર્યપ્રકાશ તથા હવા ઉજાસ મળવાથી પોષણની વહેંચણી બધી જ ડાળીઓમાં સપ્રમાણ થાય છે. આમ થતાં ફળનું કદ વધે છે તથા તેમનો રંગ અને ચળકાટ વધવાથી ગુણવત્તા પણ સુધરે છે. કેળવણીથી ફળવાળીમાં કરાતા ખેતી કાર્યો જેવા કે આંતરખેડ, ખાતર, પિયત, દવા છંટકાવ જેવા કાર્યોમાં સરળતા રહે છે. કેળવણી માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની વાત કરીએ તો મિત્રો ફળ ઝાડનું થડ જમીનથી 60 થી 90 સેન્ટીમીટર સુધી કટ્ટાર અને ડાળીઓ વગરનું રાખવું. ઝાડમાં એક જગ્યાએથી એક કરતા વધારે ડાળીઓ નીકળીને ન રાખવી. ઝાડનો વિકાસ દરેક બાજુએ સંતોલ રાખવો. ફળ ઝાડને 1.5 થી 1.8 મીટર જેટલી ઊંચાઈ સુધી વધવા દઈ તેના થડની અગ્રસ્ત ડાળીને કાપી નાખવામાં આવે છે, જેથી સૂર્યપ્રકાશ અંદરના ભાગ સુધી જઈ શકે. ફળ ઝાડને 3 થી 4 મીટરની ઊંચાઈ સુધી વધવા દઈ તેની ટોચને કાપી નાખવામાં આવે છે, જેથી ઝાડ મજબૂત રહે છે અને ઝાડને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે છે. કેટલાક ફળ ઝાડના થડને જમીન પાસેથી જ ડાળીઓ ફૂટતી હોય છે, જેથી ઝાડનો આકાર કુદરતી રીતે જ ઝાડી જેવો દેખાય છે. દ્રાક્ષ જેવા વેલાવાળા પાક માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. 1, 2 અથવા 3 લોખંડના તાર એકબીજાની ઉપર આવે તે રીતે બાંધી વેલા તેના ઉપર ચલાવવામાં આવે છે. સિમેન્ટ લાકડા કે લોખંડના થાંભલા ઉપર તારની જાળી બનાવી વાંસ ગોઠવીને તેના ઉપર વેલાવાળા ફળપાક ચડાવવામાં આવે છે. દ્રાક્ષ જેવા ફળપાકોના વેલાને કેળવણી આપવાની આ એક આધુનિક પદ્ધતિ છે, જેમાં સિમેન્ટ લાકડા કે લોખંડના થાંભલા પર બંને બાજુએ 2 મીટર પહોળી પટ્ટીઓ લગાવી તેની સાથે તારને બાંધી વેલાઓ ચડાવવામાં આવે છે. આ પદ્ધતિમાં હવાની અવર જવર અને સૂર્યપ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી રહે છે, તેમજ દવા છંટકાવની કામગીરી પર અને ફળ ઉતારવાની કામગીરી સરળતાથી કરી શકાય છે. છટણીના ઉદ્દેશની વાત કરીએ તો મિત્રો ઝાડની છટણી કરવાનો ઉદ્દેશ ઝાડની ઉંમર અને અવસ્થા પ્રમાણે બદલાતો રહે છે. નાની ઉંમરના ઝાડને કેળવવા, પુખ્તોગના ફળ ઝાડમાં વધુ તથા સારી ગુણવત્તાવાળા ફળ મેળવવા, વૃદ્ધાવસ્થાએ પહોંચેલા ઝાડમાં નવું જોમ લાવવા છટણી કરવામાં આવે છે. છટણીથી શું ફાયદા થાય તેની વાત કરીએ તો મિત્રો ઝાડનો વિકાસ જાળવી શકાય છે, પાકડ ઝાડમાં નવી વનસ્પતિ વૃદ્ધિ વધારી શકાય છે, ફળ ધારણ શક્તિ વધારી શકાય છે. ફળ અને ફૂલોની છટણી કરવાથી ખોરાક, સૂર્યપ્રકાશ, હવા તથા પાણી માટેની હરીફાઈ ઘટે છે, જેથી ઉત્તમ પ્રકારના ફળ મેળવી શકાય છે. છટણી દ્વારા રોગિષ્ટ નબળી તથા સુકાલી ડાળીને છટણી કરતા હોવાથી તેનો ફેલાવો અટકાવી શકાય છે. નિયમિત છટણી કરવાથી ઝાડનું કદ ઘટતું હોવાથી એકમ વિસ્તારમાં ઝાડની સંખ્યા વધારે રાખી શકાય છે. છટણી માટે ખાસ ધ્યાનમાં રાખવા મુદ્દાની વાત કરીએ તો ડાળીઓને સાંધામાંથી ઠૂંઠું ન રહે તે રીતે ઘસીને કાપવી, કાપ કે વાઢ કાટખૂણે મૂકવો જેથી ઝાડને ઓછામાં ઓછી ઈજા થાય. વજનદાર ડાળીઓ કાપવા માટે પહેલા નીચેથી વાઢ મૂકો, ત્યારબાદ ઉપરથી કાપવાથી નીચેના ભાગને છાલને નુકસાન થશે નહીં. કપાયેલી સપાટી લીસી અને સ્વચ્છ રાખવા માટે ધારદાર ઓઝારમાં ભરવું. કપાયેલી સપાટી ઉપર વોર્ડો પેસ્ટ અથવા અન્ય ફૂગનાશક લગાવવી. છટણીના પ્રકારની વાત કરીએ તો હળી છટણી કરી શકાય. આ પ્રકારની છટણીમાં ઝાડની ડાળીઓને ટોચનો ભાગ કાપી નાખવામાં આવે છે. પછી મધ્યમ છટણી કરી શકાય. આ પ્રકારની છટણીમાં આખી ડાળી કે તેનો ભાગ કાપી નાખવામાં આવે છે અને ભારે છટણી કરી શકાય, જેમાં છટણીમાં મુખ્ય ડાળીઓ તથા જાળી ડાળીઓને કાપી નાખવામાં આવે છે. કેટલીક વખત આખા ઝાડને થડમાંથી કાપી નવી ફૂટ પર કલમ કરી નવીનીકરણ પણ કરવામાં આવે છે. હવે છટણી માટે ઉપયોગમાં જે સાધનો લેવામાં આવે છે તેની વાત કરીએ તો ચેન્સો, કુવાળી, ધારો, ટ્રીપ્રુનર, સિકેટર, ટેલિસ્કોપિક પ્રુનર અને મિત્રો આમાં દરેક વખતે નવા નવા સાધનો આવતા રહે છે. છટણીની જરૂરિયાતવાળા ફળ પાકોની વાત કરીએ તો ખાસ કરીને નિયમિત છટણીની જરૂરિયાત ધરાવતા પાકો છે બોર, અંજીર, ફાલસા, દ્રાક્ષ વગેરે અને પુનઃ

0: વૃક્ષો માં છે એ પાકો આંબો, લીંબુ, જામફળ, દાડમ, સીતાફળ, ચીકુ, કાજુ, આંવળા વગેરે. તો મિત્રો, ફળ પાકોમાં કેળવણી અને છટણીની અગત્યતા ખૂબ જ રહેલી છે. આમ કરવાથી આપણે સારું અને વધારે ઉત્પાદન મેળવી શકીશું.
1: એપિસોડ નંબર 3 આકાશવાણીનું ભુજ કેન્દ્ર છે. હમણાં જ આપ કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા. વિષય હતો ફળ પાકોમાં કેળવણી અને છટણીનું મહત્વ. પ્રસ્તુતિ કરી રહ્યા હતા સીબી કરમશ્યાણી. પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાયન. સ્વર આપી રહ્યા છે રવિન્દ્ર સાઠે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આંતરમાળખાકીય વિકાસ હોય કે ઔદ્યોગિક વિકાસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિશ્વસ્તરીય વિકાસનું સાક્ષી બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનો સીલ, 131ને શો કોઝ નોટિસ અપાઈ. અમદાવાદ હવાઈ મથકે ઇન્ડિગો ફ્લાઇટમાં તપાસ દરમિયાન કસ્ટમ વિભાગે આશરે 4,26,00,000 રૂપિયાની કિંમતના 24 સોનાના બિસ્કીટ જપ્ત કર્યા. સુરતના આજે અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો અને હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી. ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ અભિયાન હેઠળ મીડિયા સંવાદ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસ અને ભવિષ્યના રોડમેપ અંગે સકારાત્મક ચર્ચા થઈ. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મંત્રીઓ, ધારાસભ્યો, પક્ષના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં થયેલા વિકાસ અંગે આ મુજબ જણાવ્યું.
1: વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળેલા માત્ર 17 દિવસમાં શ્રી નરેન્દ્રભાઈએ સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપીને ગુજરાતના કરોડો લોકોનું વર્ષો જૂનું સ્વપ્નું સાકાર કર્યું છે. વડાપ્રધાનનું બ્રેન ચાઇલ્ડ ગ્રીફ સિટી આજે ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ હબ તરીકે ઉભરી આવ્યું છે. સેમી કન્ડક્ટર હબ તરીકે વિકસી રહેલા સાણંદ અને ધોલેરામાં 6 જેટલા સેમિકોન યુનિટ કાર્યરત છે. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થયેલા C-295 એરક્રાફ્ટ એ હજુ ગઈકાલે પ્રથમ ઉડાન ભરી છે. તે પણ મોદી સાહેબને ગુજરાતની મોટી ભેટ.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે છેલ્લા 1 દાયકા અને તેથી વધુ સમયમાં દ્રઢ શાસન, પારદર્શિતા અને દરેક વ્યક્તિના કલ્યાણને પ્રાથમિકતા આપતી નીતિઓએ વિકાસના નવા સીમાચિહ્ન સ્થાપિત કર્યા છે.
1: આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર અને આદરણીય પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શનમાં ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ આ દિશામાં કામ કરી રહ્યા છે. પણ હજી વધુ મજબૂતાઈથી આ એક એક ગામ, એક એક ઘર સુધી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લાવેલી ગરીબ લક્ષી યોજનાઓને પહોંચાડવા માટે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખૂબ જ કટિબદ્ધ રીતે કામ કરશે.
0: કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીને અને વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનોને સીલ કરાઈ અને 131ને શોકોઝ નોટિસ સહિત લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવ્યા. આ અંગે માહિતી આપતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાંચરિયાએ જણાવ્યું કે નશા માટે ઉપયોગ કરાતી દવાઓ જેવી કે કોડિન, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ અને ઝોલ્પીડેમ વગેરેના ગેરકાયદે ખરીદ વેચાણને રોકવાના હેતુથી રાજ્યભરમાં તપાસ ઝુંબેશ યોજાઈ હતી. તેમણે ઉમેર્યું કે આ વિશેષ ઝુંબેશ હેઠળ કુલ 208 પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તેમાંથી 131 પેઢીઓને કારણ દર્શક નોટિસ ફટકારવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી, જ્યારે ગંભીર નિયમભંગ બદલ 72 પેઢીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી ખરીદ વેચાણ બંધ કરાવાયું છે. પ્રિસ્ક્રિપ્શન વિના કે શંકાસ્પદ રીતે આવી દવાઓનું વેચાણ કરનારાઓ સામે તંત્ર લાલ આંખ કરશે. નિયમોનું ઉલ્લંઘન કરનારી 131 પેઢીઓને કારણ દર્શક નોટિસ આપ્યા બાદ લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવી. દુબઈથી અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઇટમાં સર્ચ ઓપરેશન દરમિયાન કસ્ટમ અધિકારીઓએ 24 સોનાના બિસ્કીટ જપ્ત કર્યા છે, જેની કિંમત 4,26,00,000થી વધુની આંકવામાં આવી છે. સોના પર કાયદેસરની માલિકીનો દાવો કરવા માટે કોઈ વ્યક્તિ સામે ન આવતા કસ્ટમ એક્ટ 1962ની સંબંધિત જોગવાઈ

0: ભટ્ટ આ સોનાને બિનવારસી ગણીને જપ્ત કરવામાં આવ્યું છે. આ મામલે આગળની તપાસ ચાલુ છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરનારાઓ સામે રાજ્ય સરકારની કડક કાર્યવાહી કરશે. ખોરાક ઔષધ નિયમન તંત્રની તાજેતરની કામગીરી અંગે માહિતી આપતા મંત્રી પ્રફુલ પાંચરિયાએ વધુમાં જણાવ્યું કે ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડ દ્વારા સુરતના માંગરોળ તાલુકાના લીંડિયાર્ડ સ્થિત દેવકુંજ મિલ્ક પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે દરોડા પાડી અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા ઘીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલાયા છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સમગ્ર રાજ્યમાં આઈસ્ક્રીમ, ફ્રોઝન ડેઝર્ટ, શ્રીખંડ અને મઠોના વેચાણ સંદર્ભે વિશેષ તપાસ પ્રક્રિયા તેજ કરવામાં આવી છે, જેના ભાગરૂપે ફૂડ સેફટી અધિકારીઓની ટીમોને ઉત્પાદકો, હોલસેલર્સ અને ડેરીઓ પર સઘન દરોડા પાડીને અત્યાર સુધીમાં 183થી વધુ નમૂના લીધા છે. કાયદાનું ઉલ્લંઘન કરનાર કોઈપણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. રાજ્યના પ્રત્યેક નાગરિકોને સુરક્ષિત, પ્રમાણિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવા માટે સરકાર મક્કમ હોવાનું શ્રી પાંચરિયાએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને મારા એક હેન્ડલ aiarnews_abad ને ફોલો કરશો. રાજ્યમાં ચાલી રહેલા ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ ગેરકાયદેસર રીતે રહેતા અને અનેક બાંગ્લાદેશીઓને ઝડપી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લા પોલીસે પણ જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરી મોડાસા શહેરના કોલેજ રોડ પરથી અમદાવાદના કુબેરનગરમાં રહેતી બાંગ્લાદેશી મહિલાને ઝડપી સઘન તપાસ આદરી છે. આ અંગે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ વધુ માહિતી આપી.
1: અરવલ્લી જિલ્લામાંથી 13 શંકાસ્પદ લોકો છે એની પૂછપરછ ટોટલમાં કરેલી, એના પર મેડિકલ એનાલિસિસ નો પણ ઉપયોગ કરવામાં આવેલો. એ બધું ચેક કર્યા પછી બે દિવસ પહેલા અમને નવપુર બોર્ડર ઓફ નૂર મોહમ્મદ હવાલદાર, એ મૂળ બાંગ્લાદેશના છે, એમની પાસેથી પુરાવા માંગતા કોઈ ઇન્ડિયન પુરાવો મળેલો નથી અને એમને પોલીસે અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી છે જેમાં જે જોઈન્ટ ઇન્ટરોગેશન છે, એમના ડિપોર્ટેશન છે, એ કાર્યવાહી ચાલે છે.
0: હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં સામાન્ય રીતે મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 16 તારીખે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની સંભાવના છે. રાજ્યમાં તાપમાન અંગે હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે વધુ વિગતો આપી.
2: અધિકતમ તાપમાન પર વાત કરે તો અગલે 7 દિન તક કોઈ બડા બદલાવ નહીં રહેગા. અમદાવાદ કે લીએ આજ જિલ્લા મેં ક્લાઉડી સ્કાઈ કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ, જો અધિકતમ તાપમાન હૈ 42 ડિગ્રી સેન્ટીગ્રેડ કે આસપાસ રહેને કા સંભાવના હૈ. અભી કોસ્ટલ ક્ષેત્ર મેં પવન કા જો દિશા હૈ ઉસમે મેઇનલી દક્ષિણ પશ્ચિમ સે પવન ચલને કા સ્થિતિ હૈ, જો સ્પીડ હૈ સ્ટીક પ્રેશર ગ્રેડિયન્ટ કે કારણ 15 થી 20 નોટ ગસ્ટિંગ જો સ્પીડ રહેગા, જો હવા કા ઝુકા હોતા હૈ 25 નોટ તક જાને કા સંભાવના રહેગા.
0: પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુરા સુલતાનપુરા ગામે ખરીફ ઋતુ પાક નિદર્શન અને તાલીમ કાર્યક્રમ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ તથા નિદર્શનનું આયોજન કરાયું હતું. તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મૂળભૂત સિદ્ધાંતો, દેશી ગાય આધારિત કૃષિ પદ્ધતિઓ તેમજ પાક સંરક્ષણની વિવિધ પ્રાકૃતિક ક્રિયાઓ અને પદ્ધતિઓ અંગે વિસ્તૃત અને રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત નિદર્શન પ્લોટ પર ખેડૂતોને પીએમડીએસ પદ્ધતિ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લાના ગુજરાતી કોરિયોગ્રાફર આયુષી પુરોહિતે શિમલા ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશન એઆઈએની 71મી ઓલ ઓવર ઇન્ડિયા ડાન્સ સ્પર્ધામાં સોલો ક્લાસિકલ કેટેગરીમાં ભરતનાટ્યમ રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત થંગનાટ ગરબા ગ્રુપે ગરવી બાય થંગનાટ એ ફોક ડાન્સ કેટેગરીમાં પરંપરાગત ગુજરાતી ગરબો રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે મળેલી આ સિદ્ધિ બદલ વિજેતા કલાકારોને ગોધરાવાસીઓ અને કલા જગત તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકાને 87 રનથી હરાવ્યું. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 219 રન બનાવ્યા. ડેની વ્યાટ હોજે અન્નમ 105 રન બનાવ્યા. જવાબમાં શ્રીલંકાની ટીમ 132 રનમાં ઓલ આઉટ થઈ હતી. ડેની વ્યાટ હોજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.

0: અસર ફરી એકવાર આંતરમાળખાકીય વિકાસ હોય કે ઔદ્યોગિક વિકાસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત વિશ્વસ્તરીય વિકાસનું સાક્ષી બન્યું હોવાનું જણાવતા મુખ્યમંત્રી, રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી 72 દુકાનોને સીલ, 131ને શો કોઝ નોટિસ અપાઈ. અમદાવાદ હવાઈ મથકે ઇન્ડિગો ફ્લાઇટમાં તપાસ દરમિયાન કસ્ટમ વિભાગે આશરે 4,26,00,000 રૂપિયાની કિંમતના 24 સોનાના બિસ્કીટ જપ્ત કર્યા. સુરતના લિંગયાર્ડમાં અંદાજે 11,26,000 રૂપિયાના 1,603 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. अभी तो आज लगभग 37,00,000 घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आपका विश्वास बढ़ा है.
2: सोलर पावर के मामले में बहुत पीछे था, सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
1: बड़ा साल विश्वास के, विकास के, जन कल्याण के. पता है, जो नॉर्थ ईस्ट कभी दूर लगता था, वो हमारे दिलों के और करीब आ गया है पिछले 12 सालों में, जब से नॉर्थ ईस्ट के नेशनल हाईवे की लंबाई बढ़कर 16,200 किलोमीटर हुई है. सिक्किम और अरुणाचल को पहली बार एयर कनेक्टिविटी मिली है. तब से नॉर्थ ईस्ट से दूरियां घटी है.
2: Okay.

0: દિવસ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસના મુખ્ય હેતુ આલ્બિનિઝમ ધરાવતા લોકો વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવાનો, તેમના અધિકારોનું રક્ષણ કરવાનું અને તેમની સામે થતા ભેદભાવને દૂર કરવાનું છે. આ દિવસ લોકોને સમજાવે છે કે આલ્બિનિઝમ કોઈ ચેપી રોગ નથી, પરંતુ આનુવંશિક સ્થિતિ છે. આલ્બિનિઝમ એ એવી આનુવંશિક સ્થિતિ છે જેમાં શરીરમાં મેલાનિન નામના રંગદ્રવ્યનું ઉત્પાદન ખૂબ ઓછું થાય છે અથવા થતું જ નથી. મેલાનિન આપણા વાળ, ત્વચા અને આંખોના રંગ માટે જવાબદાર હોય છે. મેલાનિનની ઓળખને કારણે આલ્બિનિઝમ ધરાવતા લોકોની ત્વચા, વાળ અને આંખો સામાન્ય કરતા વધુ ફિક્કા દેખાય છે. તેની આંખોની દ્રષ્ટિ પણ બે વખત નબળી હોય છે અને સૂર્યપ્રકાશ પ્રત્યે વધુ સંવેદનશીલતા જોવા મળે છે. આલ્બિનિઝમ કોઈ જાતિ, ધર્મ કે દેશ સાથે સંબંધિત નથી, તે વિશ્વના દરેક ખૂણામાં જોવા મળે છે. જોકે ઘણી જગ્યાએ આલ્બિનિઝમ વિશે અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાઓને કારણે આવા લોકો સામે ભેદભાવ અને અન્યાય થાય છે. કેટલાક દેશોમાં તો તેઓને સામાજિક બહિષ્કાર, હિંસા અને માનવ અધિકારોના ઉલ્લંઘનનો સામનો કરવો પડે છે. તેથી જ આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે. આ દિવસની શરૂઆત વર્ષ 2014માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘે 13 જૂનને આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ તરીકે જાહેર કરીને વિશ્વને સંદેશ આપ્યો કે આલ્બિનિઝમ ધરાવતા લોકો પણ સમાજના સમાન અને સન્માનીય સભ્યો છે. તેમને શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને સામાજિક જીવનમાં સમાન તકો મળવી જોઈએ. આલ્બિનિઝમ ધરાવતા લોકો માટે સૌથી મોટી પડકારરૂપ બાબતોમાં આરોગ્ય અને શિક્ષણનો સમાવેશ થાય છે. તેમની આંખોની દ્રષ્ટિ નબળી હોવાને કારણે તેમના અભ્યાસમાં વિશેષ સહાયની જરૂર પડે છે. તેમજ સૂર્યપ્રકાશ અતિરિક્તથી તેમની ત્વચાને નુકસાન પહોંચી શકે છે, જેના કારણે ત્વચાના કેન્સરનું જોખમ પણ વધી જાય છે. તેથી તેમને સનસ્ક્રીન, ટોપી, છત્રી અને યોગ્ય આરોગ્ય સંભાળની જરૂર રહે છે. ભારતમાં પણ આલ્બિનિઝમ વિશે જાગૃતિ વધારવાની જરૂર છે. ઘણા લોકો હજુ પણ આ સ્થિતિ વિશે પૂરતી જાણકારી ધરાવતા નથી. શાળાઓ, કોલેજો, આરોગ્ય સંસ્થાઓ અને સામાજિક સંગઠનો દ્વારા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે તો સમાજમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. મીડિયા પણ આ બાબતે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. આલ્બિનિઝમ ધરાવતા અનેક લોકોએ વિશ્વભરમાં વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. તેમણે સાબિત કર્યું છે કે શારીરિક સ્થિતિ કોઈ વ્યક્તિની ક્ષમતાને મર્યાદિત કરતી નથી. યોગ્ય પ્રોત્સાહન, શિક્ષણ અને સમાન તક મળે તો તેઓ પણ સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. આલ્બિનિઝમ જાગૃતિ દિવસ આપણને માનવતા, સમાનતા અને સમાવેશનો પાઠ શીખવે છે. દરેક વ્યક્તિને તેને દેખાવ કે શારીરિક સ્થિતિના આધારે નહીં, પરંતુ તેને ગુણો અને ક્ષમતાઓના આધારે માન આપવું જોઈએ. સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ અને ભેદભાવ દૂર કરીને જ આપણે વધુ સમાન અને સંવેદનશીલ વિશ્વનું નિર્માણ કરી શકીશું. આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ માત્ર એક ઉજવણી નથી, પરંતુ માનવ અધિકારો, સમાનતા અને સામાજિક સ્વીકાર માટેનો મહત્વપૂર્ણ અવસર છે. ચાલો આપણે સૌ આલ્બિનિઝમ વિશે સાચી માહિતી ફેલાવીએ, ભેદભાવનો વિરોધ કરીએ અને આલ્બિનિઝમ ધરાવતા લોકો માટે વધુ સુરક્ષિત, સમાન અને સન્માનજનક સમાજના નિર્માણમાં યોગદાન આપીએ.
1: અશરફ મથવાણી.

45 समाचार विडंबना चाहिए। नमस्कार, एयरक्राफ्ट एक्सीडेंट इन्वेस्टिगेशन ब्यूरो એઆઈબીએ જણાવ્યું છે કે અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઇન્ડિયા ફ્લાઇટ એઆઈ 171 સાથે થયેલા અકસ્માતથી સંપૂર્ણ સ્વતંત્ર ઉદ્દેશ્ય

કામ છે. દસ અથવા જવાબદારી વહેંચવાની નથી. એઆઈબીએ મીડિયા અને જનતા સહિત તમામ હિસ્સેદારોને વિનંતી કરી છે કે તપાસ ચાલુ રહે ત્યારે અટકળો અથવા અકળ નિષ્કર્ષથી દૂર રહે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા અનુસાર એઆઈબી વિમાન અકસ્માત અને ઘટના નિરપાસ નિયમો અને ધોરણો અને ભલામણ કરાયેલી પ્રથા અનુસાર તપાસ કરી રહ્યું છે. અમદાવાદ વિમાન દુર્ઘટના પ્રભાવિતની મેન્ટલ કેમ્પસમાં 547 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આરોગ્ય અને શૈક્ષણિક સંકુલ બનશે. દુર્ઘટનાની પ્રથમ વર્ષે ગઈકાલે આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરીયાએ જાહેરાત કરી હતી અને તેમણે ઉમેર્યું કે આ બંને પ્રોજેક્ટ પૂરા થયા બાદ ન્યુ મેન્ટલ કેમ્પસ રાજ્યના અગ્રણી આરોગ્ય સંશોધન અને મેડિકલ શિક્ષણ કેન્દ્ર તરીકે નિર્ણય અપાવશે, જે વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મીઓ તેમજ સામાન્ય નાગરિકોને આધુનિક સુવિધાઓ પ્રદાન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે વડોદરાના કરજણમાં હિટાચી એનર્જી દ્વારા અંદાજે 2000 કરોડ રૂપિયાના રોકાણ સાથે સ્થાપન નવી પાવર ટ્રાન્સફોર્મર ફેક્ટરીનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે રાજ્યની ઉર્જા સુરક્ષા અંગે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છના ખાડામાં આવતા રહેલા 37 ગીગાવોટનો

0: maximum odpovední výrobčům kaše. Hlavně Narendra Modi Francene, Slovakian Mulokate a Desanje Francene nejspůjče. Nagrik Udajem Modri Rám Mohun Nadia Ženavi Ukarášky i Nantarášky Mimu Mujab Elin Jafleti a Ibn Sevenuel Akosinokli Tepas Čali Rehiše. Vydejší mentry Dr. Jashankar a Amerika na vydejší mentry Satini Vakčitne chlady vystarnou Amerikan Mulkadar na umělsání sakrata výrodní dhavou. Poruš kriket má Bharat, tři mečný, jak divasie kriket srelení pohli mečná, ať je Afganistan sami pokraše. Samáčar, Vigatvar. Rastopati Draupadi Murmu ať je Dehradu ustit Bharatia Lashkari Akademi, IME khate, passing out parade nirikshan karše, a vršní ऐतिहासिक passing out parade má pahli vár purušu a mahilau ek sáthe parade karše. A samárovna 500 tí vadu yuvanu ane yuti hodis se na maadikari ho tarike komisjon atvam avše. ભારતીય લશ્કરી એકેડમીમાં પાસિંગ આઉટ પરેડ માત્ર એક લશ્કરી પરંપરા નથી અને રાષ્ટ્રની સેવા માટે સમર્પિત યુવાન અધિકારીઓ માટે એક નવી સફરની શરૂઆત પણ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે જશે. તેઓ આજે સાંજે ફ્રાન્સના નાઇસ ખાતે પહોંચશે. 2014 પછી પ્રધાનમંત્રીની ફ્રાન્સની 57મી મુલાકાત છે. આ વર્ષની શરૂઆતમાં ભારત ફ્રાન્સ સંબંધોએ ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડ્યા બાદ પ્રધાનમંત્રી મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન તેમની પ્રથમ દ્વિપક્ષીય શિખર સંમેલન યોજશે. પ્રધાનમંત્રી અભિયાનમાં G7 સમિટમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલથી સ્લોવાક રિપબ્લિકની મુલાકાત લેશે. શ્રી મોદીની 14 જૂનથી 16 જૂન સુધીની આ 3 દિવસીય મુલાકાત દરમિયાન સ્લોવાકના પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સાથે મુલાકાત કરશે અને બંને દેશો વચ્ચે સહયોગના નવા ક્ષેત્રો શોધવા અંગે ચર્ચા કરશે. આ પ્રવાસ દરમિયાન શ્રી મોદી રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીનને પણ મળશે. સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री मोदी यात्रा के दौरान स्लोवाकिया के प्रधानमंत्री रॉबर्ट फिक्सो के साथ वार्ता में आपसी सहयोग बढ़ाने के उपायों पर चर्चा करेंगे. यात्रा के दौरान श्री मोदी स्लोवाकिया के राष्ट्रपति पीटर पेलेग्रिनी से भी भेंट करेंगे. दोनों देशों के बीच द्विपक्षीय व्यापार वर्ष 2024 में $1 अरब से अधिक हो गया था. पिछले वर्ष ये बढ़कर $1.80 अरब तक पहुँच गया. प्रधानमंत्री की यात्रा भारत और स्लोवाकिया के संबंधों को नई मजबूती देगी. साथ ही यूरोपीय संघ के सदस्य देशों के साथ भारत का सहयोग और बढ़ने की संभावना है. ब्रातिस्लावा से स्मिता एम पल्लू की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मुकेश कुमार.
0: નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 અકસ્માત કેસની તપાસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરમાં નક્કી કરેલા નિયમો અનુસાર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નાયડુએ ગયા વર્ષે થયેલા દુઃખદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. મંત્રીએ ખાતરી આપી કે સરકારનો મુખ્ય હેતુ આ અકસ્માત પાછળના સાચા કારણો શોધીને ભવિષ્યમાં હવાઈ મુસાફરીને વધુ સુરક્ષિત બનાવવાનું છે. આ દરમિયાન એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો AIIB એ કહ્યું કે તે અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 સાથે સંકળાયેલા અકસ્માતની સંપૂર્ણ અને પુરાવા આધારે તપાસ કરવા માટે પ્રતિબદ્ધ છે. AIIBએ પુષ્ટિ કરી છે કે તે તમામ પુરાવાઓની તપાસ અને આંતરરાષ્ટ્રીય સમીક્ષાઓ પૂર્ણ થયા બાદ તેનો અંતિમ અહેવાલ જાહેર કરશે. રેલવે મંત્રી અશ્વિની ભાષણે ભારતીય રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સાથે રેલવે ભરતી બોર્ડ ભરતી પ્રક્રિયા અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી. બેઠક દરમિયાન શ્રી વૈષ્ણવે વધુ પારદર્શક સચોટ અને ટેકનોલોજી આધારિત સિસ્ટમની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કમ્પ્યુટર આધારિત વિભાગીય પરીક્ષાઓ તરફ થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જણાવ્યું કે ભરતી પ્રક્રિયાને ઝડપી કાર્યક્ષમ બનાવવા માટે વધુ ટેબ્લેટ આધારિત પરીક્ષાઓ શરૂ થવી જોઈએ. રેલવે મંત્રાલયે માહિતી આપી કે ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 2025-26માં 6 મુખ્ય શ્રેણીઓમાં 47,000થી વધુ ખાલી જગ્યાઓ માટે 43,000થી વધુ ઉમેદવારોની ભરતી પૂર્ણ કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો. આ હુમલામાં 3 ભારતીય નાવિકોના મોત થયા હતા. ડોક્ટર જયશંકરે જણાવ્યું હતું કે વાણિજ્યક જહાજ ઉપર આ પ્રકારની ઘાતક કાર્યવાહી બિલકુલ યોગ્ય નથી. આ જહાજ પર ભારતીય ક્રૂના 24 સભ્યો સવાર હતા, જેમાંથી 21 સભ્યોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા અને ગુમ થયેલા 3 ખલાસીઓના મૃત્યુની પુષ્ટિ થયા બાદ ભારતે સખત વિરોધ કર્યો અને નવી દિલ્હીમાં એક અમેરિકાના રાજદૂતને બોલાવ્યા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલા ગાવ કહ્યું હતું કે ભારતીય ક્રૂ સભ્યોને લઈ જતા વેપારી જહાજો પર હુમલા તાત્કાલિક બંધ થવા જોઈએ. આ સમાચાર આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ને ફોલો કરશો. ભારત અને બાંગ્લાદેશે સરહદ પર શાંતિ સ્થિરતા અને સુમેળ જાળવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. સીમા સુરક્ષા દળ અને બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડ વચ્ચે 57મી મહાનિદેશક સ્તરીય સરહદ સમન્વય પરિષદ 8-11 જૂન દરમિયાન નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ પરિષદમાં બંને દેશોએ સંકલિત પેટ્રોલિંગને વધુ મજબૂત કરવા, તકેદારી વધારવા, વાસ્તવિક સમયમાં માહિતીની આપ લેમાં સુધારો કરવા અને સરહદ પારના ગુનાહિત નેટવર્ક સામે સંયુક્ત પ્રયાસોને તેજ કરવા પર સંમતિ વ્યક્ત કરી હતી. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે કહ્યું કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન SCO માત્ર એક પ્રાદેશિક જૂથ નથી, પરંતુ યુરેશિયામાં તેના ઐતિહાસિક અને સભ્યતા ભાગીદારી સાથે ભારતને જોડતી એક મહત્વપૂર્ણ કડી છે. તાજિકિસ્તાનના SCO આંતરરાષ્ટ્રીય પરિષદમાં બોલતા તેમણે જણાવ્યું હતું કે સંગઠનના સહયોગ માટે ભારતનું વિઝન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરક્ષા જોડાણ અને તકના માળખાથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે આ વિઝનમાં મધ્ય એશિયા મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજ્યમંત્રીએ કહ્યું કે ભારત 17-19 જુલાઈ દરમિયાન કોલકાતામાં SCO સભ્યતા સંવાદ મંચનું આયોજન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનું ઉદઘાટન કરશે અને મુખ્ય ઉદબોધન કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે ઓપરેશન સિંધુ દરમિયાન સ્વદેશી મિસાઇલ પ્રણાલીઓનું અસાધારણ પ્રદર્શન એ ભારતની સંરક્ષણ સંશોધન અને વિકાસ ઇકોસિસ્ટમની વધતી જતી તાકાતની સાબિતી છે. હૈદરાબાદમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા ખાતે એડવાન્સ વેપન સિસ્ટમ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કરતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે DRDO દ્વારા વિકસાવવામાં આવેલી આકાશ અને બ્રહ્મોસ જેવી પ્રણાલીઓએ સાબિત કરી દીધું છે કે ભારત વૈશ્વિક સંરક્ષણ ટેકનોલોજીના ક્ષેત્રમાં સ્પર્ધા કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. પુરૂષ ક્રિકેટમાં આજે ભારત ધર્મશાલામાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં અફઘાનિસ્તાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગે શરૂ થશે. ઓપનર શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી એક દિવસીય મેચ આ મહિનાની 17મી તારીખે લખનૌમાં અને ત્રીજી અને અંતિમ મેચ 20મી તારીખે ચેન્નાઈમાં રમાશે. ICC મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપની પહેલી મેચમાં યજમાન ઇંગ્લેન્ડે શ્રીલંકા 20-88 રન હરાવ્યું. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઇંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં 219 રન બનાવ્યા. ડેની વ્હાઇટ હોજે અણમે 105 રન બનાવ્યા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 132 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ડેની વ્હાઇટ હોજેને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવી. ભારતનો પહેલો મુકાબલો આવતીકાલે પાકિસ્તાન સામે થશે. પહેલીવાર સ્પર્ધામાં ભારતીય ટીમો ભાગ લઈ રહી છે. બેડમિન્ટનમાં ભારતની પીવી સિંધુનો મુકાબલો આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં જાપાની અકાને યામાગુચી સામે થશે. સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચેન સુયુને 21-6, 21-9 હરાવી હતી. બીજા ક્વાર્ટર ફાઇનલમાં યામાગુચીએ ભારતની તન્વી શર્માને 21-14, 21-14 હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે સંસ્કૃતિ ભુંડિયા. આજના અખબારોમાં મુખ્યત્વે ઇરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી અંગેના સમાચાર છે. દિવ્ય ભાસ્કર લાગે છે કે ટ્રમ્પની જાહેરાત, યુદ્ધ ખતમ, સેન્સેક્સ 1695 પોઈન્ટ ઉછળો, ક્રૂડ $90ની નીચે. ગુજરાત સમાચાર લખે છે કે ફુગાવા વધીને 3.94%, મોંઘવારીના મહાચક્રમાં પીસાતી પ્રજા. સંદેશ અને પંજાબ લાગે છે કે ઇરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષની સમજૂતી હાથ ફેંકવા ટ્રમ્પનો દાવો, ઇરાનનો મનૈયો. ગુજરાત સમય લખે છે કે યુદ્ધ બંધ કરવા અમેરિકા ઇરાન ડીલની નજીક. સ્થાનિક સમાચારોમાં જોઈએ તો દુબઈથી આવેલી ફ્લાઇટમાંથી 4.27 કરોડનું સોનું ઝડપાયું. દેશ અજ્ઞાતમાં 310 કરોડના સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દહેરાદૂન ખાતે ભારતીય લશ્કરી એકેડમી ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની મુલાકાતે આજે સાંજે ફ્રાન્સનો મેચ પહોંચશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ જણાવ્યું કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ એર ઇન્ડિયા ફ્લાઇટ EI171 અકસ્માતની તપાસ ચાલી રહી છે. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

대해서 지금 모든 세상을 논의할 것은 아니야. 주연표의 그 논의를 봐서 우리 생활을 위해 여러분과 한국과 CGV

0: academics, startup construction, and testing are absolute uses was there in the outside. Rather in Afghanistan, which in Italy, when they station in Alaska, and a badminton, PVC Sindhu is in an afternoon open tournament with male and singles missing it in a motorist crew. However, touching a semester, and no more than a 3 cm.
1: સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ના જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપણે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. जानते हो दोस्तों, जैसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और

ફૂસફૂસ તળિયે વિકાસનો સાક્ષી બની હોવાનું જણાવતા મુખ્યમંત્રી રાજ્યમાં નશા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના વેચાણ કરતી બહોતેર દુકાનોની સીલ 131ની 100 કોસ લોટી શકાય. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરી. રાજ્યમાં ચાલી રહેલા પ્રસંગ ડેલ્ટા હિંટ હેઠળ ગેરકાયદેસર રીતે રહેતા અનેક બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી અને ગોધરાની કોરિયોગ્રાફર આયુષી પુરોહિતે સિમલા ખાતે યુઆઈડી કોલોની આર્ટિસ્ટ એસોસિએશનની 71મી ઓલ ઓવર ઇન્ડિયા ડાન્સ સ્પર્ધાના સોલો ક્લાસિકલ કેટેગરીમાં ભરતનાટ્યમ રજૂ કરીને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. હવે પછી આપ સાંજે 5:10 મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: સિકંદર તો અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ.

0: ક્યારે દરિયા જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
0: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસાર.

0: પાછું બ્રેક દરમિયાન ભર્યો ખેલો એ ગંભીર અને સજાતાર્થક ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: जानते हो दोस्तों, जैसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर

संगीत सर्वप्रथम पुष्पा छाया ने स्वर में सांभ लिए।

0: સિકંદર અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોન્સૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય.
0: સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે દહેરાદૂન ખાતે ભારતીય લશ્કરી એકેડમી ખાતે પાસિંગ આઉટ પરેડમાં ભાગ લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફાન્સ અને સ્લોવાકિયા

આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ શ્રેણી કેન્દ્રમાં એનડીએ સરકારના 12 વર્ષ, જેના ચોથા અંકમાં આજે પ્રસ્તુત છે સ્વસ્થ ભારત આયુષ્યમાન ભારત એ વિષય પર વિશેષ ચર્ચા, જેમાં ભાગ લઈ રહ્યા છે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કચ્છ ડોક્ટર કેશવ કુમાર. કાર્યક્રમનું સંચાલન કરી રહ્યા છે પરેશ મારુ.

નમસ્કાર શ્રોતા મિત્રો, કેન્દ્રમાં એનડીએ સરકારે સફળતાપૂર્વક પોતાના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ 12 વર્ષનો સમયગાળો દેશના સાર્વત્રિક વિકાસ અને લોક કલ્યાણનો રહ્યો છે. આજ ગૌરવશાળી સફર નિમિત્તે આજે આપણે એક

0: બીજા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા સૌના જીવન સાથે સીધો જોડાયેલો છે અને એ વિષય છે સ્વસ્થ ભારત આયુષ્માન ભારત. કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ તેના નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી પર નિર્ભર છે. છેલ્લા એક દાયકાથી વધુ સમયની ઉપલબ્ધિઓ પર નજર કરીએ તો ભારતભરમાં આરોગ્ય ક્ષેત્રે એક અભૂતપૂર્વ માળખાકીય ક્રાંતિ જોવા મળી છે. આયુષ્માન ભારત યોજના અંતર્ગત આજે દેશના કરોડો વંચિત નાગરિકોને વાર્ષિક 5-10 લાખ સુધીની મફત આરોગ્ય સુરક્ષા કવચ મળ્યું છે, જેને વિશ્વની સૌથી મોટી સરકારી હેલ્થ કેર સ્કીમ માનવામાં આવે છે. સરકારે માત્ર બીમારીની સારવાર જ નહીં પણ પાયાની આરોગ્ય સુવિધાઓ ગામડાઓ સુધી પહોંચાડવા માટે દેશભરમાં આયુષ્માન આરોગ્ય મંદિર કાર્યરત કર્યા છે. આ સાથે દેશમાં મેડિકલ કોલેજો અને ડોક્ટરોની બેઠકોમાં મોટો વધારો થયો છે. તો બીજી તરફ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો દ્વારા ખૂબ જ સસ્તી દવાઓ આપીને સામાન્ય પરિવારોના ખિસ્સાનો બોજ હળવો કરવામાં આવ્યો છે. વળી આપા કાર્ડ દ્વારા દેશના નાગરિકોના મેડિકલ રિપોર્ટ્સ પણ હવે ડિજિટલ થઈ રહ્યા છે. રાષ્ટ્રીય સ્તરની આ તમામ મોટી સિદ્ધિઓની વચ્ચે આપણે કચ્છ જિલ્લામાં આ યોજનાઓનું અમલીકરણ કેવું રહ્યું છે, કેવી રીતે હોસ્પિટલોના માધ્યમથી સ્થાનિક દર્દીઓને આ સરકારી યોજનાઓનો સીધો લાભ મળી રહ્યો છે અને સામાન્ય કચ્છી પરિવારોને આનાથી કેટલીક આર્થિક રાહત થઈ છે, આ તમામ વિષયો પર વિગતવાર વાત કરવા માટે આપણી સાથે ડોક્ટર સાહેબ જોડાયા છે. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ પહેલા સર આપનો પરિચય આપો અને આપણે ઇન્ટરવ્યુનો દોર આગળ વધારીએ.
1: થેન્ક યુ. અને હું ડોક્ટર કેશવ કુમાર છું, ઇન્ચાર્જ CDHO કચ્છ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ના ચાર્જમાં છું અત્યારે હું. અને હું અત્યારે જે કામ કરી રહ્યા છું ગુજરાતની પબ્લિક માટે કામ કરી રહ્યા છું. અને તમે જે આયુષ્માન ભારતની અત્યારે જે ચર્ચા કરી છે બહુ સારી, અને વિશ્વની સબસે મોટી સરકારી ભંડોળ આધારિત આરોગ્ય વીમા યોજના છે જ. અને પ્રધાનમંત્રીની એ યોજના ખરેખર આખા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયા છે.
0: અને વાત કરીએ છેલ્લા 12 વર્ષોમાં કેન્દ્ર સરકારના પ્રયાસોથી દેશના હેલ્થ કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક નવો મોટો સામાજિક અને માળખાકીય બદલાવ આવ્યો છે. એક તબીબ તરીકે આપ સ્વસ્થ ભારતના વ્યાપક વિઝનને કઈ રીતે જુઓ છો?
1: એ યોજના તો ખરેખર એક સફળતાની ગેરંટી છે આરોગ્ય વિભાગ માટે કે અમે દરેક પરિવારને જે અત્યારે હું તમારો લિસ્ટ બતાવ્યો કે જે લાભાર્થીઓ છે એની આઉટ ઓફ પોકેટ જે એક્સપેન્સ છે ને એ ઝીરો થઈ જશે. કેમ કે જયારે આયુષ્માન ભારત ની અંદર કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ જે અમારા આયુષ્માન ભારત માં ઇન્વોલ્વ છે અથવા ગવર્મેન્ટ હોસ્પિટલ જયારે લાભ લઈને જશે તો એની જવા માટે પણ 300 રૂપિયા એને આપવામાં આવે છે. એ બધું આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ ઝીરો થઈ જશે. એટલે જે ગરીબ તબક્કાની લોકો છે, જે મધ્યમ વર્ગની લોકો છે, જે ગવર્મેન્ટ ઇમ્પ્લોય છે, જે પેન્શનર્સ છે, જે આશા બહેનો જેની આવક ઓછી છે, એવા જે ફૂડ સિક્યુરિટી જે સિક્યુરિટી એક્ટ ની અંદર લોકો ગરીબ માણસો આવે છે, એવા માણસને તમે વિચાર કરી શકો કે કેટલું લાભ થશે કે ઝીરો, મતલબ કે એક પૈસો ખર્ચો નહીં કરશે અને મોટી થી મોટી બીમારીને લાભ એની મળી શકશે.

0: તે છેવાડાના માનવી સુધી આયુષ્યમાન કાર્ડ અને આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં જિલ્લા આરોગ્ય તંત્રને કેવી સફળતા મળી છે અને આ દિશામાં એમને કયા પડકારો આવ્યા છે?
1: જી, અમારે જે સબસે મોટી વસ્તુ કચ્છમાં એ છે, ડિસ્ટન્સનો ઇસ્યુ છે કે મોટા ભાગના તાલુકા બહુ ડિસ્ટન્સ ઉપર છે. લાઈક અબડાસાની વાત કરીએ તો લગભગ 106 કિલોમીટર 110 કિલોમીટર જેવું હશે. લખપતની વાત કરીએ તો એ પણ 110 કિલોમીટર છે. એટલે ડિસ્ટન્સ એક ઇસ્યુ તો છે, લેકિન જયારે અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અથવા એસડીએચ લગભગ તાલુકા પ્લેસ પર તો છે જ, એસડીએચ અથવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, યહાં પણ આયુષ્માન કાર્ડ થી લાભ જેટલું પ્રોસિજ્યોર થશે વહા થઈ રહ્યા છે એની લાભ તો વહા લઈ શકશે. એની સિવાય જેટલા પ્રાઇવેટ હોસ્પિટલ ઇન્ટિરિયરમાં છે એ બધા અમે ઇનરોલ કરી લીધું છે આયુષ્માન ભારતની યોજનાની અંદરમાં, કે એ આયુષ્માન યોજનાની અંદરમાં દર્દીઓને લાભ આપી શકશે. મોટા ભાગે જયારે નખત્રાણાની વાત કરીએ વહા પણ ઇનરોલ કરેલું છે હોસ્પિટલ, નલિયામાં કરેલું છે હોસ્પિટલ, માંડવીમાં કરેલું છે, મુન્દ્રા.

0: દરેક તાલુકામાં, અને જયારે ભુજ પ્રોપર ની વાત કરીએ તો મોટા ભાગે હોસ્પિટલોમાં એની સાથે જોડાણ કરેલું છે, અને દરેક મોટા મોટા બીમારીઓ માટે જોડાણ કરેલી છે, લાઈક કિડની માટે છે, હાર્ટ માટે હોય, મોટી મોટી બીમારી. હાર્ટ એટેક આવે તો લગભગ ભુજ ની વાત કરીએ તો ભુજ માં લગભગ 6 હોસ્પિટલ એવા છે જેની કે અમારો કોન્ટ્રાક્ટ એની થયો છે, હાર્ટ હાર્ટ ની સર્જરી માટે, હાર્ટ એટેક માટે અથવા હાર્ટ ની બીમારી માટે. એ બધા લગભગ મોટા ભાગે જે સારી સારી હોસ્પિટલ છે, જે ઈચ્છે છે કે અમે ભારત સરકાર સાથે કામ કરીને જનરલ પોપ્યુલેશન ને આરોગ્ય ને સારો કરી શકીએ, બધા હોસ્પિટલ અમારી સાથે જોડાયા છે.
1: તો સર, અગાઉના સમયમાં હૃદયના ઓપરેશન, કેન્સર કે કિડનીની ગંભીર સારવાર માટે કચ્છી મારુ અને અમદાવાદ કે રાજકોટ સુધી ધક્કા ખાવા પડવા હતા અને એમને આર્થિક બોજો ઉપાડવો પડતો હતો. આજે આયુષ્માન યોજનાને કારણે હોસ્પિટલોમાં કઈ કઈ જટિલ સારવાર બિલકુલ મફત ઉપલબ્ધ થઈ છે?
0: બિલકુલ, આજે જ અમે જે હોસ્પિટલ છે 24/7 સારવાર ઉપલબ્ધ છે હોસ્પિટલમાં, ચાહે પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય. જેમાં હૃદય રોગ માટે, હાર્ટ ડિઝીઝ માટે અમે 6 હોસ્પિટલ સાથે એમ્યુ કરી છે, કેન્સર માટે 2 હોસ્પિટલને એમ્યુ કરી છે, અને અકસ્માત અને ટ્રોમા માટે 4 હોસ્પિટલ અમે એની સાથે કોન્ટ્રાક્ટ કરી છે આયુષ્માન ભારતની અંદરમાં. એ જગ્યા જઈને ઇવન કેન્સરની સારવાર, મગજની સારવાર, હાર્ટની સારવાર, અકસ્માતના સંજોગોમાં, એક્સિડેન્ટના સંજોગોમાં સારવાર, એ બધું ભુજમાં ઉપલબ્ધ છે. એ મોટી હોસ્પિટલો મારા સાથે આયુષ્માન ભારતમાં જોડાયેલું છે. એની સિવાય જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે, જે આયુષ્માન ભારત આપણે કહીએ છીએ, એની અંતર્ગત કેન્સર, કિડની, હૃદય, હાડકા, મગજ, ડાયાલિસિસ, પ્રસૂતિ સેવાઓ મતલબ ડિલિવરી, જનરલ સર્જરી, ઈએમટી, શિશુના સારવાર, જનરલ મેડિસિન જેવી સારવાર આયુષ્માન ભારત અંતર્ગત ઉપલબ્ધ છે. કુલ લગભગ 23 જેટલી ખાનગી હોસ્પિટલ આ યોજના સાથે ભુજમાં જોડાયેલ છે.
1: સર, કોઈ પણ યોજનાની વાસ્તવિક સફળતા તેના આંકડાઓ પરથી જ ખબર પડે છે, તો આપ જણાવશો કે અત્યાર સુધીમાં આપણે કચ્છ જિલ્લામાં અંદાજે કેટલા લોકોના આયુષ્માન કાર્ડ બન્યા છે, અને આપણી ભુજ હોસ્પિટલ અને જિલ્લાની અન્ય હોસ્પિટલોમાં થઈને કેટલા દર્દીઓએ આ યોજના હેઠળ મફત સારવાર મેળવી હશે?
0: બિલકુલ, અત્યારે હું પહેલા બી ચર્ચા કરી, અત્યારે લગભગ 7.5 લાખ લોકોને અમે આયુષ્માન કાર્ડ ઓલરેડી બનાવી દીધી છે, અને છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં લગભગ 1,04,437 લાભાર્થી આયુષ્માન ભારતની લાભ લઈ ચુક્યા છે, જેની ખર્ચ લગભગ 200 કરોડ થી પણ વધારે થઈ ગયો છે. 200 કરોડ થી વધારે થઈ ગયો છે, લગભગ 1 લાખ થી ઉપર લોકો, 1,04,437 લોકો છેલ્લા 2 વર્ષની વાત કરું છું, એ લાભ મળી ચુક્યા છે.
1: કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા આયુષ્માન આરોગ્ય મંદિર માં જે યોગા ક્લાસ, ડાયાબિટીસ, બીપી નું નિયમિત ચેકઅપ થાય છે, તેનાથી લોકોની જીવનશૈલીમાં કેવો સુધાર આવ્યો છે?
0: જે અમારું આરોગ્ય મંદિર છે ગ્રામ્ય વિસ્તારમાં સબ સેન્ટર ઉપર, યહાં પર એકચ્યુઅલી અમે પ્રિવેન્ટિવ હેલ્થ કેર પ્રોવાઈડ કરીએ છીએ. પ્રિવેન્ટિવ હેલ્થ કેર મીન્સ કે બીમારી થવા જ નહીં દઈએ અમે, અથવા આગળ થઈ ગયો છે બીમારી તો એ આગળ નહીં વધે, એની માટે એની આપણે કહીએ છીએ પ્રિવેન્ટિવ હેલ્થ કેર સિસ્ટમ. એની માટે અમારે ગ્રામ્ય વિસ્તારમાં દરેક સબ સેન્ટરમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર મૂકવામાં આવેલ છે, એ જ એની ટેલિમેડિસિન થી, ટેલિમેડિસિન મતલબ જે અમારું ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, અમારું એસડીએસ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે, વહાં આગળ સ્પેશિયલિસ્ટ ડોક્ટર છે, અને ટેલિમેડિસિન થી એ સીએચઓ જે છે એ પૂછીને એની સારવાર પણ એ ગામમાં કરી શકશે. એટલે અમે ટેલિમેડિસિન મેડિસિન બી ચાલુ રાખીએ છીએ, અને એ ગામમાં અમે યોગાનું પણ આયોજન કરવામાં આવે છે, યોગા ક્લાસ, ડાયાબિટીસ, બીપી જે કે એનસીડી જેની આપણે નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ કહીએ, એની અંતર્ગત દરેકને સુગર ટેસ્ટ કરવામાં આવે છે. જે 30 વર્ષથી ઉપરનો જે દર્દીઓ દવા લેવા આવે છે અથવા ગામમાં દવા લેવા ના પણ આવતા હોય, ગામમાં જેટલા દર્દી મતલબ કે લોકો છે જેની 30 વર્ષથી ઉપરની ઉંમર વાળા છે, એ બધાને અમે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માટે ચેક કરીએ છીએ. ડાયાબિટીસ મતલબ કે સુગર લેવલ ચેક કરીએ છીએ અને એની બીપી

ફરીથી ચેક કરીએ છીએ અને લોકોની એની જાણ કર્યા પછી સીએ જે અમારા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે નક્કી કરે છે એની શું સેવાની જરૂરિયાત છે, શું પ્રિવેન્ટિવ મેડિસિન આપી શકીએ, શું પ્રિવેન્ટિવ એની થેરાપી કરી શકીએ જેથી કે એની જીવનશૈલીમાં બદલાવ આવે. માનો કોઈ માણસને મોટાપા વધારે હોય, બ્લડ પ્રેશર વધારે હોય, તો અમે એની યોગા કરવાનું સલાહ આપીએ, જે ડાયટ પેટર્ન છે એની ચેન્જ કરવાનું સલાહ આપીએ, ફિઝિકલ જે એક્સરસાઇઝ છે એની સલાહ આપવાનું આપણો સવાલ એમને આપે છે. મારો જે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર છે એ બધું એની સ્ક્રીનિંગ કરે છે, આખા ગામ ને ગામ સ્ક્રીનિંગ કરવામાં આવે છે એનસીડી માટે.

0: કેર આપી શકે એ બધું જ ગામમાંથી ઉપલબ્ધ કરાવવાની કોશિશ કરીએ છીએ. હા, એની જયારે મેડિકલ સલાહની જરૂરત પડે છે તો એ ટેલિમેડિસિન થ્રુ સ્પેશિયલિસ્ટ ડોક્ટર સાથે ડાયરેક્ટ જોડાવી શકશે અને એની સલાહ પ્રમાણે એની લાભ એની જે સારવાર છે આપી શકશે.
1: હવે સર આપી આપણે પ્રશ્ન કરીશ કે આકાશવાણીના માધ્યમથી આપ કચ્છના લોકોને સરકારી યોજનાઓનો સાચો લાભ લેવા અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહેવા માટે આપ શું અપીલ કરશો અને શું સંદેશ આપશો?
0: હું આકાશવાણી થ્રુ એ જ સંદેશ આપીશું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પ્રિવેન્ટિવ મેજર્સ જે છે બીમારી ના થાય એની પહેલા જ આપણે એવી પ્રવૃત્તિઓ કરીએ કે બીમારી થાય જ નહીં આપણે. એ અમારો આયુષ્યમાન મંદિર જે છે ગામમાં અમે યોગા કરાવીએ છીએ, વધારેથી વધારે લોકો એને અમારી યોજનાની અંતર્ગત આવે અને સારું આરોગ્ય રાખી શકશે. અગર એ અમારો કહેવા માનશે, અમારો જે ઓફિસર વાળા ગામડામાં છે એની લાભ જેટલું લઈ શકશે, સરકારી યોજનાની લાભ લઈ શકશે, એ પબ્લિક માટે ફાયદો રહેશે. અને સબસે મોટી વસ્તુ એ છે કે અમારા પ્રધાનમંત્રી સાહેબે એવી આરોગ્ય યોજનાઓ કરી છે જેની ઉપર અમે એ કહી શકીએ કે લોકોની આઉટ ઓફ પોકેટ એક્સપેન્સ ઝીરો થઈ જશે.
1: કેન્દ્રમાં એનડીએ સરકારના 12 વર્ષના આ સફળ કાર્યકાળ દરમિયાન સ્વસ્થ ભારત અને આયુષ્યમાન ભારત મિશને દેશની સાથે સાથે આપણા કચ્છના છેવાડાના પરિવારોને નવજીવન આપતી સેવાઓ પૂરી પાડી છે તેની બહુ જ સરળ અને આંકડાકીય માહિતી શ્રોતા મિત્ર સમક્ષ સર આપે રજૂ કરી. ડોક્ટર સાહેબ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: ધન્યવાદ. ધન્યવાદ.
2: વિશેષ શ્રેણી કેન્દ્રમાં એનડીએ સરકારના 12 વર્ષ જેના ચોથા અંકમાં આપ સાંભળી રહ્યા હતા સ્વસ્થ ભારત આયુષ્યમાન ભારત એ વિષય પર વિશેષ ચર્ચા, જેમાં ભાગ લઈ રહ્યા હતા ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કચ્છ ડોક્ટર કેશવ કુમાર. કાર્યક્રમનું સંચાલન કર્યું પરેશ મારુએ. આ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા રજૂ કરવામાં આવ્યું.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમતગમતમાં યુવાનોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે ભારતીય રમતવીરોએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું ગૌરવ વધાર્યું છે. પશ્ચિમ બંગાળ મ્યુનિસિપલ ભરતી કૌભાંડના સંદર્ભમાં પ્રવર્તન નિદેશાલય ઈડીએ આજે કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં 7 સ્થળોએ દરોડા પાડ્યા. ફિનલેન્ડના વિદેશમંત્રી એલિના વોલ્ટોનેને રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયને ટેકો આપતા કહ્યું છે કે ભારતે પશ્ચિમી દેશો દ્વારા નક્કી કરાયેલી કિંમત મર્યાદાનું પાલન કર્યું છે. ગઈકાલે રશિયાના સરહદી પ્રદેશ બ્રાયન્સ્કમાં થયેલા ડ્રોન હુમલામાં એક વ્યક્તિનું મોત, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે રશિયાએ 12 કલાકમાં 185 યુક્રેનિયન ડ્રોન તોડી પાડ્યા હતા. છત્તીસગઢના બીજાપુર અને ગરિયાબંધના જંગલોમાંથી હથિયારો અને વિસ્ફોટક સામગ્રી સાથે નક્સલીઓને 8 ડમ મળી આવ્યા. સરહદ સુરક્ષા દળ બીએસએફના ગોળીબારમાં બાંગ્લાદેશી તસ્કર ઠાર. સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના વાવડી ગામ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળે દેશમાં કૃષિ જૈવ વિવિધતાના સંરક્ષણ અને ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે જૈવ વિવિધતા નિષ્ણાત સમિતિની પુનર્ગઠન કરી છે. પુરૂષ ક્રિકેટમાં ભારત 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે ટકરાશે. આઈસીસી મહિલા ટી20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનો પહેલો મુકાબલો આવતીકાલે પાકિસ્તાન સામે થશે. બેડમિન્ટનમાં ભારતની પીવી સિંધુનો મુકાબલો આજે સિડનીમાં ઓસ્ટ્રેલિયન ઓપનના મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં જાપાની અકાની યામાગુચી સામે થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે અમેરિકાના વિદેશમંત્રી સાથેની વાતચીતમાં ખાડી વિસ્તારમાં અમેરિકન નૌકાદળના હુમલા સામે સખત વિરોધ નોંધાવ્યો છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ હવામાં અને દરિયામાં દુશ્મનના જોખમો સામે રક્ષણ આપતી અને રાષ્ટ્રની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવતી એક અનેક મહત્વપૂર્ણ તકનીકોનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: કાર્યક્રમની શરૂઆત કરીશું જનાર્દન રાવલે ગાયેલી કવિ નાનાલાલની રચનાથી.

0: અમારા સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા.

સમગ્ર પ્રકૃતિ નાય ધોઈને સુગંધિત થઈને ઉભી હોય ને તેવું લાગે, પરંતુ આ જ સમય છે જયારે આપણે આપણી તબિયતની વિશેષ કાળજી રાખવાની જરૂર હોય છે. તો બહેનો, ચોમાસાની ઋતુમાં સ્વાસ્થ્ય અને સુરક્ષા જાળવવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. જેમ કે ચોમાસામાં પાણીજન્ય રોગો થવાની સંભાવના વધુ હોય છે, તેથી પાણીને ઉકાળીને જ પીવું જોઈએ. હંમેશા તાજો, ગરમ અને ઘરે બનાવેલો ખોરાક જ ખાવો જોઈએ. વાસી કે બહારનું ખુલ્લું

ઠંડા થવા ન દેવું જોઈએ. બહારથી આવ્યા પછી હાથ પગ સાબુથી બરાબર ધોવા જોઈએ. આ ઉપરાંત કેટલીક વિશેષ સાવચેતી પણ રાખવી જોઈએ, જેવી કે ઘરમાં ભેજ હોય ને તો ઇલેક્ટ્રિક વાયર કે સ્વીચોને ભીના હાથે અડવું ન જોઈએ. જ્યારે આપણે વરસાદમાં બહાર જઈએ તો રેઇનકોટ કે છત્રી સાથે રાખવી જોઈએ અને પાણી ભરાયેલા વિસ્તારોમાં બને તેટલું જવાનું ટાળવું જોઈએ. વિના કપડા કે બૂટ તરત જ બદલી નાખવા જોઈએ, જેથી આપણાને ચામડીના રોગો ન થાય. બીજો આ બાબતોનું તમે ધ્યાન રાખો ને તો તમે અને તમારો પરિવાર ચોમાસામાં ફિટ અને ફાઇન રહી શકો છો. બેનો, આ તો થઈ ચોમાસામાં સ્વાસ્થ્યની કાળજીની વાતો, અને હવે વાતાવરણને થોડું હળવું બનાવી દઈએ. સાંભળીએ એક સરસ મજાનું ગીત.

0: ગયેલું પાની લીલું જોવા માટે વૃક્ષનું હોવું જરૂરી છે. તો મામા, તમે પણ વૃક્ષારોપણની તૈયારી કરી લેજો અને આખું વર્ષ લીલા પાન જોતા રહેજો. મામા, આપણે જયારે પણ બીમાર હોવાની વાત કરીએ છીએ ત્યારે મગજમાં તાવ, શરદી કે દુખાવો જ આવે છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે ઘણી વાર શરીરનો દુખાવો એ શરીરમાં નહીં પણ મનમાં છુપાયેલો હોય છે? આજે આપણે વાત કરીશું કે કેવી રીતે આપણા વિચારો અને માનસિક સ્થિતિ આપણા શરીર પર સીધી અસર કરે છે. તો ચાલો સાંભળીએ દીપ્તિબેન ઓઝાનો વાર્તાલાપ, માનસિક સ્વાસ્થ્યની શારીરિક અસર.
1: નમસ્તે શ્રોતા મિત્રો, સ્વાસ્થ્ય એ જીવનની સૌથી ઉત્તમ મૂડી છે. આપણે સૌ આપણી શારીરિક તંદુરસ્તી વિશે હવે ઘણા જાગૃત થયા છે, પણ હજુ વધુ જાગૃત થવાની જરૂર છે. આપણી જાગૃતતા શારીરિક લક્ષણ તરફ છે, પણ ઘણી વાર ઘણા માનસિક લક્ષણોને જાણે અજાણે આપણે ઉપેક્ષિત કરીએ છીએ. આ ઉપેક્ષા લાંબા ગણે ઘણા એવા રોગોને શરીરમાં નોતરે છે કે આપણને સ્વપ્ને પણ ખ્યાલ ન હોય. આપણું શરીર અને મન બંને એકબીજા સાથે સંકળાયેલા છે. જ્યારે પણ કોઈ પણ એકને તકલીફ પડે છે ત્યારે બીજાને તેની અસર થાય છે, તેમજ જો ખુશી પણ મળે તો સ્વાસ્થ્ય સારું બને છે. યોગ્ય ઇલાજ કરાવી લઈએ અને આપણે સાજા થઈ જઈએ. પણ ઘણી વાર એવા માનસિક લક્ષણો હોય છે જેની આપણે સતત ઉપેક્ષાઓ કરતા હોઈએ છીએ, જેવા કે લાંબા સમયથી મન ઉદાસીન રહેવું, કોઈ કામમાં મન ના લાગવું, ખૂબ ડર લાગવો, અકારણ ચિંતા રહેવી, કામમાં નિરસ્તા અનુભવવી. આને આપણે મોટાભાગે સમય પર છોડી દેતા હોઈએ છીએ, પણ જ્યારે તે જતું જ નથી ત્યારે આપણે એ તરફ ધ્યાન આપવાનું છોડી દઈએ છીએ. ટેવાઈ જઈએ છીએ કે આ તો આપણી ટેવ છે, અને લાંબા ગાળે આને લીધે એવા રોગ લાગુ પડી જાય છે જે દેખીતી રીતે તો શારીરિક જ જણાય, પણ તેના મૂળિયા આપણા માનસમાં ખૂબ જ ઊંડા રોપાયેલા હોય છે. આપણી આસપાસ એ સાથે એવી પરિસ્થિતિ, પ્રવૃત્તિઓ કે પછી સંબંધો હોય છે જે આપણા પર કોઈ જોખમ કે ધમકી અનુભવતા હોય, કે આપણામાં નિરાશા ઉદ્ભવતા હોય, અથવા તો આપણા પર દબાણ કરીને તાણનો અનુભવ કરાવતા હોય. આ સિવાય રોજિંદા જીવનનો સંઘર્ષનો સતત અનુભવ થતો હોય અને એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ ન સૂજે એવી પરિસ્થિતિ બની જતી હોય, આવા સમયે વ્યક્તિને માનસિક અસર પહોંચે છે. આ પરિસ્થિતિને યોગ્ય સમયે યોગ્ય રીતે દૂર ન કરવામાં આવે તો તેની શરીર પર લાંબી ઊંડી અસર પડે છે. જેમ કે કોઈ દિવસ ઊંઘ ના આવે, ઊંઘમાં ખલેલ પડે, ઊંઘમાં તૂટક તૂટક આવે, વધુ પડતા થાકનો અનુભવ આવે, કારણ વગર ક્યાં તો કોઈ માણસ ખાખા કરે કે પછી ખાવા ઉપર અરુચિ થઈ જાય, ઘણી વાર આપણને સારું ના લાગતું હોય તો આપણે એવું તીખું, ખાટું, વધારે પડતું મસાલાવાળું ખાવાનું અપનાવી લઈએ, જંક ફૂડ અપનાવી લઈએ, જે લાંબા ગાળે શરીરને રોગ લાવે છે. વ્યક્તિ તાણયુક્ત વાતાવરણમાં લાંબો સમય રહે કે સ્વભાવિક તાણયુક્ત બની ગયો હોય તો તેને એસિડિટી થવાની સંભાવના વધી જાય છે. હાઇપરટેન્શન, બ્લડ પ્રેશર. સામાન્ય રીતે એવું જણાય છે કે વધુ પડતો મીઠાવાળો, તેલવાળો કે ચરબીયુક્ત ખોરાક ખાવાથી થાય, પણ આના કરતા પણ વધુ જવાબદાર એ છે કે જ્યારે વ્યક્તિ પોતાની લાગણીઓ પર કાબુ રાખી શકતો નથી, લાગણીશીલ બની જીવનના નિર્ણયો લે છે, ત્યારે હાઇપરટેન્શન થવાના વધુ કારણો બને છે. કોલેસ્ટ્રોલ, જે કારણ વધુ પડતું ચરબીયુક્ત ખોરાક કરતા વધુ જોખમી એ વ્યક્તિઓ જે આળસુપણું કે એદીપણું બની અને નિષ્ક્રિય પોતાના જીવનને બનાવે છે. અસ્થમા. અસ્થમાનું મુખ્ય કારણ ફેફસાને પ્રાણવાયુ જ્યારે પૂરતા પ્રમાણમાં ન મળે ત્યારે થાય છે, પણ એનું વધુ જવાબદાર કારણ વ્યક્તિ જ્યારે વારંવાર કે સતત ઉદાસ, ગમગીન, દુઃખી લાગણીઓથી ઘેરાયેલો રહે અને ત્યારે તે સતત ગુંગળામણ અનુભવે છે, જે ફેફસાની ક્રિયાશીલતાને અસ્થિર બનાવી દે છે. ડાયાબિટીસ કે મધુપ્રમેહ. વધુ પડતા ગળ્યા પદાર્થથી થતો હોવાનું મનાય છે, પણ જ્યારે વ્યક્તિ સ્વાર્થી અને જિદ્દી કે અક્કડ વલણથી પીડાય છે ત્યારે તેની અસર સ્વાદુપિંડ ગ્રંથિ, જે આપણા પાચક રસને જઠરમાં ઠાલવે છે અને પાચકને સંતુલિત રાખે છે, તેના કાર્યને બહુ જ ખોરવે છે અને તેની અસર શરીરમાં રહેલા ખાંડના પ્રમાણને અસ્થિર બનાવે છે. આ રોગ પહેલા મોટી ઉંમરના વ્યક્તિઓમાં વધુ જોવા મળતો હતો, પણ હવે એ નાના બાળકો કે યુવા વર્ગમાં પણ જોવા મળે છે. પથરી, કિડની સ્ટોન, આ ફક્ત કેલ્શિયમ ઓક્સિલેટેડ ડિપોઝિશન નથી, પણ નકારાત્મક લાગણી અને નફરતની તીવ્ર અનુભૂતિને કારણે પણ થાય છે. સ્પોન્ડિલાઇટિસ, કરોડરજ્જુના L4 અને L5 મણકાની સ્થિતિ કે સર્વાઇકલ ડિસઓર્ડર પણ જે વ્યક્તિઓને ભવિષ્યની ખૂબ જ ચિંતા, ડર કે પોતે બહુ જ બોજારૂપ હેઠળ છે એવો અનુભવ કરતો હોય તેને થવાની સંભાવના વધુ હોય છે. બીજા થોડા વધુ ઉદાહરણો જોઈએ તો બ્રોકનો દુખાવો, તાણથી થાક લાગવી, હતાશ, ચીડિયાપણું વગેરેથી થાય છે. ખોટી રીતે બેસવા, ચાલવા, ઊંઘવાની રીતો, જેને આપણે પૂર પોસ્ચર કહીએ છીએ, એને લીધે પણ થાય છે. તાણ અને ચિંતાથી મેદસ્વીપણું વધે છે. જે વ્યક્તિઓ જોડે આપણને ન ગમતું હોય એને સાંભળવું પડે સતત, ત્યારે કાનમાં સાંભળવાની સમસ્યા થાય છે. આંખમાં ઝાંખક આવવી, આંખનું પ્રેશર વધી જવું, મોઢામાં ચાંદા પડવા, આંતરડામાં ચાંદા પડવા, કે લાંબા સમય સુધી સતત તાણ અને ચિંતામાં રહેતી વ્યક્તિને ઓસ્ટ્રો આર્થરાઇટિસ્ટ, જેને રાંજણ કહે છે, તે પણ થવાની સંભાવના છે. આ જ રીતે પીઠનો દુખાવો, જે વ્યક્તિમાં જીવનનો અથવા જીવન પ્રત્યેનો ડર, સતત અસલામતી કે અતિજીવન સંઘર્ષની જમઝૂમતા હોય, તેમને થવાની સંભાવના વધુ છે. હાઇપરટેન્શન, નકારાત્મક લાગણીઓ, સામાજિક અને આર્થિક ચિંતા, જે જીવન જીવવાના ડરને ઉદ્ભવ કરે છે. હાર્ટ ડિઝીઝ, નિરાશા, હતાશા, ચિંતા, તાણ, ડર, ગમગીન પરિસ્થિતિ અને અસુરક્ષતામાં રહેતા વ્યક્તિઓમાં શ્વાસ અને હાર્ટ સંબંધી ડિસીઝ થવાની શક્યતા હોય છે. તમને કદી તમારો હાથ દુખે છે અકારણ? હા, હાથના બાવડા દુખતા હોય એને અથવા હાથના સ્નાયુ અક્કડ થઈ ગયા છે એવું લાગે તો માની લેજો કે તમે સતત ચિંતાગ્રસ્ત પરિસ્થિતિમાં લાંબા સમયથી રહો છો. અને બીજું ખાસ, જે વ્યક્તિ સતત એમ માનતો હોય કે હું માંદો છું અને એવું વિચારતો હોય કે હું કદી સાજો નહીં થાઉં, તે સદા જ માંદો રહે છે. આમ જાવા જઈએ તો આ બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કહેવાય છે, એટલે કે જીવનશૈલી આધારિત રોગો છે. આને ઓછા કરવાના ઘણા જ સરળ ઉપાયો છે. પરિસ્થિતિ જેવી કે એવી પૂર્ણ રીતે બિનશરતી રીતે સ્વીકારો. પરિસ્થિતિ આવતી જ રહેવાની છે, એને સ્વીકારી લો જેવી આવી છે તેવી. શારીરિક અને માનસિક ફિટનેસ જેને જાળવો. તાણ ઓછા કરવા યોગ, ધ્યાન કે એવા કોઈ પ્રયોગો કરો. સતત કાર્યશીલ રહો. ઘરમાં અને ઘર બહાર આંતર સંબંધો સુમેળ ભર્યા બનાવો. પરસ્પર મદદ કરો. ભાર લાગતા સંબંધો, પરિસ્થિતિ, માન્યતાઓ, પ્રવૃત્તિને ત્યજો. હૂંફ સાથે રહો. થોડી ઘણી કસરતો કરો. એક જગ્યા ઉપર લાંબો ટાઈમ બેસી ના રહો. પોતાના માટે સમય કાઢો અને પોતાને ગમતું કાંઈક તો કરો. સારું સંગીત સાંભળો. હંમેશા આભાર માનો. ઈશ્વરનો માનો, માતા પિતાનો માનો, કુટુંબનો માનો કે પોતાનો પણ માનો. યોગ્ય પ્રમાણમાં ઊંઘ લો. કૃત્રિમ કરતા કુદરતી સાધનોનો વધુ ઉપયોગ કરો. જીવનમાં ધીમા પડો, એટલે કે 24 કલાકમાં 48 કલાક જીવવાની આશા છોડી દો. આપણા શરીરના આ જે 4 હોર્મોન્સ છે એ આપણા જીવનમાં ચમત્કાર કરી શકે છે. એન્ડોર્ફિન્સ, આ એક હોર્મોન્સ છે. આપણે જયારે કસરત કરીએ છીએ ત્યારે આનો સ્ત્રાવ થાય છે. આનાથી કસરત કરવાની શરીરમાં પીડા દૂર થાય છે અને આપણને કસરત કરવાથી આનંદ આવે છે. હાસ્ય, લાફ્ટર, હવે તો હાસ્ય થેરપી બી થઈ છે, એ પણ એક રસ્તો છે. એમાં પણ આ એન્ડોર્ફિન સ્ત્રાવ ઝરે છે. અને દરરોજ લગભગ આ જાતની કસરતમાં સમય ફાળવીએ તો આખા દિવસનો ખુશીનો જથ્થો મળી રહે છે, તાજગીનો જથ્થો મળી રહે છે. આ સિવાય બીજો છે ડોપામિન. જ્યારે જીવનમાં આપણે નાના કે મોટા કોઈ પણ કામ પૂરા કરીએ અને એનો સંતોષ માનતા શીખીએ તો ડોપામિન રિલીઝ થાય છે. જ્યારે આપણને ઘરે કે કામ પર કામની નાની નાની કામની પ્રશંસા મળે અને આથી આપણે જ્યારે ખુશ થઈએ છીએ ત્યારે ડોપામિન રિલીઝ થાય છે અને આપણને આનંદિત મહેસૂસ થાય છે. ત્રીજી ગ્રંથિ છે સેરોટોનિન. જ્યારે આપણે બીજા માટે કોઈ પણ નાનું મોટું કામ કરીએ, બીજાને મદદ કરીએ અને જે કામ કરવાનો સંતોષ મળે છે તેમાંથી આ સ્ત્રાવ ઝરે છે. ચોથું છે ઓક્સિટોસિન. જ્યારે આપણે બીજી વ્યક્તિને નજીકથી મહેસૂસ કરીએ છીએ. યાદ છે મુન્નાભાઈની જાદુઈ જપ્પી? હા, ખરેખર એ ખૂબ કામ કરે છે. આમ જ જ્યારે આપણે એકબીજા સાથે હાથ મેળવીએ, શેકહેન્ડ કરીએ, કે આપણે એકબીજાનો હાથ પકડીએ અને એમના ખભા ઉપર વિટાડીએ, તો આ ઓક્સિટોસિનનો ખૂબ જ સ્ત્રાવ થાય છે. ટૂંકમાં, રોજ કસરત કરી એન્ડોર્ફિન્સ મેળવો, નાના મોટા કામ કરી ડોપામિન મેળવો, બીજા સાથે સારા હુફાળો સંબંધો રાખી સેરોટોનિન મેળવો, એકબીજા સાથે આત્મીયતા કેળવી હુફ મેળવો અને ઓક્સિટોસિન આ ચારે ગ્રંથિઓની ખુશી મેળવો. આ ખુશી આપણા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. નમસ્કાર.
2: માનસિક સ્વાસ્થ્યની શારીરિક અસર. મને હમણાં જ આપણે દીપ્તિબેન ઓઝાનો વાર્તાલાપ સાંભળ્યો અને ફરી સાંભળીએ એક સુમધુર ગીત.

બહેનો ચોમાસું હોય, બહાર ઝરમર વરસાદ પડતો હોય અને સાથે જો ગરમા ગરમ નાસ્તો મળી જાય તો કેવું? મોઢામાં પાણી આવી ગયું ને? તો ચાલો ચોમાસાની ઋતુમાં ગરમા ગરમ અને મસાલેદાર વાનગીની રેસીપી આપી દઈએ. અને વરસાદની ઋતુમાં મકાઈનો ઉપયોગ કરીને એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી નાસ્તો બનાવી શકાય છે. તો રેસીપી નોંધ કરી લો. સૌપ્રથમ મકાઈના દાણાને ઉકાળી લો. તેની અંદર કોર્નફ્લાવર, મીઠું, મરી પાવડર અને લાલ મરચું નાખીને મિક્સ કરો. હવે તેને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી લો. ત્યારબાદ સર્વ કરવા માટે ઉપરથી ચાટ મસાલો બબરાવો અને લીંબુનો રસ છાંટો. લો, તૈયાર છે ક્રિસ્પી મકાઈ, એટલે કે ક્રિસ્પી કોર્ન. હવે વરસાદની સીઝન હોય અને ભજીયા ગોટા ન હોય એવું બને જ નહીં. બહેનો, અમદાવાદ હોય કે સૌરાષ્ટ્ર, કોઈ પણ ચોમાસું દાળ વડા વગર અધૂરું છે. તો ચાલો આપી રહી છું ચણાની દાળના વડાની રેસીપી. આ માટે ચણાની દાળને 3-4 કલાક પલાળી રાખો. ત્યારબાદ તેને આદુ મરચા અને કોથમીર સાથે અર્ધ કચરી પીસી લો. આ મિશ્રણમાં ડુંગળી, મીઠું અને મસાલા ઉમેરીને ગરમા ગરમ તેલમાં વડા ઉતારી લો. આ વડા ડુંગળી સાથે ખૂબ સરસ લાગે છે. હો બહેનો, મકાઈમાંથી બનતો પરંપરાગત ગુજરાતી હાંડવો પૌષ્ટિક અને ખૂબ જ ટેસ્ટી હોય છે. મકાઈના દાણા, દહીં, ચણાનો લોટ, ચોખાનો લોટ આ બધું મિક્સ કરીને ઘટ્ટ ખીરું તૈયાર કરવાનું. તેની અંદર તલ, આદુ મરચાની પેસ્ટ અને મસાલા નાખીને આથોળવા દેવાનો. ત્યારબાદ કઢાઈમાં તેલ મૂકીને તેને પૂડાની જેમ બરાબર પકાવી લેવાનો. લો, તૈયાર છે ટેસ્ટી મકાઈનો હાંડવો. બહેનો, આવી જ એક બીજી ટેસ્ટી વાનગી છે બટાકાના ભજીયા. વરસાદની સીઝનમાં ઝટપટ બટાકાના ભજીયા બની જતા હોય છે. આ માટે બટાકાની પાતળી સ્લાઈસ કરો. બેસનની અંદર લાલ મરચું, હળદર, મીઠું અને સોડા નાખીને એક સરસ મજાનું બેટર બનાવો. બટાકાની સ્લાઈસને બેટરમાં બોળીને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. લો, તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી બટાકાના ભજીયા. બહેનો, જો તમારે લાઇટ અને ચટપટું ખાવું હોય તો મકાઈની ભેળ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ માટે વાફેલી મકાઈમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, કોથમીર, લીંબુનો રસ, મસાલા અને સેવ ઉમેરીને મિક્સ કરો. લો, તૈયાર છે સ્વાદિષ્ટ મકાઈની ભેળ. બહેનો, ચોમાસામાં પારંપરિક રીતે બનાવાતી લીલી મકાઈના ચેવડાની રેસીપી આપી રહી છું. સૌપ્રથમ એક પેનમાં 3-4 ચમચી તેલ ગરમ કરવા મૂકું. તેમાં 3 નંગ લવિંગ, અડધો ટુકડો તજ, 5 ચમચી રાઈ, 5 ચમચી તલ, 5 ચમચી હિંગ અને 4-5 પત્તા મીઠા લીમડાના ઉમેરવા. ત્યાર પછી તેમાં 1/2 ચમચી આદુ અને લીલા મરચાની પેસ્ટ નાખીને સહેજ સાંતળી લેવી. 2 કપ મકાઈનું છીણ ઉમેરવું. ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખીને સરખી રીતે મિક્સ કરવું. 5-7 મિનિટ મકાઈને ઢાંકીને ચડવા દેવી. ત્યાર પછી તેની અંદર 1/2 કપ દૂધ ઉમેરીને ફરીથી 5 મિનિટ ઢાંકીને છીણને ચડવા દેવું. પછી તેમાં 5 ચમચી ખાંડ અને 5 ચમચી લાલ મરચું નાખીને હલાવી લેવું. ત્યાર પછી તેમાં 7-8 નંગ કાજુ અને દ્રાક્ષ ઉમેરવા. અંતમાં કોથમીર ઉમેરીને ગાર્નિશ કરવું. ગરમા ગરમ સર્વ કરવું. અને હા બહેનો, આ વાનગીઓમાં આદુ, મરચા અને લીંબુનો વધુમાં વધુ ઉપયોગ કરો. તો બહેનો, ગરમા ગરમ મસાલા આદુવાળી ચા સાથે આ વાનગીઓનો આનંદ માણો. આ ચોમાસામાં ખાન પાન સાથે તમારી તબિયતનું પણ ધ્યાન રાખજો. આપ સૌને હેપી મોન્સૂન. તો બહેનો, આ સાથે જ કાર્યક્રમનો સમય પૂરો થાય છે. ફરી મળીશું. આવજો બહેનો. સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સૈયર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

હરિભક્ત સમી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ બરાબર 1:20 આપ સાંભળશું ગુજરાતીના સમાચાર.

आकाशवाणी समाचार सुनील परमार वाचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी फ्रांस अने स्लोवाकियानी 6 દિવસની મુલાકાત માટે રવાના। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કુશનું પ્રેરણાદાયી ઉદાહરણ। IMA ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું। પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસની વિવિધ 7 સ્થળોએ ઈડીના દરોડા। ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેને મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં। ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની 1 દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાળામાં રમશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના થયા છે। પ્રસ્થાન નિવેદનમાં શ્રી મોદીએ જણાવ્યું કે વ્યૂહાત્મક રીતે ફ્રાન્સ ભારત માટે ખાસ મહત્વનું છે। તેમણે જણાવ્યું કે આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ભારત અને ફ્રાન્સ વચ્ચે આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાનો છે। શ્રી મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન સાથે ભારત ઇનોવેટ્સ સંમેલનનું ઉદઘાટન કરશે। તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ ભારતીય સ્ટાર્ટઅપ્સને વિશ્વ સાથે જોડશે। શ્રી મોદી આવતીકાલે નાઇસથી સ્લોવાકિયાની 2 દિવસીય મુલાકાત માટે રવાના થશે। શ્રી મોદીએ જણાવ્યું કે આ ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વેગ આપશે। પ્રધાનમંત્રી મોદીએ બ્રાતિસ્લાવામાં સ્લોવાકિયા કે રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીની ઔર પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સે મુલાકાત કરેંગે। શ્રી મોદીએ કહ્યું કે ઇસસે યુરોપીય સંઘ કે સાથ ભારત કી રણનીતિક સાઝેદારી ઔર મજબૂત હોગી। સ્લોવાકિયા યાત્રા કે બાદ શ્રી મોદી ફ્રાન્સ કે એવિયન જાયેંગે જહાં વે 16-17 જૂન કો G7 શિખર સંમેલનમાં ભાગ લેંગે। પ્રધાનમંત્રી મોદીએ કહા કે G7 મેં ભારત કી ઉપસ્થિતિ ભારત કે બઢતે વૈશ્વિક પ્રભાવ કો દર્શાતી હૈ। યે લગાતાર 8વાં G7 શિખર સંમેલન હૈ જિસમેં ભારત કો આમંત્રિત કિયા ગયા હૈ। યાત્રા કે અંતિમ ચરણ મેં પ્રધાનમંત્રી મોદી 18 જૂન કો પેરિસ જાયેંગે જહાં વે ફ્રાન્સ કે રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રોન કે સાથ વિવા ટેક 2026 સંમેલન મેં શામિલ હોંગે। પેરિસ સે શૈલેશ નયન કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે સરફિરોઝી। દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પેરિસમાં ભારતીય સમુદાયને મળવા માટે આતુર છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાતો યુરોપ અને G7 બંને સાથે ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિજ્ઞાન, ટેકનોલોજી, અવકાશ, ઉત્પાદન, સેમિકન્ડક્ટર અને ડ્રોન જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી રહ્યા છે। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે ભારત આજે વિશ્વના અગ્રણી સ્ટાર્ટઅપ હબમાંનું એક છે અને નાના શહેરો અને ગામડાઓના યુવાનો તેની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। પ્રધાનમંત્રીએ રમતગમતમાં યુવાનોના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે ભારતીય રમતવીરોએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું ગૌરવ વધાર્યું છે। તેમણે નોંધ્યું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા અને અટલ ઇનોવેશન મિશન જેવી પહેલોએ નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપ્યું છે। શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 12 વર્ષથી એનડીએ સરકાર યુવાનોના નેતૃત્વ હેઠળના વિકાસને પ્રોત્સાહન આપી રહી છે જેનાથી દેશના યુવાનોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ તેમના સપનાઓને સાકાર કરી શક્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ઉત્તરાખંડના દહેરાદૂનમાં ભારતીય લશ્કરી એકેડમી IMA ખાતે પાસિંગ આઉટ પરેડમાં ઉપસ્થિત રહી પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ વર્ષની પાસિંગ આઉટ પરેડ ઐતિહાસિક હતી કારણ કે પ્રથમ વખત એકેડમીના જેન્ટલમેન કેડેટ્સની સાથે મહિલા કેડેટ પાસ આઉટ થઈ હતી। સમારોહને સંબોધતા રાષ્ટ્રપતિ મુર્મુએ કહ્યું કે તેઓ 9 મહિલા કેડેટ્સને જોઈને ખાસ ખુશ છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે તે ભારતના સંરક્ષણ દળોના ઇતિહાસમાં માત્ર એક સીમાચિહ્નરૂપ નથી પરંતુ મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કુશનું પ્રેરણાદાયી ઉદાહરણ પણ છે। Not only a milestone in the history of India's defense forces, but also an inspiring example of India's march towards women-led development. I am sure that many more women cadets will join the academy. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સએમએલ AIR@abd ને ફોલો કરશો. ફિનલેન્ડના વિદેશમંત્રી એલિના વોલ્ટોનેને રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારતે પશ્ચિમી દેશો દ્વારા નક્કી કરેલી કિંમત મર્યાદાનું પાલન કર્યું છે. ફિનલેન્ડના ભારતીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું કે આ કિંમત મર્યાદા વૈશ્વિક તેલ પુરવઠો જાળવવા અને રશિયાના નફાને મર્યાદિત કરવા માટે બનાવવામાં આવી હતી.

નો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમણે પુષ્ટિ કરી છે કે બધા ક્રુ સભ્યો સુરક્ષિત છે. વિદેશ મંત્રાલયે તથ્ય ચકાસણી એકમે લોકોને આવા ખોટા દાવાઓથી સાવધ રહેવા વિનંતી કરી છે. આસામમાં ભારતીય હવાઈદળનું એક AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ દુર્ઘટના જોરહાટ હવાઈદળ સ્ટેશન ખાતે બની હતી. દુર્ઘટના બાદ વિમાનમાં આગ લાગી ગઈ હતી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. ઘટનાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED આજે પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ દરોડા પાડ્યા હતા. તૃણમૂળ કોંગ્રેસના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી મદન મિત્રાએ નિવાસ સ્થાનો સાથે જોડાયેલા પરિસરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ED જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળી હતી કે વિવિધ નગરપાલિકાઓ, ખાસ કરીને કમરહાટી નગરપાલિકામાં અયોગ્ય ઉમેદવારોની નિમણૂંકના બદલામાં વચેટિયાઓ દ્વારા રોકડ અને સોનાના રૂપમાં લાંચ લેવામાં આવી હતી. ભારત જર્મની વિકાસ સહયોગને મજબૂત બનાવવા માટે નીતિ આયોગ અને જર્મન પ્રતિનિધિમંડળ વચ્ચે નવી દિલ્હીમાં એક બેઠક યોજાઈ હતી. સ્વચ્છ ઉર્જા, પર્યાવરણીય સંરક્ષણ, ટકાઉ વિકાસ, કૃષિ સુધારણા, પાણી વ્યવસ્થાપન અને ગ્રીન અર્થતંત્રના નાના અને મધ્યમ કદના ઉદ્યોગોની ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે હૈદરાબાદના ડુંડીગલ સ્થિત હવાઈદળ એકેડમી ખાતે 270મી બેચની સંયુક્ત પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે તેમણે નવા કમિશન્ડ અધિકારીઓને બદલાતી યુદ્ધ તકનીકો અનુસાર પોતાને તૈયાર રાખવા હાકલ કરી. તેમણે કહ્યું કે આધુનિક યુદ્ધમાં ડ્રોન, ઉપગ્રહો અને રોબોટિક્સ જેવી તકનીકોની ભૂમિકા વધી રહી છે. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટેના અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. જો કે એવા અહેવાલો છે કે બંને પક્ષો પ્રારંભિક કરારની નજીક છે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું હતું કે સમજૂતીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ડિજિટલી હસ્તાક્ષર થઈ શકે છે. જો કે ઈરાને જણાવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા તેની નૌકાદળની નાકાબંધી હટાવે નહીં અને અબુજ ડોલરની સ્થિર સંપત્તિને નુકસાની ભરપાઈ ન કરે ત્યાં સુધી તે કાયમી કરાર પર હસ્તાક્ષરો કરશે નહીં. દરમિયાન પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ચાલી રહેલી ગુપ્ત વાટાઘાટોમાં અમેરિકા અને પાકિસ્તાનની મધ્યસ્થીએ પુષ્ટિ આપી કે બંને પક્ષો શાંતિ કરારના ડ્રાફ્ટ પર સંમત થયા છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાળામાં રમી છે. મેચ બપોરે 1:30 વાગે શરૂ થશે. બાકીની 2 મેચ લખનૌ અને ચેન્નાઈમાં રમશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ પર ભારતની કોશનું પ્રેરણાદાયક ઉદાહરણ. IMA ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસના વિવિધ 7 સ્થળોએ ED દરોડા. ઈરાને જણાવ્યું કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાળામાં રમશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 વાગે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

નાયબ મુખ્યમંત્રી હરીશસંઘવીના હસ્તે આજે રાજકોટ ખાતે 74.32 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 4 લેન રેલવે ફ્લાયઓવર બ્રિજ સાંધિયાપુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે આ બ્રિજની કુલ લંબાઈ 678 મીટર અને કુલ પહોળાઈ 16.24 મીટર છે. રેલવે ટ્રેકથી આ પુલની ઊંચાઈ 6.25 મીટર છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ ઉપર આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ રેલવે ફ્લાયઓવર બ્રિજ ખુલ્લો મુકાતા રાજકોટવાસીઓનું પરિવહન વધુ ઝડપી તેમજ સુવિધાજનક બન્યું છે. લોકાર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજકોટના મેયર, સાંસદ, ધારાસભ્ય સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવાસન, વેપાર અને જનસુવિધાને વેગ આપતી પોરબંદર, મુંબઈ, અમદાવાદ અને કેશોદ વચ્ચેની ફ્લાઇટ સેવાની શરૂઆત 25 તારીખથી થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે પોરબંદરમાં વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમમાં આ જાહેરાત કરી. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી માંડવીયા આજે સાંજે પોરબંદરમાં વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું ઉદઘાટન કરશે. આ સમિટ દરમિયાન પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ, રોકાણની તકો તથા ભવિષ્યની વ્યૂહાત્મક દિશા અંગે ઉદ્યોગ જગત સાથે વિસ્તૃત ચર્ચા કરાશે. આ સમિટમાં ફર્નિચર ઉત્પાદન અને તેની સાથે સંલગ્ન ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ સંગઠનો અને તથા વ્યાપારિક મંડળોના પ્રતિનિધિઓ સહિત વિવિધ રાજ્યોમાંથી 50થી વધુ પ્રતિનિધિ સહભાગી થશે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. પવિત્ર પુરૂષોત્તમ માસ અને ભાવિકોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આજે, આવતીકાલે અને સોમવારે સાંજે 4 વાગ્યાથી મંદિર દર્શન માટે મંદિર ખુલ્લું મૂકવામાં આવશે તેમ વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું.

સમયમર્યાદા પૂરી થયા બાદ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સેમ્બલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો જૂનાગઢ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે સંજીવ મહેતા. ચોમાસાના આગમનની પ્રતીક્ષામાં રહેલ જૂનાગઢવાસીઓ છેલ્લા 15 દિવસથી અસહ્ય ઉકળાટનો સામનો કરી રહ્યા છે. અને છેલ્લા 1 મહિનાથી ઉનાળાની ગરમી વચ્ચે મહિલાઓ પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી કરે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગાંઠા ગોળનું સ્થાપન, પૂજન અર્ચન, સત્સંગ, છપ્પન ભોગ, મનોરથ અને સત્યનારાયણ ભગવાનની કથા સહિતના ધાર્મિક કાર્યક્રમો વચ્ચે બહેનો ગોપી ભાવે ભગવાન પુરુષોત્તમ રાયની ભક્તિવંદના કરે છે. દર 3 વર્ષે આવતો પવિત્ર પુરુષોત્તમ માસમાં હાલ અંતિમ ચરણમાં છે. ત્યારે નરસિંહ મહેતાના શાળા ખાતે કુંવરબાઈનું મામેરું, ફૂલમંડળી અને રાજભોગ જેવા મનોરથ યોજીને વૈષ્ણવો ધન્ય બન્યા હતા. તો રાધા દામોદરજી મંદિર સહિત અનેક કૃષ્ણ મંદિરોમાં ઉનાળાને અનુરૂપ આમા મનોરથ અને નૌકા મનોરથ પણ જોવાયા હતા. એક તરફ આકાશમાં વરસાદી વાદળો બંધાઈ રહ્યા છે, ત્યારે પ્રાચીન વર્ષ વિજ્ઞાનનો 26મો પરિસંવાદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયો હતો, જેમાં સૌરાષ્ટ્રભરમાંથી 40 જેટલા આગાહીકારોએ ઉપસ્થિત રહી આ વર્ષે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી વ્યક્ત કરી હતી. વર્તમાન ટેકનોલોજીની સાથે આપણી પ્રાચીન પરંપરા એટલે કે અખાત્રીજના પવનની દિશા, હોળીની ઝાડની દિશા, વડલી વાક્ય, પશુ પક્ષીની ચેષ્ટા અને નક્ષત્રોની ગોઠવણી જેવા પાસાઓનો અભ્યાસ કરીને આગાહીકારોએ આગામી ચોમાસાનો વર્તારો કાઢ્યો હતો. જૂનાગઢ વન વિભાગ દ્વારા 2 દિવસ ગિરનાર વન્ય અભયારણ્યમાં શાકાહારી પ્રાણીઓની વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગિરનારની જૈવિક વિવિધતા અને પર્યાવરણીય સંતુલન માટે શાકાહારી પ્રાણીઓની ભૂમિકા મહત્વની રહી છે. મીટગાર્ડ વનકર્મી અને વન અધિકારીઓ સહિત 150 કર્મચારીઓ દ્વારા ગિરનાર અભયારણ્યમાં રહેલા ચિત્તલ, સાબર, નીલગાય, જંગલી સુવર, ચિંતારા અને ચારસિંગાની ગણતરીની પ્રક્રિયા આધુનિક ટેકનોલોજીની મદદથી હાથ ધરવામાં આવી હતી, જેની આંકડાકીય માહિતી હવે પછી જાહેર કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કાનો જૂનાગઢ જિલ્લામાં વંથલીના વાડલે ગામેથી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લા કલેક્ટરે સહજ સંવાદ સાથે વસ્તી ગણતરીની વિગતો મેળવી હતી અને સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જૂનાગઢ જિલ્લાના નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે જ્યારે પણ શિક્ષકો સહિતના કર્મચારીઓ વસ્તી ગણતરી માટે આવે ત્યારે તેમને સહયોગ કરે. આજ સમયગાળા દરમિયાન જૂનાગઢના લોકગાયિકા અને પદ્મશ્રી દિવાળીબેન ભીલની કાંસ્ય પ્રતિમાનું એમની 85મી જન્મજયંતિએ મહાનગરપાલિકા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સોના વાટકડી અને મારે ટોટલી બેઠો મોર જેવા લોકગીતોથી જાણીતા બનેલ દિવાળીબેન ભીલને ભારત સરકારે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે. અપણ દિવાળીબેને પાસે અક્ષરજ્ઞાન નહોતું, પરંતુ સૂરની સાધના કરીને તેઓ લોકગીતમાં સાક્ષર બન્યા હતા. એવા સોરઠના કોપલી કંઠીની પ્રતિમાને બસ સ્ટેશન પાસે પ્રસ્થાપિત કરીને જૂનાગઢ પાલિકાએ આ લોક ગાયિકાનું યથોચિત સન્માન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનમાં 12 વર્ષ પૂર્ણ થતા શહેર ભાજપ દ્વારા ભૂતનાથ મંદિર ખાતે મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. સૌ કોઈ આગેવાનો અને શિવભક્તોએ ભૂતનાથ દાદાની આરતી કરીને દેશનું નેતૃત્વ વધુ સક્ષમ બને તેવી પ્રાર્થના કરી હતી. સુરતપુત્ર શનેશ્વર દેવની જન્મજયંતિની જૂનાગઢમાં શનિ મંદિર ખાતે પણ ઉજવણી થઈ હતી. ભવનાથમાં આવેલ શનિ મંદિરે કોમાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવસભર ભાવિકોએ શનિદેવ ઉપર કાળા તળ, તેલ અને કાળી વસ્તુઓનો અભિષેક કરીને પોતાના દુઃખ દર્દ દૂર કરવા પ્રાર્થના કરી હતી. લાંબા સમય પછી શનિવાર, અમાસ અને શનિ જયંતિનો સામાન્ય વય જોવા મળ્યો હોય ભાવિકોમાં વિશેષ ઉત્સાહ રહ્યો હતો. કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડાના વરદ હસ્તે રમણીસિંહ ખાતે અંતરિયાળ જંગલ વિસ્તારમાં ફરજ બજાવતા સ્ટાફના રહેણાંક માટે અંદાજીત 2 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલી ટ્રાન્ઝિટ હોસ્ટેલ સુવિધાનું લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ આંબરડી સફારી પાર્ક ખાતે નવનિર્મિત લેપર્ડ મોટ કેજનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ કહ્યું હતું કે આ સુવિધાથી વન કર્મચારીઓ અને તેના

પરિવારોની સુખાકારીમાં વધારો થશે તેમજ કર્મચારીઓ વધુ કાર્યક્ષમતાથી કામ કરશે. હમણાં જ આપણે જૂનાગઢ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો, જેના લેખક હતા સંજીવ મહેતા. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

રાજેશ્વરી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું નિરૂપમા શેઠે ગાયેલી જગદીશ જોશીની રચનાથી.

0: नमस्कार, तेजस्वी चौपन प्रणाली 6.6 मीटर्स अर्थात 846 किलोहर्ट्ज पर आकाशवाणी नो आ अहमदाबाद वडोदरा केंद्र छे। સાંજના 5 થવા આવે છે। અમારી આજની બીજી સભાના કાર્યક્રમોની શરૂઆત કરીએ। સભાના આરંભે સાંભળીએ દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર।
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં પ્રશાંત કુમાર।

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. G7 સમિટમાં પણ હાજરી આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ તરફ ભારતની કૂચનું પ્રેરણાદાયી ઉદાહરણ. IMA ખાતે પાસિંગ આઉટ પરેડનું નિરીક્ષણ કર્યું. પશ્ચિમ બંગાળમાં નગરપાલિકા ભરતી કૌભાંડ સંદર્ભમાં કોલકાતા અને આસપાસ

અકસ્માતોનું ભોગ બન્યું. 5 જવાનો શહીદ. ભારતને અફઘાનિસ્તાન વચ્ચે 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચ આજે ધર્મશાળામાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ઉદ્ઘાટન કર્યું. આ અત્યાધુનિક સેન્ટર રાજ્યના તકનીકી માળખા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે રાજકોટ ખાતે 74.32 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત 4-લેન રેલવે ફ્લાયઓવર બ્રિજ સાંઢિયા પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું. પ્રવાસન, વેપાર અને જન સુવિધાને વેગ આપતી પોરબંદર, મુંબઈ, અમદાવાદ અને કેશોદ વચ્ચેની ફ્લાઇટ સેવા આગામી 25 તારીખથી શરૂ થશે. વેળાવદરના કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન મુલાકાતીઓ માટે 16 જૂનથી 15 ઓક્ટોબર વર્ષા ઋતુ દરમિયાન બંધ રહેશે. અને રાજ્યમાં અસહ્ય ગરમી અને બફારો. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાની આગાહી. હવે પછી આપ સાંજે 7:05 મુખ્ય સમાચાર સાંભળશો. નમસ્કાર.

સજા પણ બને છે અને એ

0: છીછીમારી કરતા એને દરિયામાં વેલાની નશીલા પદાર્થોની જાણ તરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો ફીણ કોકેન એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ વિદેશી દરજાની વ્યક્તિ કે વેલાની ડ્રગ્સ નજરે ચડે તો જીવનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1090 પર જાણ કરી આપની સજાગતા અને તકેદારી આપે દરિયાની સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજા માત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં આજ્ઞાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન

0: થાય ત્યાં સાંભળ્યું. આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપણી દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

ਪੁਕਾਰੇ ਸੁਰ ਪੂਰੇ ਪ੍ਰਗਟ ਗੱਡ ਪੰਜਨ ਵਿਕਟ ਰੂਪ ਨਰ ਬੰਗ।

જય દેવી દાન બારોટના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા દુહા છંદ. લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું સિંધીમાં સમાચારો.

સહાનુભૂતિ સમાચાર પરસ્પર વાંચે છે. નમસ્કાર. કચ્છના સરહદી વિસ્તારોની સુરક્ષા અને પ્રજા સાથે સમન્વય વધારવાના હેતુથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બે દિવસીય મુલાકાત સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. 11 અને 12 જૂન દરમિયાન યોજાયેલા આ સરહદી સંપર્ક કાર્યક્રમ અંતર્ગત અધિકારીઓએ ગામમાં રાત્રિ રોકાણ પણ કર્યું હતું. મુલાકાત દરમિયાન એડીજીપી અજયકુમાર ચૌધરીએ રાપરના ઝેટાવાડા અને શિવાની વાંડ ગામોમાં રાત્રિ સભા યોજી પ્રશ્નો સાંભળ્યા હતા. ડીઆઈજી સુધા પાંડેએ ખાવડાના મોટા દિનારા અને ડીઆઈજી કે એન ડામોરે જૂના દેઢિયા તથા જૂના ગામની મુલાકાત લીધી હતી, જ્યારે કરાઈ એકાદમીના ડીઆઈજી લીના પાટીલે ધોરડોના ઉધમો અને પટાધર ગામની મુલાકાત લીધી હતી. તેમજ અમદાવાદ એડિશનલ સીપી આરટી સુસરાએ દયાપરના પુનરાજપુર અને ગુનાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો. કચ્છના પશુપાલકોના આર્થિક હિત અને પશુધનની સુરક્ષા માટે રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુધન વીમા સહાય યોજનાનું સફળ અમલીકરણ 1 જૂનથી જિલ્લામાં શરૂ કરી દેવામાં આવ્યું છે. જિલ્લા પશુપાલન અધિકારી ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું કે આ યોજના હેઠળ પહેલા બીજા કે ત્રીજા વેતરના તમામ દૂધાળા પશુઓને આકસ્મિક નુકસાન સામે વીમા કવચ પૂરું પાડવામાં આવશે. નેશનલ લાઇફ સ્ટોક મિશન હેઠળ સરકાર દ્વારા વીમા પ્રીમિયમની કુલ રકમના 85% માતબર સબસિડી આપવામાં આવશે, જેથી પશુપાલકોએ માત્ર 15% પ્રીમિયમ જ ભોગવવું રહેશે. લાભાર્થી પશુપાલક વધુમાં વધુ 10 પશુઓ માટે 30 જૂન 2026 સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કર્યાના 7 દિવસમાં તેની નકલ નજીકના સરકારી પશુ દવાખાને જમા કરાવવાની રહેશે. સ્વચ્છ

આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, શું તમે જાણો છો કે વિશ્વનો કયો દેશ સૌથી વધુ ટાપુઓ ધરાવે છે? ચાલો તેની માહિતી મેળવીએ. જ્યારે આપણે કોઈ ટાપુ અથવા આઇલેન્ડની કલ્પના કરીએ છીએ ત્યારે આપણા મગજમાં માલદીવ્સ, ઇન્ડોનેશિયા અથવા ફિલિપીન્સ જેવા દેશોના નામ સૌથી પહેલા આવે છે. પરંતુ તમને જાણીને ભારે આશ્ચર્ય થશે કે ભૌગોલિક રીતે વિશ્વમાં સૌથી વધુ ટાપુઓ ધરાવતો દેશ એશિયામાં નહીં પરંતુ ઉત્તર યુરોપમાં આવેલો સ્વીડન છે. સત્તાવાર આંકડાઓ મુજબ

स्वीडन ने सरहदों की अंदर आश्रे 2,67,570 जेटला नाना मोटा टापुओ आवेला छे। कुदरते आ देश ने अद्भुत अने वैविध्य सभर भौगोलिक रचना भेट में आपी छे, જ્યાં વિશાળ સમુદ્ર કિનારાથી લઈને અંતરિયાળ નદીઓ અને સરોવરોમાં ટાપુઓનું એક આખું મોઝેક એટલે કે નેટવર્ક ફેલાયેલું જોવા મળે છે। સ્વીડનમાં આટલી મોટી સંખ્યામાં ટાપુઓ કેમ અસ્તિત્વ ધરાવે છે તો તેનું કારણ છે હજારો વર્ષ પહેલા આવેલું હિમયુગ। જ્યારે આશરે 10,000 વર્ષ પહેલા પૃથ્વી પરથી હિમયુગનો અંત આવી રહ્યો હતો ત્યારે સ્વીડન પર પથરાયેલા વિશાળ હિમ નદીઓ અને બરફના જાડા પડ ધીમે ધીમે ઓગળવા લાગ્યા હતા। આ ભારે બરફના અતિશય દબાણના કારણે ત્યાંની જમીન દબાઈ ગઈ હતી અને જ્યારે બરફ ઓગળ્યો ત્યારે પથરાળ જમીનના માત્ર ઊંચા શિખરો જ પાણીની બહાર રહી ગયા। આ બહાર રહી ગયેલા પથરાળ પહાડોના ટોચના ભાગો સમય જતા સુંદર ટાપુઓમાં પરિવર્તિત થઈ ગયા, જેને સ્વીડિશ ભાષામાં સ્કાર્સ કહેવામાં આવે છે। આટલા બધા લાખો ટાપુઓ હોવા છતાં સ્વીડનમાં વસ્તીનું વિતરણ ખૂબ જ અનોખું છે। આ 2.6 લાખથી વધુ ટાપુઓમાં માત્ર 1,000થી પણ ઓછા ટાપુઓ એવા છે જ્યાં નિયમિત રીતે માનવ વસ્તી વસવાટ કરે છે। સ્વીડનની રાજધાની સ્ટોકહોમ પોતે જ 14 મુખ્ય ટાપુઓ પર વસેલી છે, જે એકબીજા સાથે 50થી વધુ પુલ દ્વારા જોડાયેલી છે, જેને કારણે તેને ઉત્તરનું વેનિસ પણ કહેવામાં આવે છે। બાકીના લાખો ટાપુઓ તદ્દન નિર્જન છે, જ્યાં ગાઢ જંગલો અને વન્યજીવો વસે છે। સ્વીડિશ લોકો ઉનાળાના વેકેશન દરમિયાન આ શાંત અને નિર્જન ટાપુઓ પર પોતાના નાના લાકડાના કોટેજ એટલે કે સમર હાઉસમાં જઈને પ્રકૃતિના ખોળામાં સમય વિતાવવાનું ખૂબ જ પસંદ કરે છે। સ્વીડનના આ અસંખ્ય ટાપુઓ માત્ર ભૌગોલિક આંકડા નથી, પરંતુ તે દેશની ઓળખ, સંસ્કૃતિ અને પ્રવાસનનું એક મુખ્ય અંગ છે। કુદરતે હિમયુગની જે પ્રક્રિયા દ્વારા આ ભૂમિનું નિર્માણ કર્યું તે આજે સ્વીડનને વિશ્વનો સૌથી અનોખો અને સુંદર દેશ બનાવે છે। સ્વીડનની સરકાર અને ત્યાંના નાગરિકો આ કુદરતી ટાપુઓની ઇકોસિસ્ટમને બચાવવા માટે કડક પર્યાવરણીય નિયમોનું પાલન કરી રહ્યા છે। આ અદભુત ભૌગોલિક વારસો આપણને એ જ શીખવે છે કે જો પ્રકૃતિની જાળવણી સાચી રીતે કરવામાં આવે તો તે આધુનિક યુગમાં પણ લાખો ટાપુઓનું કુદરતી સૌંદર્ય તેના અસલી સ્વરૂપમાં અકબંધ રાખી શકાય છે। યુવા મિત્રો, શું તમે જાણો છો કે મનુષ્યના શરીરના 2 અંગો એવા છે જે વીજળી ઉત્પન્ન કરી શકે છે? ચાલો હવે તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ। જ્યારે આપણે વીજળી શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણી નજર સામે ઘરના ઉપકરણો, વીજળીના તાર અથવા આકાશમાં ચમકતી વીજળીના દ્રશ્યો આવી જાય છે, પરંતુ આપણું પોતાનું શરીર પણ એક જીવંત પાવર હાઉસ છે। આપણા મગજમાં અબજોની સંખ્યામાં ચેતાકોષો આવેલા છે, જેને ન્યુરોન્સ કહેવામાં આવે છે। મગજમાં આશરે 86 અબજ જેટલા ન્યુરોન્સ એકબીજા સાથે જટિલ નેટવર્કથી જોડાયેલા હોય છે। જ્યારે આપણે કંઈક વિચારીએ છીએ, જોઈએ છીએ અથવા તો અનુભવીએ છીએ ત્યારે આ ન્યુરોન્સ એકબીજાને સંદેશા મોકલવાનું શરૂ કરે છે। આ સંદેશાઓ કેમિકલ અને ઇલેક્ટ્રિકલ સિગ્નલના સ્વરૂપમાં પ્રસારિત થાય છે। વૈજ્ઞાનિકોના મતે જ્યારે આપણે જાગતા હોઈએ છીએ ત્યારે આપણું મગજ સતત 12-25 વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરે છે। વીજળી એટલી પૂરતી છે કે તેનાથી ઓછી ઉર્જા વાળો એક નાનો એલઈડી બલ્બ આરામથી સળગાવી શકાય છે। હવે પ્રશ્ન એ થાય કે મગજમાં પાવર પ્લાન્ટ વગર વીજળી કેવી રીતે બને છે? આ પ્રક્રિયા આપણા શરીરમાં રહેલા ક્ષારો જેમ કે સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ અને ક્લોરાઇડ પર આધારિત છે। ન્યુરોન્સની આસપાસ એક ખાસ મેમ્બ્રેન એટલે કે પડ હોય છે, જેમાં નાના નાના દરવાજા જેને આયન ચેનલ્સ કહેવામાં આવે છે। જ્યારે મગજને કોઈ સંદેશ મોકલવો હોય ત્યારે તે આ દરવાજા ખુલે છે અને પોઝિટિવ તથા નેગેટિવ ચાર્જ ધરાવતા આયનો ખૂબ ઝડપથી અંદર બહાર થવા લાગે છે। આ આયનોની ઝડપી હલનચલનના કારણે એક ઇલેક્ટ્રિકલ કરંટ પેદા થાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં એક્શન પોટેન્શિયલ કહેવામાં આવે છે। આ કરંટ સેકન્ડના 1,000મા ભાગમાં આખા શરીરમાં માહિતી પહોંચાડી દે છે। મગજ સિવાય

વેદાંતને આભારી છે. તો યુવા મિત્રો, હવે તમે સમજ્યા ને કે મનુષ્યના શરીરના બે અંગો એટલે કે મનુષ્યનું હૃદય અને તેનું મગજ આ બંને અંગો દ્વારા વીજળી ઉત્પન્ન થાય છે. મનુષ્યનું શરીર એ કેવળ હાડકા અને માંસનો લોચો નથી, પરંતુ બાયો ઇલેક્ટ્રોસિટીથી ચાલતું એક અત્યંત એડવાન્સ સુપર કોમ્પ્યુટર છે. આપણા મગજમાં વહેતો આ નાનો વીજ કરંટ જ આપણને સજીવ રાખે છે અને દુનિયાનો અનુભવ કરાવે છે. આ સુંદર માહિતીની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ ભક્તનું ગીત સુભાણોગી, જેને સ્વરબદ્ધ કર્યું છે ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકે. આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે અનુ મલિકે. માણીએ આ સુંદર ગીત.

ગીત સાંભળવાની મજા આવે ને, તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. ડુંગળી એ એવી વૈશ્વિક સ્તરે રસોઈમાં વપરાતી ચીજ છે જે ભોજનનો સ્વાદ બમણો કરી દે છે. પરંતુ ડુંગળી સાથે જોડાયેલો એક સાર્વત્રિક અનુભવ એ છે કે તેને કાપતી વખતે ગમે તેવો મજબૂત માણસ હોય તેની પણ આંખમાંથી આંસુ સરી જાય છે. લોકો આને એક સામાન્ય બાબત માનીને નજરઅંદાજ કરે છે, પરંતુ રસોડામાં બનતી આ નાનકડી ઘટના પાછળ વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્રનું એક મોટું રહસ્ય છુપાયેલું છે. તો ચાલો જાણીએ કે ડુંગળી કાપતી વખતે આંખમાંથી આંસુ કેમ સરી પડે છે. ડુંગળી કાપતી વખતે આંખમાંથી નીકળતા આંસુ એ ખરેખર આંસુ નથી હોતા, પરંતુ ડુંગળીની અંદર રહેલા ખાસ તત્વો અને આપણી આંખોની રક્ષણાત્મક સિસ્ટમ વચ્ચે થતી એક તીવ્ર રાસાયણિક પ્રતિક્રિયાનું પરિણામ છે. જ્યારે આપણે ડુંગળીના પડને ચપ્પુ વડે કાપીએ છીએ ત્યારે આપણે વાસ્તવમાં તેના જીવંત કોષો પર હુમલો કરીએ છીએ, જે બદલામાં પોતાની આત્મરક્ષા માટે હવાને એક ખાસ પ્રકારનો ગેસ મુક્ત કરે છે. જ્યારે ડુંગળી આખી હોય છે ત્યારે તેની અંદર રહેલા અલગ અલગ રસાયણો પોત પોતાના કોષોમાં સુરક્ષિત અને અલગ હોય છે, પરંતુ જ્યારે ચપ્પુની ધાર ડુંગળી ઉપર ફરે છે તે તરત જ તેના લાખો માઇક્રોસ્કોપિક કોષો એક સાથે તૂટી જાય છે. આ કોષો તૂટવાના કારણે તેની અંદર રહેલું એપિમેટ્રી ફેક્ટર સિન્થેસિસ નામનું ખાસ એન્ઝાઇમ એટલે કે એક ઉત્સેચક મુક્ત થાય છે. આ ઉત્સેચક ડુંગળીમાં પહેલેથી હાજર રહેલા એમિનો એસિડ સલ્ફોસાઇડ સાથે પ્રતિક્રિયા કરીને તેને સલ્ફેનિક એસિડમાં બદલી નાખે છે. આ સલ્ફેનિક એસિડ ખૂબ જ અસ્થિર હોવાના કારણે ઝડપથી પુનર્ગઠિત થઈને એક અદૃશ્ય ગેસનું સ્વરૂપ ધારણ કરી લે છે. આ ગેસ અત્યંત અસ્થિર હોવાના કારણે હવામાં પણ ખૂબ જ ઝડપથી ઉપર તરફ ઉડે છે અને આપણી આંખો સુધી પહોંચે છે. જ્યારે આ રાસાયણિક ગેસ આપણી આંખોના સંપર્કમાં આવે છે ત્યારે આપણી આંખોની સંવેદનશીલ ડિફેન્સ સિસ્ટમ આપોઆપ સક્રિય થઈ જાય છે. આપણી આંખોની સપાટી હંમેશા ભેજવાળી હોય છે કારણ કે તેમાં પાણી રહેલું હોય છે. આ ગેસ આંખના પાણી સાથે ભળતાની સાથે જ હળવો સલ્ફ્યુરિક એસિડ બનાવે છે. ભલે આ એસિડ ખૂબ જ અલ્પ માત્રામાં હોય છતાં તે આંખના ચેતાતંતુઓમાં તીવ્ર બળતરા પેદા કરે છે. બળતરાની માહિતી મગજ સુધી પહોંચતા જ મગજ આંખના ખૂણામાં આવેલા તંતુઓને તુરંત જ સંદેશ મોકલે છે. મગજનો આદેશ મળતા જ આ ગ્રંથિઓ આંખને એસિડની અસરોથી બચાવવા અને તે રાસાયણને ધોઈ નાખવા માટે મોટા પ્રમાણમાં પાણીને છોડે છે, જેને આપણે આંસુ કહીએ છીએ. ડુંગળી કાપતી વખતે આવતા આંસુ એ પ્રકૃતિની અદભુત આત્મરક્ષણ પ્રણાલી અને મનુષ્યના શરીરની ત્વરિત પ્રતિક્રિયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. જો કે વિજ્ઞાન આપણને આ આંસુઓથી બચવાના કેટલાક સરળ રસ્તાઓ પણ બતાવે છે. જેમ કે જો ડુંગળીને કાપતા

પહેલા થોડી વાર ફ્રીજમાં ઠંડી કરવામાં આવે અથવા પાણીમાં પલાળી રાખવામાં આવે તો તેમાં રહેલા એન્ઝાઇમ્સની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને ગેસ હવામાં ઓછો ફેલાય છે. આ ઉપરાંત ધારદાર ચપ્પુ વાપરવાથી પણ કોષો ઓછા કચડાય છે જેથી ગેસ ઓછો બને છે. રસોડાની આ સામાન્ય લાગતી ઘટના આપણને એ સમજાવે છે કે આપણી આસપાસની રોજિંદી જિંદગીમાં પણ વિજ્ઞાન અને રસાયણ શાસ્ત્રના કેટલા અદભુત નિયમો છુપાયેલા છે જે આપણા જીવનને રોમાંચક અને જ્ઞાનસભર બનાવે છે. યુવા મિત્રો, આપણે જયારે પણ આકાશમાં કે એરપોર્ટ પર વિમાન જોઈએ છીએ ત્યારે મનમાં એક સવાલ જરૂર થાય છે કે દુનિયામાં આટલા બધા સુંદર રંગો હોવા છતાં મોટા ભાગની એરલાઇન્સ પોતાના પ્લેન માટે સફેદ રંગ જ કેમ પસંદ કરે છે. ચાલો હવે એ જાણીએ કે વિમાનનો રંગ મોટા ભાગે સફેદ જ કેમ હોય છે. આની પાછળનું સૌથી મુખ્ય વૈજ્ઞાનિક કારણ થર્મલ મેનેજમેન્ટ એટલે કે તાપમાનનું નિયંત્રણ છે. વિમાન જ્યારે હજારો ફૂટની ઊંચાઈ પર ઉડતું હોય અથવા એરપોર્ટના રનવે પર તડકામાં ઉભું હોય ત્યારે તે સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે. સફેદ રંગ એ સૂર્યના કિરણો અને ઇન્ફ્રારેડ રેડિયેશનને પરાવર્તિત કરવાનો ઉત્તમ ગુણધર્મ ધરાવે છે. તે સૂર્યની લગભગ 99% ગરમીને પાછી ધકેલી દે છે, જેના કારણે વિમાનની ધાતુની બોડી ગરમ થતી નથી અને પ્લેનની અંદર રહેલા મુસાફરો તેમજ કિંમતી ઉપકરણો અતિશય ગરમીથી સુરક્ષિત રહે છે. જો વિમાનનો રંગ કાળો કે અન્ય કોઈ ઘાટો રાખવામાં આવે તો તે ગરમીને શોષી લેશે અને પ્લેન એક ચાલતી ભઠ્ઠી જેવું બની જશે. એવિએશન ક્ષેત્રમાં સુરક્ષા એ સૌથી મહત્વનું પરિબળ છે અને સફેદ રંગ તેમાં મોટી ભૂમિકા ભજવે છે. વિમાન હવામાં ખૂબ જ દબાણ અને વિવિધ હવામાન પરિસ્થિતિઓમાંથી પસાર થાય છે, જેના કારણે તેની બોડી પર ક્યારેક નાની તિરાડો, ડન્ટ્સ અથવા એન્જિનમાંથી ઓઇલનું લીકેજ થવાની સંભાવના પણ રહે છે. સફેદ બેકગ્રાઉન્ડ હોવાના કારણે એન્જિનિયરો અને ઇન્સ્પેક્ટરો ખૂબ જ સરળતાથી અને વહેલી તકે આવા કોઈ પણ નુકસાનને શોષી શકે છે જે ઘાટા રંગોમાં કદાચ છુપાઈ જાય છે. આ ઉપરાંત જો ક્યારેક દુર્ભાગ્યે કોઈ વિમાન અકસ્માતનો ભોગ બને અને તેનો કાટમાળ દરિયામાં, ગાઢ જંગલોમાં કે બરફ આચ્છાદિત પર્વતો પર પડ્યો હોય તો આકાશમાંથી સર્ચ ઓપરેશન દરમિયાન પણ તેને અન્ય રંગોની તુલનામાં ઝડપથી શોધી શકાય છે. તેમજ હવામાં ઉડતી વખતે અન્ય વિમાનો અથવા પક્ષીઓ પણ સફેદ રંગના પ્લેનને સરળતાથી જોઈ શકે છે, જેથી હવાની અથડામણનો ખતરો ઘટી જાય છે. કોઈ પણ એરલાઇન કંપની માટે વિમાનને ચલાવવાનો ખર્ચ એટલે કે તેની ઓપરેટિંગ કોસ્ટ ઘટાડવી એ ખૂબ જ જરૂરી છે અને આમાં પણ સફેદ રંગ મદદરૂપ સાબિત થાય છે. એક આખા કોમર્શિયલ વિમાનને પેઇન્ટ કરવા માટે અંદાજે 200-300 કિલોગ્રામ જેટલો કલર વપરાય છે. જો સફેદ સિવાયના અન્ય મલ્ટી કલર કે ઘાટા રંગોનો ઉપયોગ કરવામાં આવે તો તેના અલગ અલગ લેયર્સના કારણે વિમાનનું વજન ઘણું વધી જાય છે. એવિએશનના નિયમ મુજબ વિમાનનું વજન જેટલું વધારે તેટલું જ ઈંધણ વધુ વપરાય છે. તેથી સફેદ રંગ રાખીને એરલાઇન્સ દર વર્ષે લાખો રૂપિયાના બળતણની પણ બચત કરે છે. આ સિવાય સફેદ રંગ પર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસર ઓછી થાય છે, જેથી તે લાંબા સમય સુધી ઝાંખો પડતો નથી, જ્યારે અન્ય રંગો તડકામાં ખૂબ જ ઝડપથી ઝાંખા થઈ જાય છે, જેને વારંવાર રીપેઇન્ટ કરવા પડે છે અને તે પણ ખૂબ જ ખર્ચાળ પ્રક્રિયા છે. વિમાનનો સફેદ રંગ એ કેવળ સુંદરતા માટે નહીં પરંતુ વિજ્ઞાન, સુરક્ષા અને અર્થતંત્રના ત્રિવેણી સંગમ સમાન છે. આમ રનવેની ગરમીથી બચવા માટેથી લઈને કરોડો રૂપિયાના આર્થિક ફાયદા અને મુસાફરોની સુરક્ષા સુધી સફેદ રંગ એ એવિએશન ઇન્ડસ્ટ્રી માટે એક સર્વશ્રેષ્ઠ અને કલ્યાણકારી વૈજ્ઞાનિક ફોર્મ્યુલા સાબિત થયો છે. યુવા મિત્રો, હવે પુનઃ સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ બ્લોકબસ્ટર ફિલ્મ ફેમિલીનું ગીત કતરા કતરા, જેને સ્વરબદ્ધ કર્યું છે અર્ણબ ચક્રવર્તી અને સૌમ્યા રાવે. આ ગીતનું લેખન કર્યું છે સમીરે અને તેને સંગીતબદ્ધ કર્યું છે રામ સંપતે. માણીએ આ સુંદર ગીત.

બધા મિત્રો આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી, હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહ પ્રસ્તુતિ કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા.

0: શહેરો સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ. થોડી જ વારમાં એટલે કે 7 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: આજે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર થયા છે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. શાનને સાંભળીએ.

आकाशवाणी भूज प्रस्तुत छे आजना मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी फ्रांस अने स्लोवाकियानी 6 दिवसनी मुलाकात माटे रवाना। राष्ट्रपति द्रौपदी मुर्मूए जणाव्युं के महिलाओना नेतृत्वमां विकास तरफ भारतनी कूचनुं प्रेरणादायी उदाहरण। आईएमए खाते पासिंग आउट परेडनुं निरीक्षण कर्युं। पश्चिम बंगाळमां नगरपालिका भर्ती कौभाड संदर्भमां कोलकाता अने आसपासना विविध 7 स्थळोए ईडीना दरोडा। ईराने जणाव्युं કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે નહીં। લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠની આર્મી સ્ટાફના ચીફ તરીકે નિમણૂક કરવામાં આવી। કચ્છના સરહદી વિસ્તારોની સુરક્ષા અને પ્રજા સાથે સમન્વય વધારવા વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો 2 દિવસીય સરહદી સંપર્ક કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો। અધિકારીઓએ ગામડાઓમાં રાત્રિ સભા યોજી લોકોના પ્રશ્નો સાંભળ્યા। જિલ્લાના પશુપાલકોના આર્થિક હિત માટે પશુધન વીમા સહાય યોજનાનો 1 જૂનથી પ્રારંભ। ખેડૂતો 30 જૂન સુધી આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે। સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણના હેતુથી ભારાસર, નિરોણા, નલિયા અને માંડવી સહિતના વિવિધ ગામોમાં વ્યાપક સફાઈ ઝુંબેશ અંતર્ગત ગંદા પાણીના સુચારૂ નિકાલ માટે ડ્રેઇન લાઇનો અને ચેમ્બરો સાફ કરવામાં આવી। ઉનાળાના કારણે બન્ની વિસ્તારના જળસ્ત્રોતો સુકાતા માલધારી પરિવારોનું ભુજ તાલુકાના વિવિધ વિસ્તારો તરફ સ્થળાંતર। વિકસિત ભારતના લક્ષ્ય હેઠળ મુંદ્રા તાલુકામાં 15 જૂનથી 4 જનકલ્યાણ શિબિરોનું આયોજન। ભોપાવાન, ઝરપરા, વડાલા અને કારાગોગા ખાતે સરકારી યોજનાઓની માહિતી અપાશે। મુખ્ય સમાચાર પૂરા થયા।

જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં છેલ્લા 20 વર્ષમાં 41,98,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઉપજની ખરીદી કરાઈ. રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશનું અંદાજપત્ર બમણું, જ્યારે કરમાં ઘટાડો થયો. વિદેશ મોકલવાના બહાને 2,27,00,000 રૂપિયાની છેતરપિંડી કરનાર દંપતીની અમદાવાદથી ધરપકડ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે વરસાદની આગાહી. અને પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ધ્યેજાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો. સમાચાર વિગતવાર. રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 48,98,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 65,570 કરોડના મૂલ્યની ઉપજની ખરીદી કરવામાં આવી છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ સરકારે ખેડૂતો પાસેથી 1,05,000 મેટ્રિક ટન જેટલી ઉપજ ખરીદી છે, જેમાં મગફળી અને કપાસના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થયો છે. 52,48,000 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરીને ખેડૂતોને 31,941 કરોડની ચૂકવણી કરવામાં આવી છે, જ્યારે 25,23,000 મેટ્રિક ટન કપાસની ખરીદી કરીને ખેડૂતોને 17,759 કરોડનું ચૂકવણું કરાયું છે. લઘુત્તમ ટેકાના ભાવમાં 54 થી 127 ટકા સુધીનો વધારો અપાયો છે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે આજે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે વલસાડ જિલ્લાના ધરમપુરમાં વિલ્સન હિલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે પ્રભારી મંત્રી રેવાબા જાડેજાની હાજરીમાં જનકલ્યાણ શિબિર યોજાઈ, જેમાં વિવિધ યોજનામાં 30 લાભાર્થીઓને લાભ અપાયો. શ્રીમતી જાડેજાએ વધુને વધુ લોકોને સરકારની યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો.

0: યોજનાને વાત કરી ગુજરાત સરકારની વિવિધ લાભકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે દ્વારા લાભાર્થીઓને અને નગરજનોને મળી રહે એ માટે જિલ્લા વહીવટીતંત્ર પ્રશાસન પર હૃદયપૂર્વક તમને શુભકામનાઓ પાઠવું છું અને અભિનંદન કરું છું.
1: ડાંગ જિલ્લાના હૈયા ખાતે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. તેમણે કહ્યું કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોથી જિલ્લામાં તાપી ડાંગ બલ્ક પાઇપલાઇન યોજના સાપુતારાનો પ્રવાસ અને વિકાસ અને જળ સંરક્ષણ માટે ચેકડેમોના નિર્માણ જેવા અનેક ઐતિહાસિક કાર્યો પ્રગતિમાં છે. ત્યારે નવસારીમાં યોજાયેલા કાર્યક્રમમાં સાતીમ બિગરી અને ખુંદ બેઠક વિસ્તારના ગામોના નાગરિકોને આજે વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાયો. સ્વામિત્વ યોજનાના બીજા તબક્કામાં ગુજરાત દેશમાં પહેલા ક્રમે રહ્યું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ દેશના અડધાથી વધુ પોવર્ટી કાર્ડ માત્ર ગુજરાતમાં બન્યા છે. યોજનાના બીજા તબક્કામાં સમગ્ર દેશમાં 32,35,000 પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા, જેમાં ગુજરાતે વિક્રમજનક 18,50,000 કાર્ડ તૈયાર કરીને નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે, જેમાં મહેસાણા અને અમદાવાદ જિલ્લો આગળ છે. રાજ્યમાં 14,900 ડ્રોન ફ્લાઇટ દ્વારા 11,511 ગામોનું સચોટ મેપિંગ અને કમ્યુનિકેશન પૂર્ણ કરાયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતમાં 5મા સ્ટાર્ટઅપ સમિટમાં ઉપસ્થિત રહ્યા. તેમણે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને નવીન વિચારો દર્શાવતા યુવા ઉદ્યોગ સાહસિકો સાથે વાતચીત પણ કરી. શ્રી સંઘવીએ કહ્યું, સુરત શહેર એક એવી જગ્યા છે જ્યાં લોકોના સપના સાકાર થાય છે, તેને મિની ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપતા 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરાશે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાનારા વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યના નવા ઔદ્યોગિક વિકાસ રોડમેપનું લોકાર્પણ કરશે. નવી ઔદ્યોગિક નીતિમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ સરળ બનાવવું, અદ્યતન ઉત્પાદન ક્ષમતાઓને પ્રોત્સાહન આપવું અને સમી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવું, ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા તેમજ ઉભરતા અને ઉચ્ચ વિકાસ સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવાના મુદ્દાઓને વિશેષ પ્રાધાન્ય અપાશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશનું અંદાજપત્ર બમણું જ્યારે કરમાં ઘટાડો થયો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું, દેશમાં આંતરમાળખા, સામાજિક સુરક્ષા અને રોજગાર ક્ષેત્ર પર નોંધપાત્ર પરિવર્તન થયું છે. હવાઈ મથક, માર્ગ અને રેલવે માર્ગના વિસ્તરણથી દેશના માળખાકીય વિકાસને નવી દિશા મળી છે. તેમણે કૃષિ, મહિલા સશક્તિકરણ, વિદેશ નીતિ અંગે થયેલી પ્રગતિ પર પણ ભાર મૂક્યો.
2: મોદીજી દેશની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કર્યું. આજે દેશની અંદર ડેલી 14 કિલોમીટર રેલવે નખાઈ રહી છે. જયારે જયારે દેશ પર સંકટ આવ્યું ત્યારે કોરોના મહામારી હોય કે વેસ્ટ એશિયા ક્રાઇસિસ હોય, સફળતાપૂર્વક દેશનું સંચાલન કર્યું. જરૂર પડે ત્યારે એર સ્ટ્રાઇક, સર્જિકલ સ્ટ્રાઇક અને ઓપરેશન સિંધુ દ્વારા દેશની સુરક્ષા કરી. સૌથી વધારે દિવસ સુધી કાર્યકાળ મોદીજીએ કાયમ કર્યો, રેકોર્ડ કાયમ કર્યો અને મોદીજીના નેતૃત્વમાં દેશ બદલી રહ્યો છે, દેશ આગળ વધ્યો.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABID ને ફોલો કરશો. પોરબંદરના રેણાવાવમાં જાન્યુઆરી 2027માં રેલવે યાર્ડનું ખાતમુહૂર્ત કરાશે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે પોરબંદરમાં જાહેરાત કરી હતી. તેમણે કહ્યું, પોરબંદરમાં દેશનો પ્રથમ ફર્નિચર પાર્ક સ્થાપિત થાય તે દિશામાં પણ પ્રયાસો ચાલી રહ્યા છે. આ સંદર્ભે આજે ફર્નિચર એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે પોરબંદર, અમદાવાદ તથા વાયા મુંબઈ હવાઈ સેવાને મંજૂરી મળી ગઈ છે અને 25 જૂનથી આ ફ્લાઇટ સેવા શરૂ થશે. અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખાએ વિદેશ મોકલવાના બહાને 2,27,00,000 રૂપિયાની છેતરપિંડી કરનાર દંપતીની ધરપકડ કરી છે. આ અંગે એસીપી મનોજ ચાવડાએ જણાવ્યું કે દંપતીની કરોડોની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે.
3: वहां से 260 ग्राम गोल्ड और 260 ग्राम सिल्वर

0: मरम्मत की गई और तीसरा उसका मरम्मत रख एकदम स्टेशनरी बैंक में नौकर था। वहां से 830 ग्राम गोल्ड और 511 ग्राम चांदी मरम्मत की गई।
1: सीआईडी क्राइम ने मादक पदार्थ विरोधी कार्यदले चौक्कस बातमी आधारे वडोदरा शहर अलकापुरी विस्तार में आवेला एक फ्लेट पर दरोड़ो पाड़ी 86 लाख रूपया किमत नो हाइब्रिड गांजो जप्त कर्यो। सत्तावार यादी मुजब जेतलपुर रोड पर आवेला वासिले फ्लेट में नशीला पदार्थों वेचाण और संग्रह करवामां आव्यो होवानी बातमी मळता अधिकारीए दरोड़ो पाड्यो हतो। तपास दरमियान अधिकारीओने 2.5 किलोग्राम हाइब्रिड गांजो मळी आव्यो हतो जेनी अंदाजित किंमत 86,31,000 रूपया थई। तपासकर्ताओं त्यांथी इलेक्ट्रॉनिक वजन कांटो रोकड़ गणवानुं मशीन और 3,36,000 रूपया रोकड़ा पण मळी आव्या हता। सौराष्ट्र અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે વરસાદની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમરેલી, ભાવનગર અને સુરત, તાપી સહિતના જિલ્લામાં આજે વરસાદની શક્યતા છે। આવતીકાલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી તેમજ દાહોદ અને મહીસાગરમાં પણ હળવા વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે।
2: गुजरात निगम ने 19 जून तक आइसुबर की ब्लैक टू मॉडल ट्रेन हो सकती है। इसी तरह से अगर सौराष्ट्र की बात करें तो अमरेली, भावनगर इत्यादि डिस्ट्रिक्ट में आइसोलेटेड ट्रेन आ सकती है। जो गुजरात निगम के डिस्ट्रिक्ट करेंगे साबरकांठा, अरावली, महीसागर, दाहोद और साथ में साउथ गुजरात रीजन के जो भी है जैसे छोटा उदयपुर, नर्मदा और अपने सूरत, डांग, वलसाड, नवसारी इत्यादि में छुटपुट बारिश नहीं हो सकती है।
1: અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં પુરૂષ સિંગલ્સમાં અરવલ્લી બિનક્રમાંકિત પેડલર ધીરજ જાનીએ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરીને ટુર્નામેન્ટનો સૌથી મોટો અપસેટ સર્જ્યો હતો। એક રોમાંચક મુકાબલામાં ધીરજ જાનીએ સુરતના 5મા ક્રમાંકિત અયાજ મુરાદને હરાવ્યો હતો। જાનીએ 14-12, 5-11, 8-11, 11-6, 11-8 સંઘર્ષપૂર્ણ વિજય સાથે અયાજને હરાવીને પ્રી ક્વાર્ટર મેચમાં શાનદાર વિજય હાંસલ કર્યો હતો। ખેડૂતો પ્રમાણસરનું ખાતર વપરાશ કરે અને પોતાની જમીન, પાણી અને પર્યાવરણને બગડતું અટકાવે તે માટે ખેત બચાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા છેલ્લા 10 દિવસથી છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 20થી વધારે ગામોમાં 2,000થી પણ વધારે ખેડૂતોએ અભિયાનમાં ભાગ લીધો, જેમાં વૈજ્ઞાનિકો અને અધિકારીઓ દ્વારા રસાયણ ખાતરો સ્વયંપૂર્વક તેમજ જમીન ચકાસણી આધારિત કૃષિ યુનિવર્સિટીની ભલામણોને આધારે ઉપયોગ કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં 48,98,000થી વધુ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઉપજની ખરીદી કરાઈ। રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને નવી દિશા આપવા 15 જૂને નવી ઔદ્યોગિક નીતિ 2026નું અનાવરણ કરાશે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું છેલ્લા 12 વર્ષમાં દેશનું અંદાજપત્ર બમણું, જ્યારે કરમાં ઘટાડો થયો। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે વરસાદની આગાહી અને પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2026માં ધીરજ જાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો। આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે આપ રાત્રે 7:50 વાગીને રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ગામનો ચોરો.

0: ए राम राम अटलबेन।
1: राम राम कानन, राम राम।
0: અટલબેન, એક પ્રશ્ન પૂછું।
1: મને ખબર જ હતી કે ચોરે આવું તો પ્રશ્નો ઉભા હોય। બાપા, હું પરીક્ષાઓ આપી અને મેં એમ થયું કે હવે ભણવાનું પૂરું થયું, પણ કાનનબેને મૂક્યું નથી। કાંઈ વાંધો નહીં, પૂછો પૂછો।
0: પણ એ પ્રશ્ન પૂછવાથી આપણને જાણકારી કેટલી બધી મળે છે।
1: એ વાત સાચી।
0: તો આજે છે ને મારે તમને એવું પૂછવું છે કે તમે જયારે ભણતા ને ત્યારે તમને કયો વિષય ન ગમતો?
1: એમ તો બહુ અઘરો પ્રશ્ન નથી। મને છે ને ઇતિહાસમાં બહુ કંટાળો આવતો।
0: અરે રે, કેમ?
1: અરે ભાઈ, એટલું બધું આમ ઓલું કહેવાય ને રટા
0: ગોખવું
1: પડે, પછી હું કાયમ ભૂલી જાઉં કે કયા રાજાનો કયો પુત્ર અને કયા પુત્રના કયા રાજા પિતા અને કયા ઈસવીસનમાં કોણ રાજા થયું, કયા પ્રદેશમાં થયું। અરે બાપ રે, મને બહુ કંટાળો આવતો।
0: પણ હવે તમે એવું વિચારો કે સામાન્ય રીતે વિદ્યાર્થી છે એને જો ઇતિહાસમાં આવી રીતે કંટાળો આવતો હોય, પણ જો એ ઇતિહાસને રસપ્રદ રીતે તમારા સુધી પહોંચાડવામાં આવે અને તમને એ સહેલાઈથી સમજાવવામાં આવે તો કેવો ગમે?
1: તો જરા કામ વિચારવા જેવું છે, ગમે ખરું।
0: એટલે આજની જે આપણી મુલાકાત છે ને એ તમારો દ્રષ્ટિકોણ બદલી નાખવાની છે। આજે આપણે છે ને એક એવા ઇતિહાસવિદને મળવાના છીએ, આપણે જેને વિદ્વાન કહી શકીએ, એવા એક આમ ડોક્ટર છે, પણ આપણે કે અભ્યાસના ડોક્ટર।
1: સામે એક બેઠા છે પ્રોફેસર જેવા ભાઈ લાગે છે।
0: હા, તો આપણે મળવાના છીએ ડોક્ટર પ્રદ્યુમ્ન સિંહ ખાચર ને।
1: હા, એમનું તો નામ મેં ઘણું સાંભળેલું છે।
0: એટલે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ખાસ કરીને કોઈ એવું નહીં હોય કે ઇતિહાસ વિષયમાં એમના પુસ્તકોનો રેફરન્સ એમણે સંદર્ભ લીધો ન હોય। અને હાલમાં તે ડોક્ટર સુભાષ મહિલા કોલેજ જે જૂનાગઢ ખાતે આવેલી છે ત્યાંના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત છે। અને આજે આપણને એ બહુ સરળતાથી અને રસપ્રદ શૈલીથી આપણો ઇતિહાસ, એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રનો ઇતિહાસ, આપણી ગ્રામ્ય સંસ્કૃતિનો અને આપણી ખેતીનો ઇતિહાસ જે છે એના વિશે માહિતગાર કરવાના છે।
1: હા, પણ એ પહેલા તો આપણે સાહેબનું સ્વાગત કરીએ અને કહીએ
2: રામ રામ।
1: તો સાહેબ, તમે આવ્યા ને એ પહેલા અમે વાત કરતા હતા, તો મેં બેનને કહેતી હતી કે ભાઈ મને છે ને ઇતિહાસમાં કંટાળો બહુ આવતો। સાચું કહું ભાઈ, તો હવે મારે તમને પૂછવું છે કે આપણે ઇતિહાસ એટલે શું, એ તો વાત કરો।
3: બેન, તમારી વાત સાવ સાચી છે। 30 વર્ષથી ઇતિહાસ ભણાવું છું, એટલે જયારે પ્રથમ ક્લાસમાં દાખલ થાવ ત્યારે જ હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે ઇતિહાસ ભણવો કેટલાને ગમશે, તો બહુ ઓછી આંગળીઓ ઊંચી થતી હોય છે। પરંતુ હું એમને ગેરંટી આપું કે 5 ક્લાસ ભરશો પછી તમને ચોક્કસ ઇતિહાસ ગમશે। એટલે જેમ બેને કહ્યું કે ઇતિહાસ ભણાવવાની એક શૈલી એક અલગ પ્રકારની હોય છે। ઇતિહાસ ભણાવનારની પાસે કેટલું બધું નોલેજ હોય, એના સંદર્ભો એવા આવતા હોય, વાત કરવાની એની છટા એવી હોય, ત્યારે વિદ્યાર્થીને અવશ્ય ઇતિહાસ ગમે જ। ઇતિહાસ એટલે આ મન જ હતું અને ઇતિહાસમાં આધાર વિનાની એક પણ વાત ન કહી શકાય। આ ગામને ચોરે બેઠા બેઠા ગપાટા મારવાનો વિષય નથી, આમાં તો ક્યારેક કઈ ને કઈક સંસ્કૃતિઓ ઉથલ પાથલ થઈ જાય, વંશો આઘા પાછા થઈ જાય, એવો ગંભીર વિષય છે। પણ ભણાવનારની સજ્જતા જો એટલી હોય તો સ્વાભાવિક છે કે વિદ્યાર્થીઓને એની કક્ષા મુજબ આપણે ભણાવીએ તો એને, તમે કદાચ મારી પાસે ભણ્યા હો તો હું અત્યારે પણ ગેરંટી આપું કે તમને ઇતિહાસ ભણવાની જરૂર મજા આવી હોય।
0: વાહ, ખૂબ સરસ।
1: તો મને તો મન થશે જ ભણવાનું સાહેબ, પણ એ વાત મને પહેલા કહો કે ભાઈ ઇતિહાસ જાણવો આપણા માટે શું કામ જરૂરી છે? ખાસ કરીને આજની જે જનરેશનને જોઈએ, પેઢીને જોઈએ, તો એ વધારે પડતું જ્ઞાન તો વોટ્સએપ યુનિવર્સિટીમાંથી જ મેળવતી હોય છે। તો આવા સમયમાં આપણો જે ઇતિહાસ છે એ પણ જેને કહી શકાય કે ઓથેન્ટિક ઇતિહાસ, એ શું કામ જાણવો જરૂરી છે?
3: માણસે ઇતિહાસ એટલા માટે જાણવો જોઈએ, આપણે કોઈ બાળકને પ્રશ્ન પૂછી કે આ ગેલેક્સી થિયેટર છે ત્યાં પહેલા શું હતું, તો નાનું બાળક કહેશે મને શું ખબર, પણ ઇતિહાસકારને પૂછશું તો તરત જ કહેશે કે ફલાણી જગ્યાએ અહીં પહેલા આ હતું આ હતું। એટલે કાયમને માટે આપણે બાળક જો ન રહેવું હોય તો ઇતિહાસ જાણવો જોઈએ। ઇતિહાસ આપણને નવા વિચારો આપે છે, આ શોધ કેમ થઈ હશે, આ મંદિર કેમ બંધાણું હશે, જયારે સિમેન્ટની શોધ નહોતી થઈ ત્યારે લોકો શેનો ઉપયોગ કરતા હતા, સાધન વિહોણા યુગમાં આ ટાંકણાઓથી મંદિર બધા ટંકાયા છે તો ત્યારે કેટલો બધો પરિશ્રમ કરવામાં આવ્યો।

0: વિશે. તોપની શોધ નહોતી થઈ ત્યારે તીરકાંઠાથી લડાઈઓ થતી હતી. એટલે જે કંઈ માનવ જીવન સાથે સંકળાયેલું છે એ તમામ જીવનના પ્રશ્નો આપણને ઇતિહાસ નામનું મહામૂલું શાસ્ત્ર આપણને જવાબ આપે છે. અને સ્વાભાવિક છે, જેને નોલેજ મેળવવું છે, જ્ઞાન મેળવવું છે, એ આવા પ્રશ્નો ઉભા કરવાનું જ, અને એને રોજ એવો સવાલ થવાનો, એ બધા જ જવાબ ઇતિહાસ આપે છે. એટલે મને એમ લાગે છે દુનિયા આખીના નાગરિકે સૌ પ્રથમ ઇતિહાસનો અભ્યાસ કરવો જોઈએ અને પછી સમાજ જીવન સાથે જોડાવવું જોઈએ.
1: તો આજથી લગભગ તમે ત્રણેક દાયકાથી આ અભ્યાસના ક્ષેત્રે છો, અધ્યયનના ક્ષેત્રે છો, તો તમને ઇતિહાસ વિષય છે એ રાખવો શા માટે ગમ્યો?
0: બેને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. હું પાંચમું છઠ્ઠું ધોરણ જયારે ભણતો ત્યારે બધા જ લેસન બતાવવાના હોય, મારા મોટાબેન હંસાબા મને આ લેસન કરાવે, એટલે હું એને કહું કે બેન તમે મને ઇતિહાસનું પૂછો, સમાજ વિદ્યાનું પૂછો, એ મને મજા આવે છે. આ સિવાય બગસરા દરબાર શ્રી મેરામવાળા સાહેબ મારા માસ્ટર ભાઈ ને ત્યાં હું દરબારગઢમાં રહીને ભણતો, એટલે મેરામવાળા ઇતિહાસના વિદ્વાન, એટલે મને એની પાસેથી પ્રેરણા મળેલી. અને એ ઝવેરચંદ મેઘાણી ચોટીલામાં જન્મેલા અને મારું ગામ ચોટીલાની બાજુનું સણોસરા, અને એ પછી મને નોકરી મળી જૂનાગઢમાં, એટલે વિખ્યાત ઇતિહાસકાર ડોક્ટર શંભુ પ્રસાદ દેસાઈની સાથે હું 8 વર્ષ એમના અંતિમ શ્વાસ સુધી ભેગો બેઠેલો. એટલે ધીરે ધીરે મારી ઇતિહાસની દ્રષ્ટિ વિકસતી ગઈ અને ધીરે ધીરે મારી કલમ એક પછી એક લેખ, બીજો લેખ, ત્રીજો લેખ, એક પછી એક પુસ્તકો પછી આવતા ગયા. એટલે મારું કૌટુંબિક વાતાવરણ અને આ વિદ્વાનોની થોડી મારા ઉપર કઈ અસર પડી હોય, અને એને હિસાબે હું ઇતિહાસમાં એટલો બધો જાણે ઓતપ્રોત થઈ ગયો કે ઘણા મને હસવામાં એમ પણ કે સાહેબે તો ઇતિહાસ સાથે લગ્ન જ કરી લીધા.
2: સાહેબ આપે લગભગ 32 જેટલા પુસ્તકો લખ્યા છે, ગિરનાર ઉપર પણ એક સરસ પુસ્તક લખ્યું છે, તો આના જે વિષયો છે એ આપ કેવી રીતે નક્કી કરો, અને પછી આખી જે પ્રક્રિયા છે કે એ તો કઈ આમ જેમ ચોરે બેસીને અમે લખતા હોઈએ કે કઈક તમને પૂછી લઈએ એવું તો થાય નહીં, તમારે જવું પડે, તો એ કેવા અનુભવો થાય છે બધી વાત કરો.
0: ઇતિહાસ વિષય મેં આપને અગાઉ કહ્યું એમ કે આધાર વિના તો એક પણ વાક્ય લખી ન શકાય, શબ્દ મૂકી ન શકાય. એટલે ઇતિહાસ લખવા માટેના મને વિચારો, જૂનાગઢમાં હું રહેતો હોવાથી, જૂનાગઢ નવાબી શહેર, અને જૂનાગઢમાં 89 રૂમ ભરેલા દફતરો પડેલા છે, એટલે સૌ પ્રથમ મેં જૂનાગઢના નવાબી કાળના આ દફતરો તપાસવાનું શરૂ કર્યું. અભિલેખાગારોમાં, રાજકોટના અભિલેખાગારમાં, ભાવનગરના અભિલેખાગારમાં, ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં મને 1860 પછીનું રાજાશાહીનું રેકોર્ડ મેં જોયું, જાણ્યું, અને એમાં મને એટલો બધો રસ પડ્યો કે જાણે કે હું એ રાજાના સમયમાં જ વિહાર કરતો હોય એવું બધું મને જાણવાનું મળ્યું. અને એ પહેલા વહેલા તો મેં બધું જ છે સંગ્રહિત કરવાની કોશિશ કરી, અને પછી એમાંથી જુદા જુદા વિષયો મને શોધતા ગયા. જૂનાગઢમાં રહેતો હોવાથી ગિરનાર ઉપર જબરજસ્ત નવાબી કાળની વ્યવસ્થા હતી, એટલે મેં ગિરનાર ઉપર 400 પાનાનું સ્વતંત્ર પુસ્તક માત્ર આ રેકોર્ડને આધારે, અભિલેખાગારોને આધારે તૈયાર કરેલ છે. આ ઉપરાંત ક્ષત્રિય કુળમાં જન્મ્યો હોવાથી, અને ઘરમાં પણ કાયમને માટે આવી બધી વાતો થઈ હોય, આ ફલાણા રાજા આવા હતા, આ ફલાણી ઠેકાણે આવું હતું, તો ત્યારથી જ મને આવી મનમાં કઈ તાલાવેલી હોય અને એના તાંતણાઓ કણો બધું શોધવાનું બહુ ગમતું, અને ધીરે ધીરે એટલું બધું સાહિત્ય ભેગું થતું ગયું કે આજે મને એમ વિચાર આવે છે કે જેટલું ભેગું કર્યું છે એ ભેગું કરીને એને હું કદાચ પૂરું આલેખી પણ નહીં શકું, એટલું બધું સાહિત્ય આ સૌરાષ્ટ્રની ધરતીમાંથી પ્રાપ્ત થયું છે. અને એક પછી એક પુસ્તક પ્રકાશિત થતું જાય, લોકો એને વધાવતા જાય, એટલે ત્યારે મારા મનમાં એકદમ ઉત્સાહ ભરાતો જાય. હા, કાઠિયાવાડના અનેક શહેરોનો મેં પ્રવાસ ગામડે ગામડે કર્યો છે, અનેક પાળિયાઓ જોયા છે, અનેક મંદિરો જોયા છે, અનેક રાજમહેલો જોયા છે, ત્યારે મને એક ભાવ અવશ્ય એમાં દેખાયો છે કે મને શિક્ષિતો કરતા વધુ અભણ વ્યક્તિએ વધુ સાચવો છે, માન આપ્યું છે, અને મારા કામમાં એને મદદ કરી હોય એવો પણ અનુભવ થયો છે. નાના નાના ગામડાઓમાં ગયું હોય અને હું ખરા બપોરે કોઈની ડેલી ખખડાવું કે દાદા છે, તો એક નાની એવી ચિતલમાં 12-14 વર્ષની દીકરી નીકળી કે ના ના દાદા નથી, એટલે મેં તો ધડ દઈને પાછો વળી ગયો ત્યાં તો એ દીકરીએ કીધું, અરે ભાઈ દાદા ન હોય તો કઈ નહીં, તમે ઘરે આવો તો ખરા, પાણી બાણી તો પીવો, વાત કરો. અને પછી હું અંદર ગયો અને એ દીકરીને મેં કીધું કે હું ઇતિહાસનો પ્રોફેસર છું અને ચિતલની લડાઈનું સંશોધન કરવા માટે, વાળિયાઓ જોવા માટે હું અહીં આવ્યો છું. તરત જ એ દીકરીએ એના પપ્પાને કહી અને દાદાને બોલાવી અને મારી સાથે મુલાકાત કરી. ગામડાના લોકોને ઇતિહાસમાં ખૂબ લગાવ હોય છે, એને ખૂબ માન થાય છે. એ લોકો આ યુગમાં પણ જે વર્ષો પહેલા વીતી ગયેલી વાત છે એને ફરીવાર સાંગોપાંગ બેઠી કરી અને એને સમાજ સમક્ષ મૂકવા માટે કેટલું મથી રહ્યા છે. તો આપણે પાશેરામાં પૂણી સમાન પણ એને મદદ કરવી જોઈએ.
1: વાહ, ખૂબ સરસ. સર, સામાન્ય રીતે આપણે ત્યાં એવી માન્યતા છે કે આપણે ભારતીયો પ્રાચીન સમયમાં લગભગ આપણે એવું જોઈએ છે કે ઇતિહાસ સાચવવામાં થોડાક નબળા પુરવાર થયા છીએ, તો ખરેખર તમારો અનુભવ શું કહે છે?
0: પરદેશી વિદ્વાનોએ આપણને એમ કહેલું છે કે ભારતીયો છે ઇતિહાસ સાચવવામાં નબળા રહ્યા છે, એ વાત બરોબર સાચી નથી. કાશ્મીરનો ઇતિહાસ છે એ સૌ પ્રથમ છે, ઐતિહાસિક આધારભૂત રીતે છે એ લખાયો હતો. એટલે આથી 1000 વર્ષ પહેલાથી એ ઇતિહાસ લખાવવાની પરંપરા તો આપણે શરૂ થઈ ગઈ છે. પહેલા પણ પુરાણો છે, રામાયણ મહાભારત, આ બધું પણ એક અર્થમાં કાચા ઇતિહાસ રૂપ જ ગણાવી શકાય. પણ પછી ધીરે ધીરે ધીરે છે જેમ જેમ સમય આગળ ચાલતો ગયો એમ એમ ઇતિહાસ લખાવવાનું વધુ ને વધુ બનતું ગયું. પણ પરદેશી વિદ્વાનોએ ભારતીયોને એક આવી છાપ આપી દીધી કે ભારતીયોને ઇતિહાસ પૂછો છો એટલે એ વાર્તા કહેવાનું શરૂ કરે છે. પણ કાશ્મીરનો ઇતિહાસ રાજ તરંગીણી જે કલહણે લખ્યો એ પછી સાબિત થયું કે ભારતીયો પાસે પણ ઇતિહાસ લખવાની દ્રષ્ટિ તો હતી જ.
2: અને સાહેબ, આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ, એમાં ખાસ કરીને આપણી જે ગ્રામ્ય સંસ્કૃતિ છે, આપણી જે ખેતીની પરંપરા રહી છે, તો એનું પણ કઈ જાણવા મળે આપણને કે ખાસ કરીને ભાઈ કઈ પ્રકારના પાકો લેવાતા, સિંચાઈની શું વ્યવસ્થા હતી, અથવા ખેતી કેટલી સમૃદ્ધ હતી કે ન હતી, ખેડૂતોની શું સ્થિતિ હતી?
0: કાઠિયાવાડમાં 222 દેશી રજવાડાઓ, એમાં સૌથી મોટું જૂનાગઢ, જામનગર, ભાવનગર, ધાંગધ્રા, ગોંડલ, મોટા જે રજવાડાઓ હતા એમાં ખેડૂતો માટેની બહુ જ સરસ મજાની યોજના હતી. ગોંડલ મહારાજા ભગવતસિંહજી ખેડૂતોને સોનાના ઝાડ ગણાવતા હતા. ભાવનગર રાજ્ય ખેડૂતોના કર નિવારણ યોજના એમણે કરી હતી. અમારે જૂનાગઢ રાજ્યમાં છે, એ જૂનાગઢ રાજ્યમાં આજે જે કૃષિ યુનિવર્સિટીમાં સંશોધનો થાય છે એવા સંશોધનો થતા બહારથી બિયારણો મંગાવીને ખેડૂતોને વાવવા માટે આપવામાં આવતા હતા, લગાવીની યોજનાઓ હતી. અને કોઈ ખેડૂત પોતાના ખેતરમાં બોર કરાવવા ઈચ્છતો હોય તો બોરિંગની વ્યવસ્થા પણ રાજ્ય તરફથી પૂરી પાડવામાં આવતી હતી, ટ્રેક્ટરો વસાવ્યા હતા. રાજકોટ રાજ્ય છે એણે પોતાના ખેડૂતોને છે કિલોસ્કર કંપનીના લોખંડના હળ આપવાની શરૂઆત કરી હતી. એટલે જે મોટા રજવાડાઓ હતા એમાં ખેડૂતો માટેની આવી ઉત્તમોત્તમ વ્યવસ્થા છે એ કરવામાં આવી હતી. ભાવનગર રાજ્યમાં તો ખેડૂતો માટેના ઉતારાની પણ વ્યવસ્થા કરી હતી. અમરનગરના રાજવી છે એ પોતાનો કોઈ 27 ગામનો ખેડૂત રાજ્યમાં આવે તો એને મહેમાન તરીકે રાખવામાં આવતો હતો, એની આગતા સ્વાગતા કરવામાં આવતી હતી અને એને ખબર અંતર પૂછવામાં આવતા હતા. કેટલાક નાના રજવાડાઓ પણ ખેતી માટે સારી વ્યવસ્થા કરી હતી. ઘણા રજવાડાઓમાં જે ખેડૂત વધુ પાક લે એને બોલાવી અને એનું પાઘડી બંધાવીને સન્માન કરવામાં આવતું હતું કે જેથી કરીને એ ખેડૂતોને પ્રોત્સાહન મળે અને વધુ ને વધુ એ પાક ઉત્પાદન ક્ષેત્રે કાર્યરત થતો જાય.
2: અને સિંચાઈ માટે પણ કઈક અલગથી વ્યવસ્થા કરી હતી, કારણ કે લગભગ આપણું વર્ષે આધારિત જ રહી છે આપણી ખેતી.
0: 1880 પછી લગભગ મોટા ભાગે 2-4 વર્ષે દુષ્કાળ પડવાની શરૂઆત થઈ જ ગઈ હતી. એ સમયમાં પાણીના તળ ઊંચા હતા પણ સિંચાઈની એવી વ્યવસ્થા નહોતી. એટલે 56 દુષ્કાળ જયારે પડ્યો ત્યારે આ કાઠિયાવાડના રાજવીઓએ મોટા મોટા તળાવ બાંધવાનું શરૂ કર્યું. દાખલા તરીકે જસદણ રાજ્યએ બાખલવડ પાસે આલણસર નામનું બહુ મોટું તળાવ આ છપનિયા દુષ્કાળ વખતે બંધાવ્યું હતું. મહારાજા ભગવતસિંહજીએ વેરી તળાવ અને બીજા

0: ચૂકવવા પડશે અને એ પછી એને લોન આપવામાં આવશે. એટલે મને એમ લાગે છે કે ત્યારે આટલી ગરમી નહોતી, આટલા સાધનો નહોતા, પર્યાવરણનો આટલો નાશ નહોતો થયો. એ સમયમાં પણ કાઠિયાવાડના આ રાજવીઓએ પર્યાવરણની પણ ચિંતા કરી હતી, વૃક્ષોની પણ ચિંતા કરી હતી,
1: દીર્ઘદ્રષ્ટિ હતી, કહી શકાય,
0: જોઈ શકાય.
2: ખૂબ સરસ. મને હવે સર એ પૂછવાનું મન થાય કે તમે આટલા સમયથી ઇતિહાસની સાથે સંકળાયેલા છો તો ઘણા બધા લોકો તમને પણ મળવા આવતા હશે, તો એ લોકો તમને જયારે મળવા આવે ત્યારે એ લોકોના પ્રશ્નો તમને શું હોય છે, કેવા પ્રકારના પ્રશ્નો તમને પૂછે છે?
0: આજે એમ લાગે કે લોકોને ઇતિહાસમાં રસ નથી એવો સમય આવી ગયો છે, પણ બધા જ લોકોને ઇતિહાસમાં રસ નથી એવું નથી. ઘણા બધા લોકો ઇતિહાસમાં ઓતપ્રોત છે, ગાંડાની જેમ કામ કરી રહ્યા છે, મથી રહ્યા છે. મારી પાસે જે ઇતિહાસના પ્રશ્નો લઈને જે લોકો આવે છે એ મોટાભાગના પ્રશ્નો એવા હોય છે કે સાહેબ અમારા કુળદેવી કયા છે, અમારા સુરાપુરા કયા ગામમાં હશે, અમારું મૂળ ગામ ક્યુ હશે, અમારી મૂળ અટક કઈ હશે, એવા અનુભવો મને ખૂબ થયા છે. ઉપલેટા પાસેનું ઢાંક ગામ છે ત્યાં હું મારા સંશોધન પ્રવાસ વખતે ગયેલો અને ત્યારે મેં પાળિયાની એક જબર મોટી હાર જોઈ અને ત્યાં કેટલાક લોકો એને જુવારવા માટે આવેલા, એટલે મેં એમને પૂછેલું કે તમે અહીં શું આવ્યા, તો કે આ મારા સુરાપુરા છે. એટલે મેં એ ભાઈઓને કીધું તમે કયા વર્ણના છો, એટલે એમણે નામ આપ્યું. ત્યારે મેં એને કીધું આ તમારા સુરાપુરા હોઈ શકે નહીં, ક્ષત્રિયનો પાળ્યો હોય તો એ ઘોડા ઉપર હોય, આ ઘોડા ઉપર છે, એટલે આ તમારા સુરાપુરા હોઈ શકે નહીં. કેટલાય કુળદેવીઓ બીજાને પૂજતા હોય છે, કારણ કે માતાજી કોઈ એને મળતા ન હોય એટલે અભણ માણસો તો ભૂવા ભરાડી પાસે જોવડાવવા જવાના છે અને એને કોઈ ને કોઈ માતાજી વાવમાં કોઈ એખાદું વિષ્ણુનું શિલ્પ હોય, લક્ષ્મીનું શિલ્પ હોય, કોઈ દેવી દેવતાની મૂર્તિ હોય એને બતાવી દે. અને કેટલી ઠેકાણે સૌરાષ્ટ્રની વાવોમાં જે માતાજીઓના સ્થાનકો સ્થપાયા છે એને એ લોકો કુળદેવી તરીકે પૂજવા માંડ્યા છે. એટલે પોતાના પૂર્વજ ક્યાંથી આવ્યા છે, પોતાના કુળદેવી કયા છે, અમારા સુરાપુરા ક્યાં હશે, આવી વાતો અને પ્રશ્નો લઈને મારી પાસે આવતા હોય છે. પોતાની અટકનો ઇતિહાસ પૂછવા આવે છે કે સાહેબ અમારી અટક ભૂત છે, તો અમે હું ભૂત હશે? હું કહું કે ભૂત ન હોય ક્યાંય ભાઈ, પણ આ વેવાય વેલાએ આવી અટકો પાડી દીધી હતી. હવે દીકરાના લગ્નનું પૂછવા જાય ને વેવાય સામો માને જ નહીં, એટલે પછી ગામે આવીને વાત કરે કે અમારો વેવાય હાવ ભૂત જેવો છે, સમજતો જ નથી, આ દીકરી કેવડી થઈ, હજી લગ્ન કરવાની હાથ પાડતો નથી, તો એની સરનેમ ભૂત થઈ ગઈ. તો આપણી જે લોકોની અટકો પડી છે ગામના નામ ઉપરથી, પશુપંખીના નામ ઉપરથી, ધંધા ઉપરથી, ગાંધી છે, ચાવાલા, પશુપંખી, પોપટ છે, હાથી છે, ઘોડા છે, આવી બધી સરનેમો પડી છે. એ બ્રાહ્મણોની સરનેમો હોય તો વેદના જાણ ત્રિવેદી છે, ચતુર્વેદી છે, પછી કોઈ એના કુળના જે મુખ્ય પુરુષ હતા એના ઉપરથી પણ અટકો પડતી હોય, તો મારી પાસે જે જાણકારી હોય એના ઉપરથી હું એનું અટકનું પણ એને હું વાત કરું કે ભાઈ તમે સાવલી ગામના હતા અને ત્યાંથી આવ્યા એટલે તમારી અટક સાવલિયા પડી ગઈ છે. તમે જે પટેલો છો, તમે જસદણ દરબારની જમીન વાવતા હતા. જસદણ દરબાર આલા ખાચર મોટા હતા, એને ખેતી વિકસાવવાનો બડો શોખ હતો, એટલે પોતાના વિસ્તારમાં એણે બીજા વિસ્તારમાંથી પટેલોને, કણબીઓને બોલાવીને વસાવેલા. એટલે જેટલા પટેલો આલા ખાચરની જમીન વાવતા હતા એની મૂળ સરનેમ ભૂલાઈ ગઈ અને ખાચર ઉપરથી ખાચરિયા એની સરનેમ થઈ ગઈ.
2: મતલબ કે રોજિંદા જીવનમાં જે આપણને જીભે ચડેલું છે કે આપણે રોજ જે લખીએ છીએ, બોલીએ છીએ, એની પાછળ પણ કેટલો ઇતિહાસ રહેલો છે,
1: કેટલો રસપ્રદ છે.
2: એટલે એના પ્રત્યે પણ આપણે એટલા સજાગ નથી હોતા જે આજે આપણે જાણીએ છીએ. સાહેબ સમય થોડોક ઓછો છે આપણી પાસે, પણ મને એ પૂછવાનું મન થાય કે સંશોધન માટે તમારે ઘણું બધું ફરવું પડતું હશે, તો આ આખી જે યાત્રા રહી એમાં પરિવારનો પણ પૂરતો સહયોગ મળી ચૂક્યો હશે?
0: સ્વાભાવિક છે બેન, તમારા પ્રશ્નનો જવાબ આપતા મને અફસોસ થાય છે. પરિવાર એ ઘણું ગુમાવ્યું છે, સતત ફરતા રહ્યા છીએ, કદાચ એમાં ધ્યાન પણ ના આપી શક્યા હોય, પણ મારો દીકરો પરંજય અને સુમનબા

0: ધર્મપત્ની ધર્વ ભાવનાએ મને એટલો બધો સાથ સહકાર આપ્યો છે કે કદાચ એનું કંઈક ઓછું થયું છે અને મેં એનો સમય ઇતિહાસને આપ્યો.
1: પણ સામાન્ય રીતે એ જોઈ શકાય છે કે જ્યારે સમાજ માટે અથવા કોઈ એક ચોક્કસ ક્ષેત્ર માટે આપણે કાર્યરત બનીએ છીએ ત્યારે સ્વાભાવિક છે પરિવારના સમયનો ભોગ છે એ લેવાતો હોય છે
2: અને એમના સહયોગથી જ આગળ પણ વધાતું હોય છે. તો આવી સરસ સાહેબ રસપ્રદ વાતો આપે કરી અને ખાસ તો મને પણ ઇતિહાસમાં થોડોક થોડોક રસ બન્યો છે અને મને લાગે છે કે સાંભળનાર પણ ઘણા મિત્રોને આમાં રસ જાગ્યો હશે અને એમને ઈચ્છા થશે કે આપની સાથે વાત કરે. તો આપનો નંબર આપણે મિત્રોને લખાવી દઈએ. કાનન તમે લખ્યો છે?
1: જી, હાલમાં જૂનાગઢ ખાતે ડોક્ટર સુભાષ મહિલા કોલેજમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત ડોક્ટર પ્રદ્યુમનસિંહ ખાચર, એમનો મોબાઈલ નંબર છે 98794 21025 21025.
2: એટલે કે અંગ્રેજીમાં લખાવી દઉં તો 9879421025.
1: અત્યારે એક લોકગીત સાંભળીએ અને છૂટા પડીએ અને બધા મિત્રોને કહીએ રામ રામ રામ રામ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો છોરો, પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:50 આપ સાંભળશો ગુજરાતીના સમાચાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર હેના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં શિક્ષણ, કૌશલ્ય અને સ્ટાર્ટઅપ્સની નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે. કેન્દ્રીય શ્રમ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે. લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત. ઇરાને જણાવ્યું છે કે તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે. અને ક્રિકેટમાં ધર્મશાલામાં શ્રેણીની પ્રથમ એક દિવસીય મેચમાં વરસાદનું વિઘ્ન. 25 ઓવરની મેચમાં અફઘાનિસ્તાનની પ્રથમ બેટિંગ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના થયા છે. શ્રી મોદી આવતીકાલે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મેક્રો સાથે ભારત ઇનોવેટ્સ સંમેલનનું ઉદઘાટન કરશે. તેમણે જણાવ્યું કે આ કાર્યક્રમ ભારતીય સ્ટાર્ટઅપને વિશ્વ સાથે જોડશે. શ્રી મોદી આવતીકાલે નાઇસથી સ્લોવાકિયાની 2 દિવસીય મુલાકાત માટે રવાના થશે. ભારતીય સલામતીમાં રહેતા ભારતીય સમુદાય પ્રધાનમંત્રીની સ્લોવાકિયાની આ પ્રથમ મુલાકાત માટે સજ્જ છે. શ્રી મોદીએ જણાવ્યું કે આ ઐતિહાસિક મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વેગ આપશે. દરમિયાન પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ પેરિસમાં ભારતીય સમુદાયને મળવા માટે આતુર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ મુલાકાતો યુરોપ અને G7 બંને દેશો સાથે ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. પ્રધાનમંત્રીની વિદેશ યાત્રા અંગે સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી મોદી બ્રેટિસ્લાવામાં સ્લોવાકિયા કે રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિની ઓર પ્રધાનમંત્રી રોબર્ટ ફિકો સે મુલાકાત કરેંગે. શ્રી મોદીને કહા કે ઇસસે યુરોપીય સંઘ કે સાથ ભારત કે રણનીતિક સાઝેદારી ઓર મજબૂત હોગી. સ્લોવાકિયા યાત્રા કે બાદ શ્રી મોદી ફ્રાન્સ કે એવિયન જાયેંગે, જહાં વે 16-17 જૂન કો G7 શિખર સંમેલન મેં ભાગ લેંગે. પ્રધાનમંત્રી મોદી ને કહા કે G7 મેં ભારત કી ઉપસ્થિતિ ભારત કે બઢતે વૈશ્વિક પ્રભાવ કો દર્શાતી હૈ. યે લગાતાર 8वां G7 शिखर सम्मेलन है जिसमें भारत को आमंत्रित किया गया है. यात्रा के अंतिम चरण में प्रधानमंत्री मोदी 18 जून को पेरिस जाएंगे, जहां वे फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों के साथ विवादित 2026 सम्मेलन में शामिल होंगे. पेरिस से शैलेश मैन की रिपोर्ट के साथ समाचार कक्ष से सरफिरोजी.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં સમગ્ર દેશમાં શિક્ષણ, કૌશલ્ય, સંશોધન અને સ્ટાર્ટઅપ્સની એક નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ નીતિઓને પરિણામે ભારત વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું ઉચ્ચ શિક્ષણ નેટવર્ક ધરાવે છે. તેમણે ઉમેર્યું કે દેશ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેલેન્ટ પૂલમાં વિશ્વમાં બીજા ક્રમે ઉભરી આવ્યો છે અને 2 લાખથી વધુ સ્ટાર્ટઅપ સાથે ભારત વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ બન્યું છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દેશમાં 6 કરોડથી વધુ યુવાનોના કૌશલ્ય વિકાસ સાથે પ્રચંડ પ્રગતિ જોવા મળી છે. આ ઉપરાંત 12 કરોડથી વધુ મુદ્રા લોન અને 300

0: બધું સ્પેસ સ્ટાર્ટઅપ્સ એ વાતનો પુરાવો છે કે આજના યુવાનો નોકરી શોધનારા નહીં પરંતુ નોકરી આપનારા બન્યા છે. ગૃહમંત્રી અમિત શાહે આજે વસ્તી વિષયક પરિવર્તન અંગે એક બેઠકની અધ્યક્ષતા કરી અને આયોગને સરહદી જિલ્લાઓમાં થતા વસ્તી વિષયક ફેરફારોનો અભ્યાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. બેઠક દરમિયાન શ્રી શાહે આયોગને આ બાબતનું મૂલ્યાંકન કરવા માટે સરહદ વિસ્તારો, મહાનગરો અને ઔદ્યોગિક નગરોની મુલાકાત લેવા પણ સૂચના આપી. કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ આજે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે, જ્યારે નાગરિકો પરનો કર બોજ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના પોરબંદરમાં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા ડોક્ટર માંડવીયાએ માળખાગત સુવિધાઓ, સામાજિક સુરક્ષા અને રોજગાર ક્ષેત્રોમાં થયેલા વ્યાપક પરિવર્તનો પર પ્રકાશ પાડ્યો. મંત્રીશ્રીએ જણાવ્યું કે 2014 પહેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગના નિર્માણની દૈનિક સરેરાશ 9 કિલોમીટર હતી, જે આજે વધીને 28 કિલોમીટર થઈ ગઈ છે, જ્યારે રેલવે લાઇનના વિસ્તરણની ગતિ પ્રતિ દિવસ 14 કિલોમીટર સુધી પહોંચી છે. સામાજિક સુરક્ષા ક્ષેત્રે જનધન ખાતાઓ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટીના માધ્યમથી કવરેજ 2014 પહેલાની 19% વસ્તીથી વધીને આજે 64%થી વધુ થઈ ગયું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું કે પરિવહન મંત્રાલય માળખાગત વિકાસની સાથે સાથે રોજગારીના સર્જન પર પણ વિશેષ ભાર આપી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ દરમિયાન થયેલી સિદ્ધિઓ અને વિકાસલક્ષી પહેલો અંગે નાગપુરમાં આયોજિત એક પત્રકાર પરિષદને સંબોધતા શ્રી ગડકરીએ જણાવ્યું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દેશભરમાં ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રો સ્થાપવાની શરૂઆત કરી છે. સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abdને ફોલો કરશો. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે ઇરાન, અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધ સંબંધિત આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓએ પેટ્રોલિયમ ક્ષેત્રમાં પડકારો વધાર્યા છે, જેના કારણે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. જોકે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે તે સુનિશ્ચિત કર્યું છે કે દેશના નાગરિકો પર આ ભાવ વધારાની અસર ન પડે. આજે લુધિયાણામાં માધ્યમો સાથે વાત કરતા શ્રી પુરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળને જનકેન્દ્રિત અને વિકાસલક્ષી ગણાવતા જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન ભારતે દરેક ક્ષેત્રમાં પ્રગતિની નવી દિશા પ્રાપ્ત કરી છે.
1: પ્રધાનમંત્રીજી એની તાકાત હતી કે બધા ધામોમાં અમારા આમ નાગરિક જો અમારા ધંધા ઉન પર બોધ કરે બાર અભી અમે તો પેટ્રોલ ઓર ડીઝલ કા દામ બઢાયા તો કિતના બઢા ટોટલ ભારત ઇન રૂપે કમ હુઆ થા ઉસકો મેં એક તરફ સોચતા 7 રૂપે 60 પૈસે ઓર હમને એક એનાલિસિસ કિયા વિશ્વ ભર મેં જાપાન કે અલાવા ભારત એક એસા દેશ હૈ જહાં સબસે કમ પ્રાઇસ ઇન્ક્રીઝ હુઈ હૈ પેટ્રોલ ઓર ડીઝલ કી.
0: મધ્યપ્રદેશના ઇન્દોરમાં 5 દિવસ સુધી ચાલેલી બ્રિક્સ કૃષિ પરિષદ આજે સંપન્ન થઈ. પરિષદના અંતે ઇન્દોર ઘોષણાપત્રને સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું. આ ઘોષણાપત્રમાં ખાદ્ય સુરક્ષા, ખેડૂત કલ્યાણ, આબોહવા અનુકૂળ ખેતી, કૃષિ, વેપાર અને ડિજિટલ કૃષિ અંગેના મહત્વપૂર્ણ નિર્ણયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે બ્રિક્સ દેશો વિશ્વની લગભગ 80% વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને વૈશ્વિક કૃષિ ઉત્પાદનમાં આશરે 42% ફાળો આપે છે. શ્રી ચૌહાણે જણાવ્યું કે ભારત સરકાર ખેડૂતોને 266 રૂપિયામાં યુરિયા અને 1350 રૂપિયા પ્રતિ થેલીના ભાવે ડીએપી આપવાનું ચાલુ રાખશે અને વધારાનો આર્થિક બોજ સરકાર પોતે ઉઠાવશે.
1: आज की परिस्थितियों में ब्रिक्स देशों की कृषि में भूमिका और उसमें भी छोटे किसान, महिलाएं और युवाओं की भूमिका अत्यंत महत्वपूर्ण है. उसके सभी पहलुओं पर विचार किया. अलग अलग देशों ने अपनी बेस्ट प्रैक्टिस को भी सभी सदस्य देशों के साथ साझा किया है और इस व्यापक विचार विमर्श से हमारे लघु और सीमांत किसानों को और मजबूत करने में मदद मिलेगी. उनकी आय बढ़ाने में और आजीविका बेहतर करने में भी निश्चित तौर पर आज की चर्चा बहुत सहयोगी होगी.
0: સરકારે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને 30 જૂનની બપોરથી લાગુ થાય તે રીતે ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ હાલમાં ભૂમિદળના નાયબ વડા તરીકે સેવા આપી રહ્યા છે. ભૂમિદળના વર્તમાન વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી તે જ દિવસે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. ઇરાને જણાવ્યું છે કે જ્યાં સુધી તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટેના અંતિમ શાંતિ કરાર પર હસ્તા

હસ્તાક્ષર કરશે નહીં. જો કે એવા અહેવાલો છે કે બંને પક્ષો પ્રારંભિક કરારની નજીક છે. ક્રિકેટમાં ધર્મશાલામાં 3 મેચની શ્રેણીની પ્રથમ વન ડે આંતરરાષ્ટ્રીય મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે પ્રથમ બેટીંગ કરતા અફઘાનિસ્તાને 24.3 ઓવરમાં 193 રન બનાવ્યા હતા. સતત વરસાદને કારણે મેચ શરૂ થવામાં વિલંબ થતાં તેને 25 ઓવરની કરી દેવામાં આવી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત તરફથી હર્ષ દુબે અને ગુરમુર બ્રારે વન ડેમાં પદાર્પણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની 6 દિવસની મુલાકાત માટે રવાના. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષોમાં શિક્ષણ, કૌશલ્ય અને સ્ટાર્ટઅપની નવી સંસ્કૃતિનું સિંચન કર્યું છે. કેન્દ્રીય શ્રમ અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસન હેઠળ છેલ્લા 12 વર્ષમાં ભારતનું રાષ્ટ્રીય બજેટ બમણું થયું છે. લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ ભૂમિદળના આગામી વડા તરીકે નિયુક્ત. ઈરાને જણાવ્યું છે કે તેની મુખ્ય શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે અમેરિકા સાથે અંતિમ શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે. અને ક્રિકેટમાં ધર્મશાલામાં શ્રેણીની પ્રથમ એક દિવસીય મેચમાં વરસાદનું વિઘ્ન. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: Slovakia. The World Bilateral Talks with French President Emmanuel Macron and jointly inaugurate Paris in a week tomorrow. 5 in the Air Force personnel killed in AN-32 aircraft crash at Burkhart in Assam. 5-day BRICS agriculture conference ends with unanimous adoption of indoor declaration focusing on food security and smart technology in farming. Lieutenant General Dhiraj Seth appointed as country's next army chief. And in cricket, Afghanistan set a target of 195 runs for India and Wayne Maude first ODI of 3-match series in Dharamshala. That was all in the news at 9. Good night.
1: আজ আকাশবাণীর আহমেদাবাদ বড়োদরা কেন্দ্র প্রস্তুত শ্রোতা মিত্র ইমেল পত্র উত্তরোক্ত কার্যক্রম সব ইমেল বিনন্তি কে
2: নমস্কার শ্রোতা মিত্র নমস্কার বলন ভাই
3: নমস্তে পত্র মিত্র নমস্তে অভিবেন মিত্র আকাশবাণী বিশাল নিয়ে ভালো এবার পরিবার তমাম শ্রোতা মনে আকাশবাণী গরিমাপূর্ণ ঐতিহাসিক নিউ বর্ষ পূর্ণ থাকা এই গৌরবশালী অবসর পর খুব খুব অভিনন্দন મિત્રો 8 જૂન 1936 થી 8 જૂન 2026 સુધીની 90 વર્ષની આ સફળ સફરની આપણે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરી 90 વર્ષ એ માત્ર એક સમયગાળો નહીં પણ ભારતીય પ્રસારણ જગતનો એક સુવર્ણ અધ્યાય છે સમય બદલાય છે સાધનો બદલાય છે પણ આકાશવાણીની આ સુવર્ણ સફર અવિરત ચાલુ જ છે અને આગળ પણ આવી જ રીતે ચાલતી જ રહેશે
2: મોટા કેબિનેટથી શરૂ કરીને આજના ડિજિટલ યુગ સુધી આકાશવાણી હંમેશા આપણા ઘરના એક સદસ્યની જેમ આપણી સાથે રહ્યું છે અને વિવિધ કાર્યક્રમો દ્વારા આકાશવાણીએ સંસ્કૃતિ અને સંસ્કારને જીવંત રાખ્યા છે તો મિત્રો હવે આ પત્રપેટીને ખોલીએ અને મળીએ આપણા પત્ર મિત્રોને વરંગી આ પ્રથમ પત્ર આવ્યો છે જિલ્લો ખેડા તાલુકો નડિયાદ ઉત્તર સંગાથી અને લખનાર આપણા મિત્ર છે રમેશ એલ ભાટિયા જેઓ લખે છે કે તેઓ વર્ષોથી રેડિયો સાંભળે છે અને તેમને ખૂબ જ મજા આવે છે બપોરે 3-5 વિવિધ ભારતીના સખી સહેલીમાં તેમને ખૂબ મજા પડે છે અને હાલ આકાશવાણી 90 વર્ષની ઉજવણીમાં જલસો કરાવી રહ્યો છે એવું તેઓ લખે છે અને દર બુધવારે અને શનિવારે બપોરે 12:02 આવતો પ્રોગ્રામ પ્રસારણ કર્મીની વાતચીતમાં ઘણી જ મજા આવે છે અને ભૂતકાળની યાદ અપાવે છે
3: રમેશભાઈ આપણે કાર્યક્રમ સાંભળ્યા 90 વર્ષની સફરમાં આપણે ઘણા બધા વક્તાઓને બોલાવ્યા કલાકારોને બોલાવ્યા શ્રોતાઓને પણ આપણે આમંત્રણ આપ્યું અને આશા છે કે આવા જ કાર્યક્રમો ભવિષ્યમાં પણ અમે રજૂ કરતા રહીશું પત્ર બદલ આપનો ખૂબ ખૂબ આભાર
2: હવે પછીનો પત્ર આવ્યો છે પ્રોફેસર સુભાષભાઈ શુક્લનો તેઓ મહેસાણાથી લખી રહ્યા છે
3: શું લખી રહ્યા સુભાષભાઈ
2: તેઓ લખે છે કે શ્રી ચેતનભાઈ શ્રી દેવાનભાઈ શ્રી હિતેશભાઈ માવાણી તેઓ સર્વેને 90 વર્ષની વધામણી આપી રહ્યા છે અને હમણાં હમણાં આકાશવાણી દ્વારા 90 વર્ષની ઉજવણીમાં વિવિધ શ્રોતાઓ કલાકારોની મુલાકાતોને કાર્યક્રમો જે રજૂ થાય છે તે ખૂબ જ આનંદની વાત છે અને તેઓ પણ 70-80ના દાયકાથી આકાશવાણીના કાર્યક્રમો સાંભળી રહ્યા છે તો દરેક કાર્યક્રમોમાં તેમને ખૂબ જ આનંદ આવી રહ્યો છે તેઓ લખે છે કે તેમની પાસે ફિલિપ્સ હોલેન્ડનો એક મોટો રેડિયો સેટ વાઈ વાળો હતો અને એનાથી દરેક પ્રોગ્રામ સુંદર રીતે કોઈપણ ડિસ્ટર્બન્સ વગર તેમને સાંભળવા મળતો હતો તે સમયે રેડિયો માટેનું લાયસન્સ દર વર્ષે રિન્યુ કરાવવું પડતું હતું અને આકાશવાણીના ઉદ્ઘોષક વિષ્ણુકુમાર યાદવનો અવાજ પણ ખૂબ જ સુંદર હતો અને સ્ટેશન ડાયરેક્ટર જ્યારે વસુબેન હતા ત્યારે દરેક પ્રોગ્રામના આયોજનો સુંદર રીતે ગોઠવતા હતા
3: પ્રોફેસર સુભાષભાઈ વરેબન આપણા બહુ જ નિયમિત શ્રોતા મિત્ર અને પત્ર મિત્ર છે અને વર્ષોથી બહુ જ વિસ્તૃત છણાવટ સાથે એ પત્રો લખતા હોય છે 90 વર્ષની આપણે પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ સુભાષભાઈ આવી જ રીતે કાર્યક્રમો સાંભળતા રહેજો અને પત્ર લખતા રહેજો આપનો ખૂબ ખૂબ આભાર વરેબન મારી પાસે અમદાવાદ ભાષણથી બુદ્ધિજનભાઈ ત્રિવેદીના 2 પત્રો આવ્યા છે બુદ્ધિજનભાઈ પણ આપણા નિયમિત શ્રોતા મિત્ર છે પત્ર મિત્ર છે તેમણે પણ 90 વર્ષ નિમિત્તે જે મુલાકાતો રજૂ થઈ તેને માણી છે અને એમને ખૂબ જ પસંદ પડી છે તેઓ લખે છે કે જે સહિયરમાં મુલાકાતો આવી એ ઉપરાંત મનુભાઈ જાની તુષાર શુક્લ મૌલિન મુનશી ગાયક

0: તાલીમપત્ર અને જે નાટક વિશે જયકૃષ્ણભાઈએ મુલાકાત આપી એ તેમને ખૂબ જ પસંદ પડી છે. 1959માં મહાબળેશ્વર પર્વત પર ટ્રાન્ઝિસ્ટર રેડિયો તેમણે જોયેલો તેવું તેઓ લખે છે. અને દેવાનંદ બલદારામાં મને બીજાનું કંઈક શૂટિંગ ચાલતું હતું એ વખતે બુદ્ધિધનભાઈ લખે છે કે રેડિયો ટ્રાન્ઝિસ્ટર ચાલતો હતો. બુદ્ધિધનભાઈ વખતે એનસીસીના કેમ્પમાં ગયા અને રેડિયો પહેલ ગયો એમને સાંભળ્યો. પછી તો 1978થી પોતે વધતા લગભગ 43 વર્ષના તમામ વિભાગોમાં તેમણે આપ્યા છે. અને મનુભાઈ જેમ ઓશિકાની નીચે રેડિયો રાખે છે તેમ બુદ્ધિધનભાઈ પણ લખે છે કે હું પણ ઓશિકાની નીચે રેડિયો રાખી અને સાંભળું છું. દાદા આપે પણ આ કાર્યક્રમો માણ્યા, આપને ગમ્યા એ જાણીને આનંદ થયો. આપ પણ નિયમિત શ્રોતા મિત્ર છો, પત્ર મિત્ર છો, રેડિયોને માણતા રહો, પત્ર લખતા રહો, આપનો ખૂબ ખૂબ આભાર.
1: દેવાનભાઈ હવે ડોક્ટર મહેશ દેસાઈ જેઓ આનંદથી આપણને પત્ર લખી રહ્યા છે અને તેમના નિયમિત રીતે પત્રો તો આવી રહ્યા છે અને આ વખતે એમના 5 થી 6 પત્રો આવ્યા છે અને આ પ્રથમ પત્ર આપણે એમને લઈએ જેમાં એમને લખ્યું છે કે બપોરે 12:02 જે શબ્દોમાં મહેકતી યાદોમાં શ્રી કકડાણી સાહેબની મુલાકાત એમને સાંભળવા મળી અને એમના રક્તદાન અને ધરતીકંપ વખતની આકાશવાણીની ઉપયોગિતા વિશે જે જાણવા મળ્યું તે માટે તેઓ આકાશવાણીનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે અને આ કાર્યક્રમ દ્વારા એમને ખૂબ જ માહિતી મળી એવું તેઓ લખી રહ્યા છે. ગોવિંદભાઈ આ બધા પત્ર જે છે એ દરેક પત્ર ડોક્ટર મહેશભાઈ દેસાઈના છે અને બીજું એવું લખી રહ્યા છે 12:02 શ્રી નિમેશ જાનીની મુલાકાત તમને સાંભળવા મળી એનું ગીત તમે આકાશી સૂરજનો જહાવતો વિસ્તાર અને પાછલી તે રાતને તારા મને ગમતા ગીતોમાંનું એક છે.
0: ઉર્વીબેન મહેશભાઈ દેસાઈના અન્ય પત્રો પણ મારી પાસે છે. તેઓ લખે છે કે મનુભાઈ જાનીની જે મુલાકાત લીધી તે સાંભળવા મળી અને એમાં વિદ્યાર્થી શબ્દના ઉચ્ચાર અંગેની એમની જે ટકોર હતી એ આ કામ ઉગાડનારી બની રહી. અત્ર બહુ બધા લોકો વિદ્યાનગર એવો જ ઉચ્ચાર કરે છે પણ ખરેખર વિદ્યાનગર છે. હવે સમજાય છે કે સામે વ્યક્તિ બોલતો હોય ત્યારે વચ્ચે વચ્ચે હુંકારો વાહ ક્યાં વાત હે વગેરેથી સામેવાળાને એ તમે ઉદ્ધાર કરો તો ખૂબ જ શ્રોતાઓને ગમતો પણ હોય છે. મહેશભાઈને સુગમ સંગીતના ગીતો સાંભળવા ખૂબ જ ગમતા હોય છે. અમે અલગ અલગ રીતે જે ગીતો અલગ અલગ કાર્યક્રમમાં સાંભળ્યા છે એના વિશે પણ અમે લખ્યું છે. આગળ તેઓ લખે છે કે મુરબ્બી નલિનીબાઈ શાહની દેવાનભાઈએ જે મુલાકાત લીધી હતી તે પણ સાંભળી. નલિનીબાઈનું સ્વાસ્થ્ય ખરેખર સારું કહેવાય. તેમણે એ જમાનામાં કોઈ ફાસ્ટફૂડ ખાધું નહીં હોય અને એમના 60 થી 94 વર્ષ જીવેલા એવું પણ એક એવો લખે છે. તો મહેશભાઈ આપની પણ મુલાકાત રેડિયો પરથી પ્રસારિત થઈ બધાએ સાંભળી, બધાને ગમે છે. આપ હસમુખા છો, આપ ઓફિસમાં આવેલા ત્યારે પણ ઘણી બધી સરસ વાતો આપણે કરી હતી. આગળ તેઓ લખે છે કે શબ્દોમાં મળતી યાદો કાર્યક્રમમાં સુધાબેન તથા મીરાબેન દેવીની મુલાકાત સાંભળવી પણ તેમને ગમે છે. મહેશભાઈ આપ નિયમિત રેડિયો સાંભળો છો, કાર્યક્રમમાં રસ રૂચિ રાખો છો અને સરસ મજાના પત્ર પણ આપ લખતા હોય છો, તો આવી જ રીતે અમને પણ પ્રોત્સાહિત કરતા રહેજો. આપની સરસ મજાની વાતો અમને લખીને મોકલતા રહેજો અને કાર્યક્રમ અંગેનું વિસ્તૃત જાણકારી વાળો પત્ર પણ અમને લખતા રહેજો. પત્ર લખવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: અન્ય પત્ર આવ્યો છે વઢવાણથી અને લખનાર મિત્ર છે પરમાર જેઠાભાઈ વીરાભાઈ અને તેઓ ચેતનભાઈ જેઓ સેવાનિવૃત્ત થયા છે તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી રહ્યા છે અને તેઓ આગળ લખી રહ્યા છે કે 92 વર્ષના નલિનીબેન શાહની મુલાકાત તેમને ખૂબ જ ગમી અને આદિજાતિ માટે કાર્યક્રમ જે આવી રહ્યો છે તે કાર્યક્રમ સાંભળવામાં પણ તેમને ખૂબ જ મજા પડી રહી છે. તેમાં આવતા ગીતો
0: ઉજવણી નિમિત્તે આકાશવાણીએ જે મુલાકાતો રજૂ કરી એ આપને સાંભળવી ગમી છે. તેની સરસ મજાની માહિતી સાથેનો પત્ર આપે લખ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: આ ઇમેલ આવ્યો છે ગામ જાળિયા અમરાજી તાલુકો પાલિકાના જિલ્લો ભાવનગરથી અને લખનાર આપણા મિત્ર છે માધુભાઈ ચૌહાણ, લખમણભાઈ, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. તેઓ લખી રહ્યા છે કે આકાશવાણી અમદાવાદ પરથી આવતા તમામ કાર્યક્રમો ખૂબ જ લાજવાબ છે.

0: आपने आकाशवाणी ने नव वर्ष पूरा किया ते बदल खूब खूब अभिनंदन पाठवी रहा छे।
1: आप सब मित्रों ने पण नव वर्ष की खूब खूब शुभेच्छाओ। आकाशवाणी अहमदाबाद वडोदरा कार्यक्रम आप नियमित सांभळता रहेजो, आज रीते ईमेल अने पत्र लखता रहेजो।
0: अन्य ईमेल पर आवश्यक जे छे देर पाटिल थी अने लखनारा भाई मित्र छे धीरज वी रमारी અને તેઓ લખે છે કે આકાશવાણી અમદાવાદ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર અને આદરણીય હિતેશભાઈ, દીપશિખાબેન, દેવાંગભાઈ, ઉત્કર્ષભાઈ, તમે સૌ કુશળ હશો અને આકાશવાણીમાં વર્ષો સુધી સેવા આપનાર આદરણીય ચેતનભાઈ જાનીને સેવાનિવૃત્તિ શ્રોતાઓને સાલશે એવું પણ લખી રહ્યા છે। એમને ઉમદા સેવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે। આકાશવાણીની પ્રસારણ યાત્રાના 90 વર્ષના સંભાવના રૂપે શબ્દોમાં મહત્તી યાદો આ શીર્ષક હેઠળની આકાશવાણીના સેવાનિવૃત્ત કાર્યક્રમ અધ્યક્ષ, કેન્દ્ર નિયામક શ્રી અને સેવાનિવૃત્ત એનાઉન્સર અને સમાચાર વાચકની મુલાકાતો વિતેલા વર્ષોની ઘણી બધી યાદો તાજી કરી ગઈ। સુંદર મુલાકાત લેનાર આદરણીય દેવાંગભાઈ ભટ્ટ સાહેબનો ખૂબ ખૂબ આભાર માની રહ્યો છે અને સાથે સુગમ સંગીત તેમજ લોકસંગીત ક્ષેત્રમાં સંકળાયેલા આકાશવાણીના માન્ય કલાકારોની સુંદર મુલાકાત રજૂ કરવા બદલ ઉત્કર્ષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે અને સાથે શ્રોતાઓને પણ આ યુદ્ધ અવસરમાં સામેલ કર્યા, એમની મુલાકાતો લીધી એ બદલ તેઓ ખૂબ ખૂબ આભાર માની રહ્યા છે।
1: નિયમિત શ્રોતા મિત્ર છે, પત્ર મિત્ર છે, ઈમેલ પણ લખે છે અને દરેક કાર્યક્રમમાં એટલો બધો રસ લે છે અને દરેક કાર્યક્રમ વિશે એ વિસ્તારપૂર્વક લખે છે। ધીરજભાઈ, આકાશવાણીની 90 વર્ષની સફર નિમિત્તે આપણે જે સુર સંગાત અને શબ્દોમાં વ્યક્તિ યાદોમાં અલગ અલગ મુલાકાતો સાંભળી ઉપરાંત સહયર કાર્યક્રમમાં પણ ઘણી બધી મુલાકાતો આપણે સાંભળી હશે, શ્રોતાઓના પણ ઇન્ટરવ્યુ આપણે સાંભળ્યા હશે। આશા છે કે આવા જ કાર્યક્રમો આવનારા સમયમાં પણ અમે આપને સંભળાવવાની કોશિશ કરીશું। ઈમેલ બદલ આપનો ખૂબ ખૂબ આભાર।
0: મિત્રો, કાર્યક્રમની સમાપ્તિમાં એટલું જ કહીશ કે લિફાફા ખુલા હૈ તો ખુશબુએ જઝ્બાદ આઈ હૈ, લિફાફા ખુલા હૈ તો ખુશબુએ જઝ્બાદ આઈ હૈ, આકાશવાણી કે લીએ શ્રોતાઓ કી દુઆ આઈ હૈ, બદલ ગયા હોંગે સદીઓ કે અંદાઝ મગર પત્રોમે વહી પુરાની વફા આઈ હૈ।
1: મિત્રો, 90 વર્ષની ભવ્ય યાત્રા આપ સૌ વગર અધૂરી છે। આપ સૌ અમારા વાલા શ્રોતાઓ, તમારા અવિરત પ્રેમ, પત્ર દ્વારા આવતા તમારા સૂચનો, ફરિયાદો અને તમારી મીઠી ફરમાઇશો એ જ આકાશવાણીની અસલ મૂડી છે। સોશિયલ મીડિયાના આજના દોરમાં પણ જ્યારે પોસ્ટકાર્ડ કે અંતર્દેશીય પત્ર પર તમારા હાથના અક્ષરો આકાશવાણીની સરમાઈને પહોંચે છે ને, એ તમારો સ્નેહ છે જે અમને ધબકતા રાખે છે અને અમારામાં એક નવો ઉત્સાહ ભરી દે છે। તો મિત્રો, આશા રાખીએ કે આજનો કાર્યક્રમ આપને પસંદ આવ્યો હશે અને આપના પત્રોની અવિરત સરવાળી આકાશવાણીના સરનામે ચાલુ જ રાખશો તો અમારું સરનામું નોટી લેશો।
0: કેન્દ્ર નિયામક શ્રી, સવિનય વિનંતી કે કાર્યક્રમ વિભાગ, આકાશવાણી, નવરંગપુરા, અમદાવાદ 380009 અને અમારું ઈમેલ એડ્રેસ પણ આપ નોંધી લેશો। ઇમેલ એડ્રેસ છે savinayvinanti@gmail.com savinayvinanti@gmail.com એટલે કે savinayvinanti@gmail.com। તો મિત્રો, આપના પત્રો અને તેના ઉત્તરો આપતા આ કાર્યક્રમનો સિલસિલો ચાલુ જ રહેશે અને મળીએ અમારા આવતા કાર્યક્રમમાં। ત્યાં સુધી આપને રજા લઈએ। આરજે દેવાંગભાઈ, આરજે શ્રોતા મિત્રો,
1: નમસ્તે ઉર્વીબેન, નમસ્તે પત્ર મિત્રો,
2: શ્રોતા મિત્રો

Michel Ancel, Arctic Vygotsky Worthy Deputy, Serge Vladeșa, Profesor Sunil Yadav Antrilog, Singhani. Mai imagine 30 minute, mai nu mai demnă ca Telegram, Sahir, Amara, Rajkot, Kendrati, Absolvașa, Click on in 10 minute, Sugam Sangit, Kalakar, Srushti, Pat. Click on in 30 minute, Fauji Dostu, mai demnă vișeș, Telegram, Jai Bharati. Mai imagine 40 minute, Sangh Dan, Shikshan, Mara, Vithashe, Kinnad, Bhasha, Mandit. Amari Sanjini Sabama, Sanje, 5 vagine 10 minute, Hindi, Fini, Gitonu, Karikram, Bumahar. 5 vagine 45 minute, Lok Sangit, Karikram, Karakaram, Bharat Maria, Viram Bhai Desai. 6 vagine 30 minute, Prajit Karikram, Jevik, Vividitanu, Jatam. Sanje 7 vagine thi, ICC Women's T20 Cricket World Cup ni Running Commentary app, Majna Ant Sudhi Sambhashu. 8 vagine, Prajit Karikram, Haryana, Gujarat. 11 vagine 10 minute, समाचार सेवा विभाग द्वारा प्रस्तुत विशेष श्रेणी दिल्ली केंद्र के लिए करिशु विषय सशक्त भारत मित्रों कार्यक्रम में इनके बाद हमें जो ये स्थानीय खबरें समाचार अमदावाद शहर में आज न्यूनतम उष्ण तापमान 41.3 डिग्री सेल्सियस नोंदा जो सामान्य करता 1.6 डिग्री सेल्सियस वधु रही जबकि लघुतम उष्ण तापमान 29 डिग्री सेल्सियस नोंदा जो सामान्य करता 1 डिग्री वधु रही સાંજે સાડા 5 વાગે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 56 ટકા નોંધાયું છે. આગાહી છે કે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. તો મિત્રો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. 354.6 એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11 વાગીને 47 મિનિટ થઈ છે. અમારી બીજી સભા અહીં સમાપ્ત કરી છે. પ્રથમ સભામાં આવતીકાલે સવારે 5:50 મિનિટે આજ મતસ પર ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો. પરંતુ અમારા ડીટીએચના માધ્યમથી ગુજરાતી પ્રસારણ સેવા આપ સાંભળી શકશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.